નમસ્કાર. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. આજે બુધવાર તારીખ 27 મે 2026, શક સંવત 1948. સમય અત્યારે સવારના 5:58 થઈ રહી છે. અમારી પ્રસારણ સભાના કાર્યક્રમોની શરૂઆત કરીએ મંગલમય શરણાઈ વાદનથી.

સુપ્રભાત શ્રોતા મિત્રો, પ્રસારણના આરંભે આપ સૌનું સ્વાગત છે. આજની આ પ્રસારણ યાત્રામાં હું છું આપની સાથે આપની મિત્ર મનીષા ડામોર.

ફ્રિકવન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. સમય અત્યારે સવારના 6:05 થઈ રહી છે. પ્રસ્તુત છે ભજનોનો દૈનિક કાર્યક્રમ ભવસાગરના મોતી.

આ ભજન આપે સાંભળ્યું હેમંત ચૌહાણના સ્વરે ગવાય. મિત્રો, સમય અત્યારે સવારના 6:20 થઈ રહી છે. આપ સાંભળી રહ્યા છો ભજનોનો દૈનિક કાર્યક્રમ ભવસાગરના મોતી. પ્રસારણ છે FM ગોધરાનું.

પ્રાણલાલ વ્યાસના સ્વરે ગવાયેલ આ અંતિમ ભજન સાથે જ આજનો ભજનોનો દૈનિક કાર્યક્રમ ભવસાગરના મોતી અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું.

હવે થોડી જ વારમાં સાંભળીએ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રીલે શ્રી રામચરિત માનસ ગાન.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન. ગાયક કલાકાર હતા અનુરાધા પોંડવાલ. સંગીત આપ્યું હતું સતીશ ભાટિયાએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: ફ્રીકવન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે આજનો કાર્યક્રમ એક વિચાર. વિષય છે સંબંધ. લેખન મનીષા ડામોર.
2: અભિમાન વગરની

વાણી હેતુ વગરનો પ્રેમ, અપેક્ષા વગરની કાળજી અને સ્વાર્થ વગરની પ્રાર્થના એ જ સાચો સંબંધ. સંબંધ શબ્દ સાંભળતા જ સાંપ્રત સમયમાં સંબંધ સાચવવાનું હાથવગું સાધન એટલે મોબાઈલ, ખરું ને? લગભગ 85% લોકો આજે સવારમાં ઉઠતાની સાથે ઈશ્વર દર્શન કે કરાગ્રે વસતે લક્ષ્મી, કરે મુલે સરસ્વતી, કર મધ્યે તું ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ, આમાંનું કદાચ કશું જ નહીં કરતા હોય. પણ પહેલા મોબાઈલ ઉપાડશે અને સોશિયલ મીડિયા પર કેટલા મિત્રો કે અન્ય વ્યક્તિઓના સુપ્રભાત કે ગુડ મોર્નિંગના મેસેજીસ આવ્યા એ જોવાનું કામ આરંભશે. શ્રોતા મિત્રો, આપણે સંકુચિત સ્વભાવના વ્યક્તિઓ માટે સહજ એક કહેવતનો ઉપયોગ કરીએ છીએ, કુવામાંનું દેડકું. તો મિત્રો, ખરેખર આપણા સંબંધો આ કુવામાંના દેડકા જેવા સંકુચિત થઈ ગયા છે કે માત્ર મોબાઈલમાં બંધ કરી આપણે તેને સાચવીએ છીએ? સંબંધોનો વ્યાપ તો આકાશથી ધરા સુધીનો અમાપ છે. વ્યક્તિના હૃદયથી હૃદય સુધીના સંબંધોને આપણે મોબાઈલના માધ્યમથી કઈ રીતે નિભાવી શકીએ? સંબંધો એ મોબાઈલમાં કેદ કરવા જેવી વસ્તુ છે? ના મિત્રો, સંબંધો તો જીવવાના હોય, સંબંધોને જીવ્યાનો આનંદ માણવાનો હોય, એક એક સંબંધને માન સન્માન અને મહત્વ આપવાનું હોય, અને સૌથી મહત્વની વાત એ કે સંબંધને જીવંત રાખવાના હોય. અને આ સંબંધોને જીવંત રાખવા સમયાંતરે પરસ્પર સૌએ મળવું જોઈએ, ગેટ ટુગેધર, બરાબર ને? સારા નરસા પ્રસંગે માત્ર મોબાઈલથી ઔપચારિકતા પૂરી કરવાના બદલે સગા સંબંધીઓને કે મિત્રોને મળવું જોઈએ. રૂબરૂ મળવાની અરોમા જ કંઈક ઓર હોય છે. મિત્રો, સરળ શબ્દોમાં કહું તો બનાવટી ફૂલો ખૂબ જ સુંદર હોય છે, પણ કુદરતી ફૂલોની તોલે તો એ ક્યારેય આવી શકે નહીં. કારણ કે કુદરતી ફૂલો પાસે પોતાની અલાયદી સુગંધ છે, જે બનાવટી ફૂલો પાસે નથી. એ જ રીતે સ્વજનોને, હિતેચ્છુઓને, મિત્રોને અને સગા સંબંધીઓને રૂબરૂ મળવાનો આનંદ અને અનુભવ જ અલાયદો હોય છે. મિત્રો, સંબંધમાં ક્યારેય સમયની ગણતરી ન હોય. વ્યક્તિને વિપરીત સંજોગોમાં અડધી રાતે પણ જરૂર પડે તો દુઃખના સમયમાં પ્રત્યક્ષ જઈને એની પડખે ઉભા રહી એને હિંમત અને ધીરજ આપવાની હોય, એ સાચો સંબંધ. સંબંધમાં પ્રેમ ભાવ 100% અને સ્વાર્થ ભાવ 0000% હોય એ સંબંધ જ લાંબો સમય સુધી ટકી રહે છે. સંબંધમાં ક્યારેય હું પદ ન આવવું જોઈએ. નમ્રતા કેળવવાની અને જતું કરવાની ભાવના હોય તો એ સંબંધ કાળક્રમે ક્યારેય નાશ પામતો નથી. મોટી મોટી વાતો કરવાના બદલે નાની નાની વાત સમજવાની સમજદારી રાખવામાં આવે તો આ સંબંધને મજબૂત કરવામાં, જીવતદાન આપવામાં સંજીવની જડીબુટ્ટીનું કામ કરે છે. આજના ઝડપી યુગમાં આપણે ગમે એટલા વ્યસ્ત હોઈએ પણ આપણા અણમોલ સંબંધો માટે તો સમય કાઢવો જ રહ્યો. કોરોના જેવી વૈશ્વિક મહામારીએ આપણને શીખવાડી દીધું છે કે જીવનમાં ગમે ત્યારે ગમે તે થઈ શકે. એવા સમયમાં સંબંધોની હુંફજ વ્યક્તિને જીવવાનું બળ પૂરું પાડે છે. પશુ પક્ષીઓ પણ સંબંધને સમજે છે, તેને જીવે છે. પંખીઓ પોતાના માળામાં રહેલા બચ્ચાઓને ગમે ત્યાંથી લાવીને ચણ ખવડાવે છે. અરે, વાંદરા જેવું વાંદરું પણ મિત્રો પોતાના બચ્ચાને છાતીએ વળગાડેલું રાખે છે. આપણે તો મનુષ્યો છીએ, પ્રભુના સૌથી પ્યારા. તો આપણે આપણા સંબંધોને કઈ રીતે વિસરી શકીએ? સંબંધો વિસરાય ખરા? ઘૂઘરીઓ જેવા આ સંબંધો હંમેશા રણકતા રહેવા જોઈએ. વારંવાર મળવાનું મન થાય એમ હૃદયમાં ધબકતા રહેવા જોઈએ. તમારા દરેક સંબંધને મહત્વ આપો અને મોબાઈલને બાજુમાં મૂકી ખરા અર્થમાં આજથી જ સંબંધો જીવવાનું શરૂ કરી દો. કરશો ને? શ્રોતા મિત્રો, આ હતો આજનો કાર્યક્રમ એક વિચાર. વિષય હતો સંબંધ. લેખન મનીષા ડામોર. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને હવે પ્રસ્તુત છે અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. કાર્યક્રમની રૂપરેખા બાદ 6:55 સંસ્કૃતમાં સમાચાર, હિન્દી સમાચાર 7 અને 7:05 અંગ્રેજીમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે. પ્રાદેશિક સમાચારનો સમય રહેશે 7:10. પ્રસારણ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્રનું.

ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના રજૂ કરવામાં આવશે 7:20. 7:45 ગુજરાતીમાં સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે. 7:55 એક ગીતની રજૂઆત થશે FM ગોધરા પરથી.

8 વાગે સમાચાર પ્રભાતનો હિન્દી અંક અને 8:15 અંગ્રેજીમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે. હિન્દી ફિલ્મ સંગીત પર આધારિત કાર્યક્રમ ચિત્રલોક રજૂ કરવામાં આવશે 8:30 આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી. 9 વાગ્યાથી સાંભળશો વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી. 10 વાગે રજૂ કરવામાં આવશે વાર્તાલાપ આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી. વિષય છે આદિવાસી સંસ્કૃતિ. અલ્પાબેન ઠાકુર વક્તા છે અને આ કાર્યક્રમના સમાપન બાદ 10:15 સાંભળશો એક જ ફિલ્મના ગીતો પર આધારિત કાર્યક્રમ. આજની ફિલ્મનું નામ છે ફૂલ ઓર કાંટે. પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. 10:30 સાંભળશો આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્રના રાબિતા મુજબના કાર્યક્રમોનું સહપ્રસારણ. 1 વાગ્યાથી વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ કરવામાં આવશે અમારા મુંબઈ કેન્દ્ર પરથી. 5:30 પ્રાયોજિત કાર્યક્રમ NCERT અને 6 વાગે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર રજૂ કરવામાં આવશે FM ગોધરા પરથી.

સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર અપાશે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. ત્યારબાદ 7:20 ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ કૃષિ જગત રજૂ કરવામાં આવશે આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી. આજના કાર્યક્રમમાં સાંભળશો ખાતર બનાવવાની રીત, આ વિષયને આવરી લઈ દીપક રબારીની મૌલિન મુનશીએ લીધેલી મુલાકાત. મિત્રો, આ કાર્યક્રમનું પુનઃ પ્રસારણ કરવામાં આવશે. પ્રવક્તા છે રમેશ બારિયા. 7:50 ગુજરાતીમાં સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે. હિન્દી ફિલ્મ સંગીતના કાર્યક્રમ સુરમાધુરી સાથે રાત્રિના 8 સાંભળશો આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્રના રાબિતા મુજબના કાર્યક્રમોનું સહપ્રસારણ. રાત્રિના 9:15 વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ કરવામાં આવશે. 11 હિન્દીમાં સમાચાર અને 11:05 અંગ્રેજીમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે. અમારી પ્રસારણ યાત્રાનું સમાપન થશે રાત્રિના 11:10. તો મિત્રો, આ હતી રૂપરેખા અમારા હવે પછી પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને હવે થોડી જ વારમાં સાંભળીએ સંસ્કૃતમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિકાસ કાર્યોમાં ગેરરીતિ આચરનારા સામે રાજ્ય સરકાર કડક હાથે કામગીરી કરશે. 4000 મેટ્રિક ટન એલપીજી લઈને ભારતીય જહાજ પોરબંદર ખાતે લાંગર્યું. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ક્ષતિગ્રસ્ત થયેલી અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસની હોસ્ટેલનું આધુનિક સુવિધા સાથે નિર્માણ કરાશે. આગામી બકરી ઈદના તહેવારને લઈને રાજ્ય પોલીસ વડા દ્વારા સલામતીની ચુસ્ત વ્યવસ્થા અંગેની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરાઈ. બનાસ ડેરીએ દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટે 15 રૂપિયાનો વધારો કર્યો. આઈપીએલ ક્વોલિફાયર 1 ની મેચમાં ગુજરાતને હરાવીને

0: રાજ્ય રેન્જર્સ બેંગલુરુ ફાઇનલમાં પહોંચ્યું. સમાચાર વિગતવાર. વિકાસના કામોમાં ચાલતી ગેરરીતિઓ સામે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. આ મામલે પ્રતિક્રિયા આપતા સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે મુખ્યમંત્રી ગુણવત્તા બાબતમાં કોઈ બાંધછોડ નથી કરવા માંગતા અને આ મામલે ગેરરીતિ કરનારા સામે કડક કાર્યવાહી કરાશે. તેમણે ઉમેર્યું હતું કે કોઈપણ ગેરરીતિ કરશે અને સામાન્ય વ્યક્તિ પણ ધ્યાન દોરશો તો સરકાર ચોક્કસ કાર્યવાહી કરશે.
1: ઝીરો ટોલરન્સ ગુણવત્તા બાબતમાં અને કોઈ ગેરરીતિ કરતા એના બાબતમાં કંઈ પણ બાંધછોડ કરવા માંગતી નથી. ક્યાંય પણ કોઈ અધિકારી અથવા તો કોઈ કોન્ટ્રાક્ટર આમાં સંડોવાયેલા હોય તો રાજ્યની સરકાર એમને છોડવા માંગતી નથી.
0: દેશ સહિત રાજ્યમાં એલપીજી ગેસની અછત વચ્ચે ઓમાનથી પોરબંદર MD-23 મલકાર હરબોદ નામનું એલપીજી ટેન્કર 18 ક્રૂ મેમ્બર સાથે ગાઝ ટર્મિનલ પર પહોંચ્યું હતું. આ એલપીજી ટેન્કર 4000 મેટ્રિક ટન એલપીજી સાથે પોરબંદર પહોંચ્યું. આ એલપીજીનો જથ્થો જાવર વિસ્તારમાં આવેલ ગાઝ એલપીજી ટર્મિનલ ખાતે ઠાલવાયો હતો, જેને લઈને ગેસ શિપિંગ કંપનીના એજન્ટ સુરેશ સિકોત્રાએ વધુ માહિતી આપી હતી.
2: પોરબંદર બંદર ખાતે આજે MD-23 નામનું જહાજ 4000 ટન એલપીજી મિક્સચર કાર્ગો ડિસ્ચાર્જ કરવા માટે આવેલું છે, જે ગો ગેસ એટલે ગઝ ટર્મિનલમાં ડિસ્ચાર્જ થશે. આની પહેલા પણ એક વેસલ આવેલું હતું, એ પણ અમારી એજન્સીમાં જ હતું.
0: અમદાવાદ સિવિલ નજીક ન્યૂ મેન્ટલ કેમ્પસમાં 105 કરોડના ખર્ચે અત્યાધુનિક સુપર સ્પેશિયાલિટી હોસ્ટેલ અને કેન્ટીન બ્લોક બનાવવામાં આવશે તેવી જાહેરાત આરોગ્યમંત્રી રાજ્યમંત્રી પ્રફુલ પાનસિરિયાએ કરી હતી.
3: 12 જૂને દુઃખદ ઘટના જે પ્લેન ક્રેશની થઈ હતી, જે સ્થળ પર પ્લેન ક્રેશ થયું હતું એ હોસ્ટેલ હતી વિદ્યાર્થીની, એ હોસ્ટેલ જગ્યા પર જ નવી હોસ્ટેલ બનાવવાનું સરકારે બજેટ પણ ફાળવી દીધું છે અને આયોજન કર્યું. ટાટા એરલાઇન્સ દ્વારા 53.something કરોડ રૂપિયા રાજ્ય સરકારને આપી પણ દીધા છે. તો 100 કરોડ ઉપરના ખર્ચથી મેડિકલના સ્ટુડન્ટ્સ માટે આધુનિક હોસ્ટેલ બનાવવામાં આવશે અને શિક્ષણ સાથે સંકળાયેલી આ વાતથી એક સારું કાર્ય પણ થશે.
0: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં થયેલા અતુલ્યમ 1-4 બ્લોકના નુકસાન પેટે ટાટા એરલાઇન્સ આરોગ્ય વિભાગને 53.12 કરોડ ચૂકવશે. 12 જૂન 2025ના રોજ મેઘાણીનગર ખાતે થયેલી અમદાવાદ પ્લેન ક્રેશ વિમાન દુર્ઘટનાના કારણે આરોગ્ય વિભાગ હસ્તકના અતુલ્યમ 1-4 બ્લોક્સ કેન્ટીન અને સબસ્ટેશન બિલ્ડિંગને ભારે નુકસાન થયું હતું. નવીન આયોજિત અતુલ્યમ 1-7 પીજી હોસ્ટેલ બહુમાળી સ્ટ્રક્ચર સાથે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે. જૂનાગઢ શહેરની મધ્યમાંથી પસાર થતી જૂનાગઢ વિસાવદર દેલવાડા મીટર ગેજ લાઇનને કારણે જૂનાગઢવાસીઓ વર્ષોથી ટ્રાફિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. લાંબા સમયની માંગણી બાદ અંતે પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા આ મીટર ગેજ લાઇન બંધ કરવાનો નિર્ણય લેવાતા જૂનાગઢવાસીઓમાં આનંદની લાગણી છવાઈ છે. શહેરની મધ્યમાં આવેલા 7 ફાટકોને કારણે વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી, ત્યારે જિલ્લા સાંસદ અને ધારાસભ્ય સહિતના અગ્રણીઓએ રેલવે વિભાગમાં મક્કમ રજૂઆત કરતા અંતે રેલવે બોર્ડે આ 7 ફાટકો બંધ કરી મીટર ગેજ લાઇન દૂર કરવાનો નિર્ણય લીધો છે અને એક નવું સ્ટેશન ગાંધીગ્રામ વિસ્તારમાં બનાવવાની જાહેરાત કરી છે. રાજ્યના પોલીસ વડા ડોક્ટર KLN રાવની અધ્યક્ષતામાં પોલીસ ભવન ખાતેથી બકરી ઈદના તહેવારને અનુલક્ષીને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાઈ હતી. તહેવારને ધ્યાનમાં રાખીને રાજ્યમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુથી તમામ શહેરના પોલીસ કમિશનર, તમામ જિલ્લા તથા રેન્જના વડા સાથે આ સમીક્ષા બેઠક યોજાઈ હતી. તહેવાર દરમિયાન સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ચુસ્ત રહે તે અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. તહેવાર દરમિયાન કોઈપણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને અને કોમી એકતા જળવાઈ રહે તે માટે જિલ્લા સ્તરે આગોતરા પગલાં અને પોલીસ બંદોબસ્ત અંગે જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાજ્યના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા અંગે વિસ્તૃત ચર્ચા પણ કરવામાં આવી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે. લોકો તેમના મંતવ્ય અને સૂચન ટોલ ફ્રી નંબર 1800-1178-00 પર તેમજ MyGOV ઓપન ફોરમ અથવા નરેન્દ્ર મોદી એપ પર પણ ઓનલાઇન મોકલી શકશે. આ ઉપરાંત નાગરિકો 1922 નંબર પર મિસ કોલ આપી શકે છે અને ટૂંકી સંદેશ સેવા SMS માં મળેલી લિંક પર ક્લિક કરીને

સીધા જ પ્રધાનમંત્રીને તેમના સૂચન મોકલી શકે છે. આગામી 29 તારીખ સુધી મંતવ્ય અને સૂચન મોકલી શકાશે. આકાશવાણીના 90 પ્રતિષ્ઠિત વર્ષોની દેશવ્યાપી ઉજવણીના ભાગરૂપે આકાશવાણી અમદાવાદ દ્વારા આજે સાંજે 7 વાગે દિનેશ હોલ આશ્રમ રોડ અમદાવાદ ખાતે આકાશવાણી @90 સુગમ સંગીત સમારોહ શીર્ષક હેઠળ સંગીતમય કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત કલાકારો બિરેન પુરોહિત, અર્ચિત પટાડિયા, સૃષ્ટિ ત્રિપાઠી અને મિરાંદે શાહ દ્વારા પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમનું સંગીત નિર્દેશન પ્રખ્યાત

0: વધારા બાદ હવે નવો ભાવ 860 પ્રતિ કિલો ફેટ કરાયો હોવાનું બનાસ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર સંગ્રામસિંહ ચૌધરીએ કહ્યું હતું.
1: વાલા પશુપાલક ભાઈઓ તથા બહેનો, આપને જણાવવાનું કે બનાસ ડેરી દ્વારા હાલ દૂધના પોષણક્ષમ ભાવો ચૂકવવામાં આવી રહ્યા છે. તેમ છતાં પશુ આહારના કાચા માલ જેવા કે ડીઆરબી, મકાઈ, જુવાર, રાયડા ખોટ, મોલાસીસ વગેરે તથા દાણની બેગની કિંમતોનો થયેલ વધારામાં રાહત આપવા બનાસ ડેરીના ચેરમેનશ્રી અને નિયામક મંડળ દ્વારા 27/5/2026 સવારથી દૂધના ખરીદ ભાવમાં ₹15 પ્રતિ કિલો ફેટનો વધારો કરવામાં આવેલ છે. હવે દૂધની ખરીદ કિંમત ₹845 પ્રતિ કિલો ફેટથી વધારીને ₹860 પ્રતિ કિલો ફેટ કરવાનો નિર્ણય કર્યો છે.
0: આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પ્રથમ ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સને 92 રનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ધર્મશાળા ખાતે રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા બેંગલુરુએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 254 રન બનાવ્યા હતા. રજત પાટીદારે 93 રનની અણનમ રમત રમી હતી, જ્યારે વિરાટ કોહલી અને કૃણાલ પંડ્યાએ 43-43 રનનું યોગદાન આપ્યું હતું. ગુજરાત તરફથી કાગીસો રબાડા અને જેસન હોલ્ડરે 2-2 વિકેટ ઝડપી હતી. આઈપીએલ ક્રિકેટની બીજી ક્વોલિફાયરમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ગુજરાતમાં વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કા ઘરયાદી અને મકાનોની ગણતરી કરવાનું કાર્ય 1 જૂનથી 30 જૂનના સમયગાળામાં કરાશે. ઘરયાદીની કામગીરી શરૂ થાય તે પહેલા 15 દિવસ એટલે કે 17 મેથી 31 મે સુધીના સમયગાળામાં સ્વગણતરી હાથ ધરવામાં આવી છે. જ્યારે ડાંગના 5 રાજવી પૈકીના 1 ધનરાજસિંહ સૂર્યવંશી, ડાંગ જિલ્લા વિકાસ અધિકારી કેએસ વસાવા અને ડાંગ જિલ્લા પોલીસ વડા પૂજા યાદવે સ્વગણતરી પૂર્ણ કરી ડાંગ જિલ્લાના નાગરિકોને વેબ પોર્ટલ દ્વારા સ્વગણતરી કરવા અપીલ કરી હતી. ધનરાજસિંહે લોકોને સ્વગણતરીમાં ભાગ લેવા અપીલ કરી છે.
2: આપણા દેશમાં ભવિષ્ય યોજનાઓ અને વિકાસની રૂપરેખા તૈયાર કરવા માટે ભારત સરકાર દ્વારા વસ્તી ગણતરીની કામગીરી શરૂ કરવામાં આવેલ છે, જે અંતર્ગત ગુજરાત રાજ્યના તારીખ 31 મે સુધી સ્વ ગણતરી ચાલનાર છે, જેથી રાષ્ટ્રીય કામગીરીમાં સહભાગી થવા ડાંગની મારી તમામ પ્રજાને આવાહન કરું છું.
0: અમરેલી જિલ્લાના બાઢડા ગામના તરુણા દેવાણીને ડ્રોન વિશે કંઈ ખબર ન હતી. સખી મંડળ દ્વારા યોજાતા તમામ કાર્યક્રમોમાં ડ્રોન દીદી કાર્યક્રમ અંગે માહિતી મળી હતી. ત્યારબાદ તેમણે ડ્રોન દીદી બનવાનો નિર્ણય કર્યો હતો. તેઓ ડ્રોનથી દવાનો છંટકાવ કરીને 2 મહિનામાં 40,000 રૂપિયાની કમાણી કરી છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. વિકાસ કાર્યોમાં ગેરરીતિ આચરનારા સામે રાજ્ય સરકાર કડક હાથે કામગીરી કરશે. 4,000 મેટ્રિક ટન એલપીજી લઈને ભારતીય જહાજ પોરબંદર ખાતે લાંગર્યું. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ક્ષતિગ્રસ્ત થયેલી અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસની હોસ્ટેલનું આધુનિક સુવિધા સાથે નિર્માણ કરાશે. આગામી બકરી ઈદના તહેવારને લઈને રાજ્ય પોલીસ વડા દ્વારા સલામતીની ચુસ્ત વ્યવસ્થા અંગેની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરાઈ. બનાસ ડેરીએ દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટે 15 રૂપિયાનો વધારો કર્યો. અને આઈપીએલ ક્વોલિફાયર 1ની મેચમાં ગુજરાતને હરાવીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ફાઇનલમાં પહોંચ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. સમય અત્યારે સવારના 7:20 થઈ રહી છે. પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના. કાર્યક્રમની શરૂઆત કરીએ અનુરાધા પડવાલ અને સાથીદારોના સ્વરે ગવાયેલ ગણેશજીની આ આરતીથી.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક

0: નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

0: बैंकिंग के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-490।

0: અનુરાધા પડવાલ અને સાથીદારોના સ્વરે ગવાયેલ આ અંતિમ ભક્તિગીત સાથે જ આજનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધનાથી સમાપ્ત થાય છે. આ પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને હવે સાંભળીએ ગુજરાતીમાં સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.
1: અને ઈરાને દક્ષિણ ઈરાનમાં અમેરિકાના હવાઈ હુમલાની ટીકા કરી. સમાચાર વિગતવાર.

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો કોઈ અપીલ કોઈ કોર્ટ કે આરોપીને પહેલીવાર ફોજદારી કેસમાં દોષિત ઠેરવે તો તેણે સજાના મુદ્દા પર વ્યક્તિની ચૂકવણી સુનાવણી કરવી જોઈએ અને ફક્ત સજા સંભળાવવા માટે આ મામલો નીચલી કોર્ટમાં મોકલી શકાતો નથી. જસ્ટિસ કેવી વિશ્વનાથન અને વિજય બિશ્નોઈની બેન્ચે બળાત્કારના કેસને નવેસરથી વિચારણા માટે કલકત્તા હાઈકોર્ટ

ભારતમાં પાછો મોકલતી વખતે આ અવલોકન કર્યું હતું. આ કેસમાં હાઇકોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો હતો અને સજા સંભળાવવા માટે ટ્રાયલ કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવાનું કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આરોપીને દોષિત ઠેરવ્યા પછી અપીલે કોર્ટ પોતે સજા પણ સુનાવણી કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટે આજે મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એસઆઈઆરની કાયદેસરતાને પડકારતી અરજીઓના ચુકાદો સંભળાવશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ સીજેઆઈ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોય મલ્યા બાગચીની બેન્ચ આ વર્ષની શરૂઆતમાં વ્યાપક સુનાવણી બાદ આ મામલે ચુકાદો અનામત રાખ્યા બાદ આજે પોતાનો ચુકાદો સંભળાવશે. આ અરજીઓ ચૂંટણી સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવેલા એસઆઈઆરની કવાયતની કાયદેસરતાને પડકારે છે, જેમાં દલીલ કરવામાં આવી છે કે સુધારો પ્રક્રિયા બંધારણની કલમ 326, જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1950 અને તેના હેઠળ રચાયેલા નિયમો હેઠળ ઈસીઆઈને આપવામાં આવેલી સત્તાઓ કરતાં વધુ છે. વિવાદ મુખ્યત્વે ઈસીઆઈની જરૂરિયાતની આસપાસ કેન્દ્રિત છે કે જે મતદારોના નામ 2002ની મતદાર યાદી અથવા 2003ની મતદાર યાદીમાંથી ગેરહાજર હતા. તેમણે ચોક્કસ રાજ્યોમાં તે વ્યક્તિ પોતાના વંશજો હોય તે સાબિત કરવું પડશે જેનું નામ તે મતદાર યાદીમાં દેખાતું હતું. અરજદાર પક્ષે સર્વોચ્ચ અદાલત સમક્ષ દલીલ કરી હતી કે આ શરત વાસ્તવિક મતદારો, ખાસ કરીને હાંસિયામાં ધકેલાઈ ગયેલા અને સ્થળાંતરિત વસ્તી જેમની પાસે અગાઉના ચૂંટણી રેકોર્ડ સાથે તેમના વંશજોના દસ્તાવેજી પુરાવા ન હોય તેમને મતાધિકારથી વંચિત કરી શકે છે. કાર્યવાહી દરમિયાન સુપ્રીમ કોર્ટે વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો યુટીઆઈસમાં એસઆઈઆર કવાયતથી પ્રભાવિત મતદારોમાં પારદર્શિતાને પ્રોત્સાહન આપવા અને મુશ્કેલીઓ ઘટાડવા માટે રચાયેલા વચગાળાના નિર્દેશો જારી કર્યા છે. ચૂંટણી સંસ્થાએ શરૂઆતમાં ચકાસણી હેતુ માટે 11 દસ્તાવેજોને ઓળખ્યા હતા, જોકે બાદમાં સર્વોચ્ચ અદાલતે એસઆઈઆર પ્રક્રિયા માટે વધારાના દસ્તાવેજ તરીકે આધારનો સમાવેશ કરવાનો નિર્દેશ આપ્યો. ગયા વર્ષે જૂનમાં ઈસીઆઈ દ્વારા બિહારમાં એસઆઈઆર હાથ ધરવાના નિર્ણય લેવામાં આવ્યા બાદ મોટાભાગની અરજીઓ દાખલ કરવામાં આવી હતી. પક્ષકારોને સાંભળ્યા પછી સીજેઆઈ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે 29 જાન્યુઆરીએ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સિક્કિમના નાથુલા પાસની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ નાથુલા ખાતે તૈનાત સૈનિકો સાથે વાતચીત કરશે, જ્યાં વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ તેમને આ વિસ્તારમાં વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપશે. તેઓ બાબા હરભજન મંદિરની પણ મુલાકાત લેશે. દિવસના અંતમાં રાષ્ટ્રપતિ મુર્મુ ગંગટોકના માનન કેન્દ્ર ખાતે સિક્કિમ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. દીક્ષાંત સમારોહ દરમિયાન 33 વિભાગોમાં લગભગ 14,000 ડિગ્રીઓ એનાયત કરવામાં આવશે. કુલ 285 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ, જેમાં 199 મહિલાઓનો સમાવેશ થાય છે, તેમને સુવર્ણ અને રજત પંદ્રક પણ પ્રાપ્ત થશે. ગઈકાલે રાષ્ટ્રપતિએ આર્કેડિયમ અને નામગ્યાલ તિબેટોલોજી સંસ્થાની મુલાકાત લીધી હતી. રાજ્યપાલ ઓમપ્રકાશ માથુર, મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ અને અન્ય મહાનુભાવોએ આર્કેડિયમમાં રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સીબીએસઈએ સ્પષ્ટતા કરી છે કે ઉત્તર વહીઓના મૂલ્યાંકન માટે ઉપયોગમાં લેવાતી તેની વાસ્તવિક ઓનસ્ક્રીન માર્કિંગ સિસ્ટમમાં કોઈ સુરક્ષા ભંગ થયો નથી. સીબીએસઈએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વાસ્તવિક મૂલ્યાંકન કાર્ય માટે ઉપયોગમાં લેવાતા પોર્ટલ પર કોઈ સુરક્ષા ભંગ પ્રકાશમાં આવ્યો નથી. બોર્ડે જણાવ્યું હતું કે મજબૂત ફરિયાદ નિવારણ પદ્ધતિઓ દ્વારા મૂલ્યાંકનમાં પારદર્શિતા વધારવા માટે ઓનસ્ક્રીન માર્કિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. બોર્ડે સંબંધિતોને ખાતરી પણ આપી હતી કે મૂલ્યાંકન પ્લેટફોર્મની અખંડિતતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મજબૂત સુરક્ષા પગલાં લેવામાં આવ્યા છે. ભારતે આજે નેપાળની દેશની સુરક્ષા અને કાયદા અમલીકરણ એજન્સીઓની ક્ષમતાઓને મજબૂત બનાવવા માટે 10 કેદીની કેરિયર ટ્રીપ ભેટ આપી છે. કાઠમંડુમાં ભારતીય દૂતાવાસે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે બિરગંજમાં ભારતના કોન્સ્યુલર જનરલ દેવી સહાય મીણા દ્વારા બિરગંજમાં આયોજિત એક કાર્યક્રમમાં પારસાના મુખ્ય જિલ્લા અધિકારી ભોલા દહલને આ ટ્રકો સોંપવામાં આવી હતી. આ વાહનો નેપાળના સુરક્ષા દળો અને કાયદા અમલીકરણ એજન્સીઓની કાર્યવાહીની ક્ષમતાઓને વધારવામાં ફાળો આપશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @news_abadને ફોલો કરશો. માલદાના મોથાબારી ખાતે ન્યાયિક અધિકારીઓ પર થયેલા હુમલાના સંદર્ભમાં કોલકાતાની એક ખાસ અદાલતે વધુ 15 વ્યક્તિઓને 5 જૂન સુધી રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએની કસ્ટડીમાં મોકલ્યા છે. સોમવારે મોડી રાત્રે મોથાબારી અને તેની આસપાસના વિસ્તારોમાં કેન્દ્રીય એજન્સી દ્વારા કરવામાં આવેલા શ્રેણીબદ્ધ દરોડા દરમિયાન આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ઈરાને દક્ષિણ ઈરાનમાં અમેરિકાના હવાઈ હુમલાઓની નિંદા કરી છે અને તેને અવિશ્વાસની નિશાની ગણાવી છે, કારણ કે

0: પશ્ચિમ એશિયામાં સંઘર્ષનો અંત લાવવા માટે સંભવિત કરાર તરફ વાટાઘાટો ચાલુ છે. અમેરિકી સૈન્યએ હુમલાઓને રક્ષણાત્મક ગણાવ્યા છે, જેમાં કહ્યું છે કે તે લક્ષ્યમાં મિસાઇલ લોન્ચ રાઇટ્સ અને ખાણો મુક્તિ બોટનો સમાવેશ થાય છે. ઇરાનના વિદેશ મંત્રાલયે આ હુમલાઓને યુદ્ધવિરામનું ઉલ્લંઘન ગણાવ્યું છે. ચીન અને પાકિસ્તાન વચ્ચે સંયુક્ત નિવેદનમાં કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરને બિનજરૂરી ઉલ્લેખોને ભારતે સ્પષ્ટ નકારી કાઢ્યા છે. બિનજરૂરી સંદર્ભો અંગે મીડિયાના પ્રશ્નના જવાબમાં મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ મુજબ જણાવ્યું હતું.
1: રણધીર જયસ્વાલ ને કહા હૈ કે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કશ્મીર ઓર લદ્દાખ ભારત કે અભિન્ન તથા અવિભાજ્ય અંગ હૈ ઓર હમેશા રહેંગે. પ્રવક્તા ને કહા કે કિસી અન્ય દેશ કો ઇસ પર ટિપ્પણી કરને કા અધિકાર નહીં હૈ. ઉન્હોને કહા કે ભારત ચીન પાકિસ્તાન આર્થિક ગલિયારે યાની CPEC કો ઉસકી પરિયોજનાઓ કા કડા વિરોધ કરતા હૈ જો ભારત કે સંપ્રભુ ક્ષેત્ર મેં આતી હૈ. શ્રી જયસ્વાલ ને કહા કે સંબંધ મેં ચીન ઓર પાકિસ્તાન કો ભારત કા રૂખ કઈ બાર સ્પષ્ટ બતાયા જા ચુકા હૈ. ક્યા પ્રવક્તા ને કહા કે ભારત ને પાકિસ્તાન ઓર ચીન કે બીચ 1963 કે તથા સીમા સમજોતે કો કભી નહીં માન્યતા દી હૈ. અનુપમ કી રિપોર્ટ કે સાથ વિશ્વ દર્પણ સમાચાર કે લિયે શક્તિ સિંહ.
0: ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ સંરક્ષણ, વેપાર, ટેકનોલોજી અને સપ્લાય ચેઇન સ્થિતિસ્થાપકતા સુનિશ્ચિત કરવા જેવા ક્ષેત્રોમાં વધતી જતી ભારત ઓસ્ટ્રેલિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી પર ચર્ચા કરી. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા મુક્ત, ખુલ્લા, સુરક્ષિત અને સમૃદ્ધ ઇન્ડો પેસેફિક માટે કામ કરવાનું ચાલુ રાખશે. સિક્યોરિટી અને એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સીબીના ચેરપર્સન તુહિન કાંતા પાંડેએ આજે જણાવ્યું હતું કે કોર્પોરેટ બોન્ડ જોખમ મુક્ત નથી, ભલે બજાર નિયમનકાર ભારતના દેવા બજારને વધુ ગાઢ બનાવવા અને રોકાણકારોની ભાગીદારી સુધારવા માટે મોટા સુધારો અને યોજના બનાવી રહ્યું છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી રિંધી ઉંધાળ.
2: આજના અખબારોએ ગીરમાં રોગચાળો વકરતા સિંહબાળના મોત, ઘૂસણખોરી પર અમિત શાહે આપેલું નિવેદન, ભારત અમેરિકા વચ્ચે થયેલ રેર અર્થ સંરક્ષણ માટે થયેલ કરારના સમાચારો હેડલાઇનમાં લીધા છે. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, દેશમાં ધાર્મિક સ્તર પર વસ્તીનું સંતુલન કેમ બગડ્યું, હાઈ લેવલ કમિટી તપાસ કરશે, ઈરાન અમેરિકાનું MQ રિપેર ડ્રોન મિસાઇલથી તોડી પાડ્યું. ગુજરાત સમાચાર લખે છે, ભારત અમેરિકા વચ્ચે રેર અર્થ સંરક્ષણ માટે કરાર, બાંગ્લાદેશીઓ બંગાળ છોડી ભાગ્યા, સામાન સાથે સરહદે ભારે ભીડ. સંદેશની હેડલાઇન છે, ઘૂસણખોરી સૌથી મોટો પડકાર, અમિત શાહ કર્ણાટકમાં સિદ્ધારમૈયા રાજીનામું આપશે, DK શિવકુમાર CM બનશે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ મુર્મુ નાથુલા પાસની મુલાકાત લઈ તૈનાત સૈનિકો સાથે વાતચીત કરશે. સુપ્રીમ કોર્ટ આજે મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન SIRની કાયદેસરતાને પડકારતી અરજીઓનો ચુકાદો સંભળાવશે. CBSEએ જણાવ્યું કે ઉત્તરવહીઓના મૂલ્યાંકનની ઓનસ્ક્રીન માર્કિંગ સિસ્ટમમાં કોઈ સુરક્ષા ભંગ થયો નથી. ભારતે નેપાળને દેશની સુરક્ષા અને કાયદાને મજબૂત બનાવવા માટે 10 કેદી કેરિયર ટ્રક ભેટમાં આપ્યા. માલદાના મોથાબારી કેસમાં અદાલતે વધુ 15 વ્યક્તિઓને NIAની કસ્ટડીમાં મોકલ્યા અને ઈરાને દક્ષિણ ઈરાનમાં અમેરિકાના હવાઈ હુમલાઓની ટીકા કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થાય. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 દશાંશ મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે.

આજના કાર્યક્રમની શરૂઆત કરીએ. અનુરાધા પૌડવાલ, કુમાર સાનુ અને બાબલા મહેતાના સ્વરે ગવાયેલ સડક ફિલ્મના આ ગીતથી. ગીતકાર છે સમીર અને સંગીતકાર નદીમ શ્રવણ.

0: પંચમહાલ દાહોદ અને મહીસાગરની પ્રગતિનો વિશ્વાસ. નવી મારુતિ સુઝુકી ઈ વિટારા 543 કિલોમીટર રેન્જ, 7 એરબેગ્સ, એડાસ લેવલ 2, ભારત એનકેપ 5-સ્ટાર સેફ્ટી. આજે જ મુલાકાત લો. આરબી કાર્સ નેક્સા ગોધરા. ફોન 75750-91-129. ઈ વિટારા, નિર્ભય ભવિષ્યની સફર.
1: વિડીયો લાઈક કરવાના પૈસા મળશે. સો ઈઝી.
2: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે.

0: जानकार बनो, सतर्क रहो।
1: અભિજીત અને કવિતા કૃષ્ણમૂર્તિના સ્વરે ગવાયેલા ગીત છે બાગી ફિલ્મનું. શબ્દો છે સમીરના અને સંગીતકાર છે આનંદ મિલિંદ.

સમયની સાથે બદલાતી દુનિયામાં એક અવાજ છે જે 90 વર્ષથી અડગ રહ્યો છે. ગામથી શહેર સુધી, સમાચારથી સંસ્કૃતિ સુધી અને શિક્ષણથી મનોરંજન સુધી, લાભવાણી, શુભવાણી, આકાશવાણી 90 વર્ષથી દેશની ધડકન સાથે જોડાયેલ આપનો વિશ્વાસ, આપનો સાથી. આકાશવાણી સાંભળતા રહો, આગળ વધતા રહો.

ક્રિમિનલ ફિલ્મનું આ ગીત આપે સાંભળ્યું કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકના યુગલ સ્વરે. ગીતના શબ્દો હતા ઇન્દિવરના અને સંગીતકાર હતા એમ કરીમ. મિત્રો, કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ સાંભળીએ જીગર ફિલ્મનું આ ગીત. અભિજીત અને સાધના સરગમના સ્વરે ગવાયેલ. ગીતકાર સમીર અને સંગીતકાર આનંદ મિલિંદ.

મિત્રોએ આ અંતિમ ગીત સાથે જ આજનો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ચિત્રલોક સમાપ્ત કરવાની આપની મિત્ર મનીષા ડામોરને રજા આપશો. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને હવે સાંભળીએ વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી.

મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતીના વિવિધ રંગી કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. સમય અત્યારે સવારના 10 થયા છે. પ્રસ્તુત છે કાર્યક્રમ વનમાં ટહુકો. આજના કાર્યક્રમમાં સાંભળીએ વાર્તાલાપ. વિષય છે આદિવાસી સંસ્કૃતિ. વક્તા છે અલ્પાબેન ઠાકોર.

હાલો ફ્રેન્ડ્સ, નમસ્તે. મારું નામ અલ્પા ઠાકોર. હું આજે તમારી સમક્ષ પ્રાચીન ભારતની આદિવાસી સંસ્કૃતિ વિશે વાત કરીશ. સૌથી મોટો અને પ્રાચીન આદિવાસી સમુદાય છે આ સમાજ. તેની સમૃદ્ધિ સાંસ્કૃતિક સમુદાય છે અને પરંપરા, પ્રાકૃતિક પ્રેમ અને વીરતા માટે ખૂબ જાણીતું છે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના આ સમાજની વસ્તુ મુખ્યત્વે જોવા મળે છે. આ સમાજ પોતાની સાંસ્કૃતિક ઓળખ, ભાષા, બંધારણીય અધિકારો મેળવે છે માટે સતત સક્રિય છે. આદિવાસી સંસ્કૃતિ વિશે ચાલો હવે હું તમને જણાવીશ. આદિજાતિ એટલે પ્રાચીન સમયથી રહેતો આવેલો અને હાલ માનવ સંસ્કૃતિના પ્રારંભિક સ્તરે જીવન વિતાવતો જનસમુદાય વ્યક્તિ કહેવાય. ભારતના આદિજાતિ માટે ઘણા બધા શબ્દો વપરાય છે. આદિવાસીઓ જંગલમાં વસવાટ કરતો હોવાથી તેના માટે વનવાસી શબ્દ પણ કહી શકાય છે. સંપૂર્ણ ભારતમાં વિભિન્ન પ્રદેશોમાં આદિવાસી વસ્તી સવિશેષ નોંધપાત્ર છે. ભાષાની દ્રષ્ટિએ ઉત્તર પૂર્વ સરહદી વિસ્તારમાં પણ આદિવાસીઓની બોલીઓમાં ભિન્નતા જોવા મળે છે. મધ્ય અને પૂર્વ ભારતમાં આદિવાસીઓની બોલી ઓસ્ટ્રિક ભાષાના મૂળમાંથી જોવા મળે છે, જ્યારે દક્ષિણ ભારતના આદિવાસીઓની દ્રવિડ ભાષા જોવા મળે છે. દાહોદ જિલ્લાની આદિવાસી સંસ્કૃતિનો પરિચય. દાહોદ જિલ્લો પંચમહાલ જિલ્લામાંથી બનેલો છે. દાહોદ જિલ્લો 2 ઓક્ટોબર 1997 અસ્તિત્વમાં આવ્યો હતો. દાહોદ જિલ્લો ઉગતા સૂર્યના પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. દાહોદ જિલ્લાને 2 રાજ્યોની સરહદ ઉપર આવેલું હોવાથી દો હદ એટલે કે બે હદ તળપદા શબ્દમાંથી અપવંશ થઈને દાહોદ થઈ ગયું હોવાનું માનવામાં આવે છે. દાહોદ જિલ્લાને રાજસ્થાન અને મધ્યપ્રદેશ રાજ્યની હદ અડે છે. ગુજરાતમાં આદિવાસીઓની વસ્તી લગભગ 14

પ્રકાશે. દાહોદ જિલ્લામાં મુખ્યત્વે આદિવાસીની વસ્તી વધુ છે. ગુજરાતમાં આદિવાસીની 29 સમુદાયો વસે છે. આમ દાહોદ જિલ્લા સાંસ્કૃતિક અને ઇતિહાસની દ્રષ્ટિએ સમૃદ્ધ છે. આદિવાસી શબ્દનો અર્થ સૌથી પહેલા રહેવાસી થાય છે. વહેંચણી. ભારતમાં મુખ્યત્વે 4 ભૌગોલિક વિસ્તારો, ઉત્તર, પૂર્વ, મધ્ય અને પશ્ચિમ અને દક્ષિણ, આમ આદિવાસીઓ વિભાજિત છે. ગુજરાતમાં વસવાટ કરતા જાતિઓના ભીલ, રાઠવા, વસાવા, ચૌધરી, નાયકા અને ધોળિયા જેવા વિવિધ સમુદાયો સદીઓથી સંસ્કૃતિ અને પરંપરા જાળવી રહ્યા છે. આદિવાસીઓની સંસ્કૃતિ કેવી હોય છે? તો દાહોદ જિલ્લામાં આદિવાસી સમાજમાં અલગ અલગ પેટા જ્ઞાતિ જોવા મળે છે. જેમ કે અલગ અલગ જાતિના પેટા જ્ઞાતિ હોય છે. તેમના ગોત્ર પ્રમાણે જાતિઓના લગ્ન સંબંધ મજબૂત બનાવવામાં આવે છે અને મહત્વની ભૂમિકા ભજવે છે. ગુજરાતમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણના પ્રાકૃતિક પ્રદેશમાં ખડતલ શરીર, મધ્યમ કદ, ખુશ મિજાજી અને વિનોદી સ્વભાવના આદિવાસીઓ જોવા મળે છે. સમગ્ર વિશ્વના આદિજાતિ ઓછા વધતા પ્રમાણમાં જોવા મળે છે. આફ્રિકાને બાદ કરતા વિશ્વમાં સૌથી વધારે આદિવાસીઓની વસ્તી ભારતમાં હોવાનું મનાય છે. આદિવાસી એ દેશની પ્રાચીન જાતિ તરીકે ગણવામાં આવી છે. આદિવાસી પ્રજા સામાન્ય રીતે ગ્રામ અને શહેરી સમાજથી ભિન્ન અને સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક, શૈક્ષણિક અને અન્ય બાબતોમાં પછાત, શોષિતથી પીડિત સમાજ છે. આદિવાસી સમુદાયો વિશિષ્ટ અને આગવી જીવનશૈલી ધરાવે છે. ભારતની પૂર્ણકાલીન જાતિઓમાં આદિવાસી જાતિના ગણના કરવામાં આવે છે. આદિવાસીઓ આદિકાળથી ભારતમાં વસતા હોવાથી તેમની આદિવાસી કે આદિમ જાતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે તેમના આપણે પહેરવેશ કેવા હોય છે તે જોઈશું. પહેરવેશ અને આભૂષણો કેવા હોય છે? અન્ય સમાજની સ્ત્રીઓની જેમ આદિવાસી સ્ત્રીઓ આભૂષણો અને શણગારમાં શોખીન જોવા મળે છે. આદિવાસી સ્ત્રીઓ ચણિયો અને કબજો પહેરે છે અને રંગબેરંગી ઓઢણી ધારણ કરે છે. આ આદિવાસી સમાજમાં માથે ઓઢવાનો રિવાજ ખૂબ જ પ્રચલિત છે. સ્ત્રીઓ ફૂલ પાંદડાની વેણી પહેરે છે. ભાત ભાતની વાદળી લીલા રંગના સાડલા વધુ પસંદ કરે છે. આદિવાસી પુરુષો શરીરના ઉપરના ભાગમાં વાદળી અને કાળા રંગની ઝૂંડી પહેરે છે અને ધોતી પહેરે છે. માથા ઉપર રૂમાલ બાંધે છે તેમજ ટોપી પહેરે છે. આદિવાસી સ્ત્રીઓના આભૂષણોમાં ચાંદી, પિત્તળ અને વધતા ઓછા પ્રમાણમાં સોનાના ઘરેણા પહેરે છે. આદિવાસી સ્ત્રીઓ મોટે ભાગે પગમાં કટલા અને તોરા પહેરે છે. કમરમાં કંદોરો પહેરે છે. ગળામાં હાર પહેરે છે જેને આદિવાસી ભાષામાં સાંકળી કહે છે. આદિવાસી લોકોની માટી કળા કેવી હોય છે? આદિવાસી પોતાના ઘરને ખોલરૂ કહે છે. આદિવાસી લોકો સંયુક્ત કુટુંબમાં રહે છે. માટીના બનાવેલા ઘરમાં રહે છે પણ હવે પાકા ચણેલા ઘર બનાવે છે. આદિવાસી દિવાલો અને તળિયામાં માટી અને છાણથી બનાવેલા મિશ્રણથી અલગ અલગ જાતની ઓકરીઓ બનાવી લીપે છે. ઢોર માટે પણ અલગ અલગ ઘર જેને કોળિયું કહે છે. ઘરમાં તેઓ અનાજ દળવા માટે ઘંટી રાખે છે જે પથ્થરની બનેલી હોય છે. અનાજ ભરવા માટે તેઓ વાંસની બનાવેલી મોટી ટોપલીઓને મોટી છાણ અને માટીના મિશ્રણથી લીપે છે. તેમાં વર્ષભરનું અનાજ ભરે છે. આ ઉપરાંત આદિવાસી સ્ત્રીઓ માટીના બનાવેલા ચૂલા પણ જાતે જ બનાવે છે. ભારત સરકારના બંધારણ મુજબ આદિવાસીઓને અનુસૂચિત જનજાતિ તરીકેનું દરજ્જો આપવામાં આવ્યો છે. આ દરજ્જાને કારણે તેઓ તેમનો વિકાસ સાધી શકે છે, પરંતુ હજુ પણ મોટાભાગના અંતરિયાળ તેમજ દુર્ગમ વિસ્તારોમાં સદીઓથી ચાલતા આવેલા આદિવાસીઓની સગવડોથી વંચિત રહેવાને કારણે આજે પણ ગરીબો ગરીબી અને અજ્ઞાતમાં જીવે છે. આદિવાસીઓની સંસ્કૃતિ મુખ્યત્વે પ્રકૃતિ સાથે જોડાયેલી નિર્ભર છે. આદિવાસી પોતાના તહેવારો માત્ર ઉત્સવથી નહીં પરંતુ તેમની આદિકાળથી ઇતિહાસના એકતા તેમજ કુશળતામાં વ્યક્ત કર્યું છે. 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસના મુખ્ય ઉદ્દેશ આદિવાસી સંસ્કૃતિનું રક્ષણ કરવા તેમજ તેમની હકોને તે જાગૃતિ ફેલાવવા માટે છે. ગુજરાતના મુખ્ય આદિવાસી તહેવારો વિશે વાત કરીએ તો ડાંગ દરબારમાં ગુજરાતમાં ડાંગ જિલ્લામાં હોળીનો તહેવાર દરમિયાન યોજાતો આ સૌથી મોટો અને ખૂબ જ જાણીતો મેળો છે. હોળી અને ફાગણી ઉત્સવ. ગુજરાતના આદિવાસી સમાજમાં હોળીનો તહેવાર ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવે છે. તેના માટે તો તેઓ વતનમાં જાય છે,
જેમાં

આદિવાસીઓ પરંપરાગત ઢોલ નગારા સાથે નૃત્ય કરે છે અને કહેવાય છે કે દિવાળી તો અટ્ટે કટ્ટે પણ હોળી તો વતનમાં જ. કવાટનો મેળો પણ જોવા મળે છે. છોટાઉદેપુર જિલ્લાના કવાટ ખાતે હોળીનો તહેવાર પછી ઉજવાતો આવ્યો છે. ખૂબ જ પ્રચલિત સાંસ્કૃતિક અને રંગીન મેળો હોય છે, તેમજ આદિવાસીઓના જીવનમાં વિવિધ પાસાઓમાં વર્ણવતી ઘણી બધી પંક્તિઓ જોવા મળે છે અને તેમાંથી હું એક જણાવું છું. ડુંગરની ગોખમાને વહેતી નદીઓની કાંઠે આદિવાસી વસે પ્રકૃતિના સાંધિત્યમાં ઝાડોના વાનમાં એમના વેરને સદાય વહેતી નદીઓમાં પંખીઓના કલકલમાં એ

0: આ હતો કાર્યક્રમ વનમાં ટહુકો, જે અંતર્ગત આપે સાંભળ્યો વાર્તાલાપ. વિષય હતો આદિવાસી સંસ્કૃતિ. વક્તા હતા અલ્પાબેન ઠાકોર. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને મિત્રો, હવે પ્રસ્તુત છે એક જ ફિલ્મના ગીતો પર આધારિત કાર્યક્રમ. આજની ફિલ્મનું નામ છે ફૂલ ઓર કાંટે. ગીતના શબ્દો છે રાની મલિકના, સંગીતકાર છે નદીમ શ્રવણ. અને કાર્યક્રમના વિવિધ ગીતો સાંભળીએ. અલકા યાજ્ઞિક, કુમાર સાનુ અને અનુરાધા પોડવાલના સ્વરે ગવાય. કાર્યક્રમ શરૂ કરીએ તે પહેલા સાંભળીએ આ કેટલાક વિજ્ઞાપન.
1: તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
2: આરવી કાર્સ ગોધરામાં આવી ગઈ છે. મારુતિ વિક્ટરીઝ 28.65 કિલોમીટરનો અદભુત માઇલેજ સાથે ADAS લેવલ 2ની અદ્યતન ટેકનોલોજી, ગ્લોબલ એનકેપ અને ભારત એનકેપ ફાઇવ સ્ટાર સેફ્ટી રેટિંગ સાથે તમારી અને પરિવારની સુરક્ષાની હવે ડબલ ગેરંટી. નવી સુવિધાઓ, ભવ્ય સ્ટાઇલ અને અદભુત સુરક્ષાવાળી કાર આરવી કાર્સ અરેનાના દરેક શોરૂમ પર ઉપલબ્ધ. મોબાઈલ 9990-43-707.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા

0: પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: વિડીયો લાઈક કરવાના પૈસા મળશે. સો ઈઝી.
2: પસાણો.
3: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

0: મિત્રો, આ અંતિમ ગીત સાથે જ આજનો એક જ ફિલ્મના ગીત ઉપર આધારિત કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આજની ફિલ્મનું નામ હતું ફૂલ ઓર કાંટે, જેને સંગીત આપ્યું હતું નદીમ શ્રવણે. ગીતના શબ્દો હતા રાની મલિકના. કાર્યક્રમમાં વિવિધ ગીતો આપે સાંભળ્યા કુમાર સાનુ અને અનુરાધા પડવાલના સ્વરે ગવાયેલ. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને હવે સાંભળીએ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્રના રાબેતા મુજબના કાર્યક્રમોનું સહપ્રસારણ.
1: એસડી બર્મનિયાની શબ્દરચના મજરૂ સુલતાનપુરીની.

હમણાં જ આપે ફિલ્મ જ્યુએલ થીપમાંથી લીધેલું આ ગીત સાંભળ્યું. કિશોર કુમાર અને લતા મંગેશકરના યુગલ સ્વરમાં, એસ ડી બર્મનનું સંગીત હતું અને મજરૂ સુલતાનપુરીની શબ્દરચના. કાર્યક્રમનું અંતિમ ગીત કિશોર કુમાર અને સુલક્ષણા પંડિતના યુગલ સ્વરમાં સાંભળીએ. ફિલ્મ છે દૂર કા રાહી. ગીતને સંગીત આપ્યું છે કિશોર કુમારે અને ઇરશાદના શબ્દો.

આ સાથે જ હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. સમય થયો છે સુગમ સંગીતનો. રજૂ કરીએ છીએ સુગમ સંગીતમાં બીરેન્દ્ર વર્માએ ગાયેલા કેટલાક સુગમ ગીતો. કાર્યક્રમની પ્રથમ પ્રસ્તુતિમાં સાંભળીએ મરીજના શબ્દોમાં આ સુગમ રચના.

0: આ સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આજના કલાકાર હતા બીરેન્દ્ર વર્મા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડીક ક્ષણોમાં સાંભળશો અત્યાર સુધીના મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ઘૂસણખોરી અને અન્ય કારણોસર થતા વસ્તી વિષયક પરિવર્તનના પડકારોનો સામનો કરવા માટે કેન્દ્રએ એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી. કેન્દ્રએ જણાવ્યું કે તકેદારીના તમામ પગલાં વચ્ચે દેશમાં અત્યાર સુધી ઇબોલા વાયરસ રોગનો કોઈ કેસ નોંધાયો નથી. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને નીટ યુજી પરીક્ષાના પેપર લીક કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરી. કચ્છના દરિયામાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું. એટીએસ અને કોસ્ટગાર્ડના ઓપરેશનમાં યુરોપથી આવી રહેલા ડ્રગ્સનો જથ્થો જપ્ત. શકમંદોની અટકાયત કરાઈ. આઈપીએલ ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદ આજે મોહાલીના ન્યૂ ચંદીગઢ ખાતે એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે રમશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નાથુલા પાસની મુલાકાત લઈને તૈનાત સૈનિકો સાથે વાતચીત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ પૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક ચાલી રહી છે. 4,000 મેટ્રિક ટન એલપીજી લઈને ભારતીય જહાજ પોરબંદર પહોંચ્યું. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ક્ષતિગ્રસ્ત થયેલી અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસની હોસ્ટેલનું આધુનિક સુવિધા સાથે નિર્માણ કરાશે. આકાશવાણીના 90 વર્ષોની ઉજવણીના ભાગરૂપે આકાશવાણી અમદાવાદ દ્વારા આજે સુગમ સંગીત સમારોહનું આયોજન. ભારતે નેપાળને દેશની સુરક્ષા અને કાયદાને મજબૂત બનાવવા માટે 10 કેદી કેરિયર ટ્રક ભેટમાં આપ્યા અને ઈરાને દક્ષિણ ઈરાનમાં અમેરિકાના હવાઈ હુમલાઓની ટીકા કરી. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
2: .6 મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. મિત્રો, સવારના 11 વાગીને 2 મિનિટ થઈ છે. પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે હરજાઈ ફિલ્મમાં લતા મંગેશકરનો સ્વર સાંભળ્યો. કાર્યક્રમમાં આગળ સાંભળીએ યસુદાસના સ્વરમાં નૈયા ફિલ્મનું ગીત.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે આશા ભોસલેના સ્વરમાં હમસાયા ફિલ્મનું ગીત સાંભળ્યું. ફિલ્મ સંગીતનો કાર્યક્રમ આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી સાંભળી રહ્યા છો. કાર્યક્રમમાં આગળ સાંભળીએ ત્રિશુલ ફિલ્મમાં લતા મંગેશકર અને યસુદાસનો યુગલ સ્વર.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે આશા ભોસલેના સ્વરમાં મનોરંજન ફિલ્મનું ગીત સાંભળ્યું. ફિલ્મ સંગીતના આજના કાર્યક્રમમાં આપે હરજાઈ, નૈયા, પ્રેમ પર્વત, ત્રિશુલ, હમસાયા અને મનોરંજન આ ફિલ્મના ગીતો સાંભળ્યા. કલાકારો હતા લતા મંગેશકર, આશા ભોસલે અને યસુદાસ. આ સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ રોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું.

0: 354.4 મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. મિત્રો, 11:30 થઈ છે. પ્રસ્તુત છે ગેર ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. ગીતો સાંભળીએ તે પહેલા એક સંદેશ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.

સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: શ્રોતા મિત્રો, હરિહરણના સ્વરમાં હમણાં જ આપે ગેરફિલ્મી હિન્દી ગઝલ સાંભળી. ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી સાંભળી રહ્યા છો.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14

વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07 9 232 58 490.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ હરિહરણના સ્વરમાં ગેરફિલ્મી હિન્દી ગઝલ સાંભળી રહ્યા હતા. આ સાથે જ ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ અહીં પૂરો થયો. મિત્રો, આજના કાર્યક્રમમાં આપે જગજીતસિંહ, ચિત્રાસિંહ અને હરિહરણના સ્વરમાં કેટલીક ગેરફિલ્મી ગઝલો સાંભળી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ રોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું.

આકાશવાણી છે, આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી એક મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી. આકાશવાણી.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા શ્રોતા મિત્રો, થોડીક ક્ષણોમાં મુખ્ય સમાચાર સાંભળશો.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલા એસઆઈઆરની કાયદેસરતાને સમર્થન આપ્યું. દેશના વિવિધ ભાગોમાં વધી રહેલા તાપમાન વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને સાવધાની રાખવા અપીલ કરી. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે કાલુપુર ફ્લાયઓવર પર 45 મીટર લાંબા સેગમેન્ટલ બ્રિજનું બાંધકામ પૂર્ણ થયું. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે કેનેડાના ટોરેન્ટોમાં ભારતીય સમુદાય સાથે વાતચીત કરી. દક્ષિણ લેબેનોનમાં ઇઝરાયેલના હવાઈ હુમલામાં લગભગ 31 લોકોના મોત અને 40 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે કેબિનેટની બેઠક યોજશે. જાપાનના ટોકિયોમાં ભારતીય દૂતાવાસે ભારત જાપાન નેક્સ્ટ જનરેશન પાર્ટનરશીપ સેલિબ્રેટિંગ કાર્યક્રમનું આયોજન કર્યું. ઘૂસણખોરી અને અન્ય કારણોસર થતા વસ્તી વિષયક પરિવર્તનના પડકારોનો સામનો કરવા માટે કેન્દ્રએ એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી. કેન્દ્રએ જણાવ્યું કે તકેદારીના તમામ પગલાં વચ્ચે દેશમાં અત્યાર સુધી ઇબોલા વાયરસ રોગનો કોઈ કેસ નોંધાયો નથી. સીબીઆઈએ નીટ યુજી પરીક્ષાના પેપર લીક કેસમાં વધુ 2 આરોપીઓની ધરપકડ કરી. કચ્છના દરિયામાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું. એટીએસ અને કોસ્ટગાર્ડના ઓપરેશનમાં યુરોપથી આવી રહેલા ડ્રગ્સનો જથ્થો જપ્ત, શકમંદોની અટકાયત કરાઈ. ભારતે નેપાળને દેશની સુરક્ષા અને કાયદાને મજબૂત બનાવવા માટે 10 કેદી કેરિયર ટ્રક ભેટમાં આપ્યા. ભારત અને રોમાનિયાએ દ્વિપક્ષીય સંરક્ષણ સંબંધોને વધુ મજબૂત બનાવવા નવી દિલ્હીમાં સંરક્ષણ સહયોગ પર સંયુક્ત સમિતિની બીજી બેઠક યોજી. બનાસ ડેરીએ દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટે 15 રૂપિયાનો વધારો કર્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
0: આકાશવાણી અમદાવાદ, રાજકોટ અને ભુજ.
2: શબ્દોમાં મહેકતી યાદો પ્રસ્તુત છે આકાશવાણીના ગૌરવવંતા 90 વર્ષની ઉજવણીના અનુસંધાનમાં આકાશવાણીની પ્રસારણ યાત્રાના યાત્રી ભૂતપૂર્વ ઉદ્ઘોષિકા અને સમાચાર વાચક નલિની શાની દેવાંગ ભટ્ટ સાથેની વાતચીત. નમસ્કાર શ્રોતા મિત્રો, શબ્દોમાં મહેકતી યાદો આ કાર્યક્રમમાં આપનું સ્વાગત. આજે આપણા સૌનું સદભાગ્ય છે કે આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોમાં એક એવી વિભૂતિ ઉપસ્થિત છે કે જેમનો અવાજ દાયકાઓ સુધી ગુજરાતના ખૂણે ખૂણે ગુંજતો રહ્યો. ગુજરાતના પ્રસારણ જગતનો એક સુવર્ણ ઇતિહાસ કે જેમનો જન્મ 1936માં ઓલ ઇન્ડિયા રેડિયોની સ્થાપના થઈ એની એ પહેલા થયેલો એવા 92 વર્ષીય આદરણીય સમાચાર વાચક નલિનીબેન શાહને વંદન અને આજના કાર્યક્રમમાં હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત.
3: નમસ્તે શ્રોતા મિત્ર, મને ખૂબ જ આનંદ થાય છે કે અત્યારે હું આ સ્ટુડિયોમાં બેઠી છું. વર્ષો આ સ્ટુડિયોમાં અમે બેઠા અને ઘણું

0: આમ કર્યું છે, પણ અત્યારે એક જુદી જ લાગણી અનુભવાય છે કે જ્યારે માઇક મારી સામે છે, મારી જોડે દેવાંગ છે.
1: નલિનીબેન, આજે 92 વર્ષે પણ આપ આટલા એક્ટિવ છો એનો આનંદ છે. તો આપની તંદુરસ્તીનું રહસ્ય શું?
0: તંદુરસ્તીનું રહસ્ય હંમેશા હસતા રહેવાનું અને બધું જ ખાવાનું, પણ ઓછું ખાવાનું. અને તમારા જીવનમાં જ્યારે કોઈ પણ પ્રસંગ આવે ત્યારે એ સ્વીકારવાનું. અત્યારે મારી આ 92 વર્ષની ઉંમરે આવે છે નાના મોટા તબિયતના પ્રોબ્લેમ્સ, પણ મને કોઈ પણ બોલાવે પાર્ટી અગર તો કંઈ સોશિયલ વિઝિટમાં તો હું કાયમ જઉં છું. એટલે જ્યારે દેવાંગે મને કહ્યું કે તમે આવશો તો મેં કહ્યું ચોક્કસ હું આવીશ.
1: આકાશવાણીમાં કર્મચારી તરીકે સેવા આપવાનું કેવી રીતે શક્ય બન્યું નલિનીબેન?
0: એકચ્યુઅલી એવું હતું કે આકાશવાણી અમદાવાદ રેડિયો સ્ટેશન 1949માં શરૂ થયું અને ગુજરાત કોલેજની નજીક અમારો સ્ટુડિયો હતો આકાશવાણીનો. એટલે એ વખતે ડ્રામા આર્ટિસ્ટ તરીકે એટલે નાટકના કલાકાર તરીકે મેં ઓડિશન આપી હતી અને એમાં મેં એક નાટક રાતના 9:30 વાગ્યું કરેલું અને 15 રૂપિયાના કોન્ટ્રેક્ટથી મને એ નાટકમાં મેં ભાગ લીધેલો.
1: લાઈવ
0: ચાલતું હતું, એ વખત રેકોર્ડિંગ હતું જ નહીં. એટલે જે ભૂલ થાય એ તમારે સ્વીકારી લેવી પડે.
1: તો નલિનીબેન, તમે 49માં નાટક વિભાગ દ્વારા પ્રવેશ કર્યો, એ પછી આગળ આકાશવાણી સાથે જોડાણ કેવી રીતે થયું?
0: આકાશવાણીમાં મારે પછી એવું થયું કે 1955ની આસપાસ અમારે કેઝ્યુઅલ એનાઉન્સરની ઓડિશન માટેની રેડિયો પર જાહેરાત આવી અને એ વખતે અમારી જોડે લગભગ 15-20 જણ હતા ઓડિશનમાં. એમાં રંગભૂમિના દિગ્ગજ કલાકારો અંશુયા ચોકસી, કલાશાહ અને બીજા ઘણા એવા હતા. એટલે જ્યારે એ લોકોને મેં જોયા ઓડિશનમાં તો મને થયું કે મારો કોઈ એમાં ચાન્સ લાગે નહીં. પણ પછી જ્યારે ઓડિશન પતી ગઈ ત્યારે અમે 3 જ જણ સિલેક્ટ થયા અને ત્યાં એક મિસ્ટર લાલ કરીને ઓફિસર હતા, એમણે મને પૂછ્યું કે તમે કંઈ કરો છો? તો એ વખતે હું પણ સ્કૂલમાં જોબ કરતી હતી અને પછી એમણે મને કહ્યું કે જો બેન, આ કાયમની નોકરી નથી, આ ટેમ્પરરી નોકરી છે, અને કેઝ્યુઅલ એટલે તમને જ્યારે અમે બોલાવીએ ત્યારે આવવાનું, એટલે તમે કોઈ નોકરી તમારી કરતા હો તો છોડશો નહીં. તો કહું ના ના હું આવીશ. પછી કે ક્યાંથી જોડાશો? તો મેં કહું આજથી. તો કે ના કાલથી આવજો તમે. એટલે 21 ફેબ્રુઆરી થી 28 ફેબ્રુઆરી 7 દિવસનો એ કોન્ટ્રાક્ટ 1955માં મારો થયો અને એ કોન્ટ્રાક્ટ પછી આગળ વધતો જ રહ્યો અને 1956માં અમને લોકોને કન્ફર્મ કર્યા, પરમેનન્ટ કર્યા એ રીતે.
1: તો નલિનીબેન, બહુ સરસ વાત કરી આપે કે આપે એક હંગામી ધોરણે આકાશવાણીમાં ઉદ્ઘોષક તરીકે સેવા આપવાનું શરૂ કર્યું અને પછી તમારું કન્ફર્મેશન થયું. તો એ પછી ન્યૂઝ રીડરમાં કેવી રીતે આવ્યા?
0: એ ન્યૂઝ રીડર અમારી પ્રમોશન જોબ હતી, એટલે મેં લગભગ 21 વર્ષ એનાઉન્સર તરીકે કરી નોકરી.
1: 20 વર્ષ
0: કરી લગભગ. 78માં કે 77માં હું ન્યૂઝ રૂમમાં આવી અને એનાઉન્સરમાં એ વખતે નામ નહોતા બોલતા કે નલિની શાહ કે રતન પરીખ કેવી રીતે, પણ અમારા અવાજથી એ લોકો ઓળખતા
1: હતા.
0: અને પછી એમાં કોઈક વાર અમારું કોઈ જગ્યાએ કંઈ નામ આવે નાટકમાં કે એમ, તો પછી ખબર પડે કે આ નલિનીબેન, કે આ રતનબેન, કે આ ઉમાબેન એ રીતે. એટલે અમારી ઓળખાણ અવાજની હતી.
1: તો નલિનીબેન, મને એ સવાલ થાય કે તમારી સાથે એ વખતે એનાઉન્સર્સ બીજા કોણ હતા?
0: મારી જોડે તો બીજા બધા ઘણા આવ્યા, પણ જ્યારે હું જોઈન થઈ ત્યારે ઉમા ઓઝા શિવસ સિનિયર એનાઉન્સર અને એમનો અવાજ પણ બહુ જ જાણીતો હતો અને ઉમા ઓઝાનું નામ પડે એટલે બીજા બધા પાછળ પડી જાય એવું, એટલું સારું એમનું નામ હતું. અને એ પછી જયારે અમે લોકો જયારે રેગ્યુલરમાં જોઈન થયા ત્યારે અસીના કાદરી હતા, સુધા માળવદે હતા, અરુણા જોશી હતા, ભાર્ગવ મહેતા હતા. અને એનાઉન્સરને તો દિવાળી હોય કે ભાઈબીજ હોય તો આવવું જ પડે ડ્યુટી પર. અને પછી બધા પોતપોતાની રીતે એડજસ્ટ કરીએ અને સરસ રીતે અમે એનાઉન્સર તરીકે નોકરી કરી.
1: એટલે એવું કહેવાય કે જેમ બોર્ડર ઉપર જવાનો છે એ રીતે કામ કરે છે રાત દિવસ હોય વગર. એનાઉન્સર ગરમી હોય, ઠંડી હોય, વરસાદ હોય કે કોઈ પણ તહેવાર હોય અથવા તો ફેમિલીમાં કોઈ પણ સારો માઠો પ્રસંગ બન્યો હોય, પણ એની ડ્યુટી એને કરવી જ પડે. એની ડ્યુટી એસાઇન થયેલી હોય એટલે એ સમયે એને આવી જ જવું પડે. તો નલિનીબેન, તમે જયારે પહેલું ન્યૂઝ બુલેટિન વાંચ્યું હશે ત્યારે કેવો રોમાંચ

0: આપને?
1: એક જૈન દેસાઈ કરીને અમારી એડિટર હતા, તો જયંતભાઈ મને કહ્યું કે હવે તમે એનાઉન્સમેન્ટ ભૂલી જાઓ, હવે તમે તટસ્થ રીતે ન્યૂઝ વાંચતા શીખો. અને મેં ન્યૂઝ પહેલું બુલેટિન આપ્યું એ પહેલા મેં ન્યૂઝ કેવી રીતે વંચાય એની પ્રેક્ટિસ જયંતભાઈ દેસાઈ જોડે કરી હતી. ને જયંતભાઈ નવરંગ ધોળકે હતા એ વખતે, નવરંગભાઈ તો દિલ્હી પણ ન્યૂઝ વાંચતા હતા ને એ રીતે. અને પહેલું બુલેટિન વાંચ્યું તો બહુ જ આમ આપણે કહેવાય ને કે એકદમ થોડો કોન્ફિડન્સ થોડો ઓછો થાય, બધું થાય. પણ બધા ન્યૂઝ પતી ગયા 10 મિનિટના, પહેલા તો 5 મિનિટના વાંચ્યા સવારના. તો પછી બધાએ કહ્યું કે ના ના સરસ વંચાયા છે. અને એ વખતે જે અમારા સ્ટેશન ડાયરેક્ટર હતા સુરેશભાઈ ઠાકોર કદાચ હતા, પછી એમનો પણ ફોન આવ્યો કે કેરી ઓન સારું વાંચાયું છે.
0: એ રીતે તો નલિનીબેન આપના સમયમાં આકાશવાણી એ એકમાત્ર એ માહિતી મનોરંજન અને સમાચારનું માધ્યમ હતું, તો શ્રોતાઓનો કેવો પ્રેમ મળતો હતો આપને?
1: શ્રોતાઓનો જે અમને પ્રેમ મળ્યો છે ને એવો તો મારા કુટુંબીજને હવે પણ મન નહીં આપ્યો, એટલો પ્રેમ શ્રોતાઓએ અમને આપ્યો છે.
0: બિલકુલ બિલકુલ.
1: અને 7 ને 5 મોર્નિંગ બુલેટિન લગભગ હું વાંચતી હતી સવારે. પહેલા બીજા બધા હતા, સુભદ્રાબેન ભટ્ટ હતા, લેમ્યુએલ હેરી, અમે 3 જણા હતા. એ વખતે કેઝ્યુઅલ ન્યૂઝ રીડર નહોતા અમારે, તો અમે 3 માંથી વાંચતા હોઈએ. પણ અમે 3 માંથી જે વાંચે એ બધા જોડે એક ઘરોબો થઈ ગયો હતો શ્રોતાઓને. અને ધારો કે મહિના સુધી હું કઈ બહાર ગઈ હો કે બહારગામ, તો શ્રોતાઓ પૂછે કે ભાઈ નલિની શાહ ક્યાં છે કે સુભદ્રાબેન ક્યાં છે.
0: તમારી હાજરીની નોંધ લેવા,
1: અમારી હાજરી અને ગેરહાજરી બંનેની નોંધ લેવા.
0: બિલકુલ. તો નલિનીબેન એ જમાનામાં તો ટીવી તો હતા નહીં, એટલે ગામના ચોરે રેડિયો મૂકેલો હોય અથવા તો કોઈના ઘરમાં રેડિયો હોય અને બધા રેડિયોની આસપાસ ગોઠવાઈ જતા હતા. તો કોઈ એવો ખાસ પ્રસંગ જો તમને યાદ આવતો હોય, કે કારણ કે એ માહોલ આખો અલગ હતો, તમે જે સુવર્ણ યુગમાં એ સમય પસાર કરેલો છે, તો એવો કોઈ પ્રસંગ યાદ હોય તો?
1: અમે પેટલાદમાં એક પ્રોગ્રામ કરવા ગયેલા, તો આવું નમસ્તે મેં કર્યું એટલે કે આ તો નલિની શાહ બોલે છે, એટલે અવાજથી ઓળખ્યા. હવે એ આખા ગામના લોકો પ્રોગ્રામ પત્યો પછી મને મળવા આવ્યા કે અમે તમને જોયા એમ, કે બહુ આનંદ થયો ને એ રીતે એમ. અને એ રીતે એટલે અમારું અવાજથી ઓળખાણ હતી, પછી ન્યૂઝ વાંચ્યા પછી અમારા નામથી પણ ઓળખાણ થઈ.
0: રેડિયો એ વખતે લાયસન્સ પણ હતું રેડિયોમાં.
1: હા, 15 રૂપિયા લાયસન્સ
0: હતું, બરાબર. કારણ કે એ સમય એવો હતો કે રેડિયોમાં તમારે સાંભળવું હોય તો તમારે લાયસન્સ લેવું પડે, 15 રૂપિયા ભરવા પડે. અને ગામમાં એમે ચોરો એટલા માટે કીધું કે ગામમાં એક જ જગ્યાએ રેડિયો હોય અને બધા લોકો ગામ લોકો ત્યાં સાંજના તમારા પ્રાદેશિક સમાચાર સાંભળવા માટે કે ખેડૂત મંડળનો કાર્યક્રમ સાંભળવા માટે બધા જ ભેગા થતા હોય, એટલે એ ચોરે આવતા હતા. તો 1936 થી 2026 આ 90 વર્ષમાં રેડિયોના માધ્યમમાં તમે કેવા બદલાવ જોયા?
1: જો રેડિયોના માધ્યમમાં ગમે તેટલા બદલાવ આવ્યા, બધી ટેકનિક વધી. અમે ન્યૂઝ વાંચતા હતા ત્યારે અમે ખાલી વર્ણન કરીએ, હવે તમે લોકો વિડીયો પણ મૂકી શકો. પણ અમે જે સાદૃશ્ય ચિત્ર આપતા હતા રેડિયોમાં અને જે અવાજથી અમારા લોકો ખુશ થતા હતા એ, અને અત્યારે મને એવું લાગે છે કે અત્યારે ઘણી જ આગળ વધી ગયા છે રેડિયોમાં. અને અત્યારે સ્પર્ધા પણ ઘણી છે,
0: સ્પર્ધા ઘણી બધી થઈ ગઈ, સોશિયલ મીડિયા પણ એટલું
1: બધું, અને એટલા બધા ઘણા બધા દૂરદર્શનના સમાચાર થયા, બધું થયું. પણ આકાશવાણી રેડિયોનું એક મહત્વ તો રહ્યું છે, કારણ કે તમે ગામડે જાઓ અને ત્યાં આગળ લાઇટો ના હોય તો પણ એ લોકો ગમે તે પેલું કરીને ટીવી ના જોઈ શકાય, પણ 10 મિનિટના સમાચાર સાંભળી શકાય.
0: બિલકુલ. આજની તારીખમાં પણ તમે ગામડામાં જાઓ તો લોકો સાયકલ ઉપર જતા હોય તો રેડિયો એમના ખભે ભરેલો હોય,
1: પોકેટ રેડિયો હોય,
0: પોકેટ રેડિયો પણ હોય ને, હવે તો મોબાઈલમાં પણ આવી ગયા છે,
1: મોબાઈલમાં પણ,
0: એટલે એ બધા એટલા સમૃદ્ધ થઈ ગયા છે કે મોબાઈલમાં પણ હવે રેડિયો સાંભળતા થઈ ગયા છે.
1: એટલે રેડિયોની મહત્વ તો એનું એ જ રહ્યું છે,
0: એનું એ જ રહ્યું છે. તો નલિનીબેન, કોઈ કુદરતી કે માનવ સર્જિત આપત્તિ વખતે અથવા તો કોઈ એવા ખાસ પ્રસંગે જ્યારે સમાચાર વાંચવાના હોય, તો એક સમાચાર વાચક તરીકે તમારી મનોસ્થિતિ કેવી હોય છે?
1: જો અંતરમાં દુઃખ તો થાય, કોઈ પણ તોફાન થયું હોય, કોઈ આપણે રાયટ્સ બહુ થતા હતા એ વખતે, તો એ વખતે કોઈ 10 જણ ગુજરી ગયા છે કે 5 જણને વાગ્યું છે કે એ થયું, તો અંદરથી દુઃખ થાય. પણ આપણા જે ઇમોશન્સ ગણો કે જે લાગણીઓ છે એ આપણે ન્યૂઝમાં અગર તો માઇક પર જઈએ ત્યારે નહીં બતાવવાની. એ વખતે આપણે એક સમાચાર વાચક છીએ અને તટસ્થ

0: તો રીતે આપણે આમાં અંદરથી આપણે પહેલા થયેલા છે, વ્યથિત થયા છે કે દુઃખી થયા છે, પણ એ આપણે શ્રોતાઓને બતાવવાની જરૂર નથી.
1: એટલે તમારી ફિલિંગ્સ પર તમારે એકદમ કંટ્રોલ કરવો પડે,
0: ફિલિંગ્સ પર કંટ્રોલ કરવો પડે.
1: તમારા ઘરની અંદર કોઈ એવો પ્રસંગ બનેલો હોય અથવા તો તમને પોતાને પણ ઠીક ના લાગતું હોય, પણ તમે જ્યારે ઓન એર જાઓ છો, માઇક્રોફોનની સામે આવો છો, ત્યારે તમે બધું જ ભૂલીને તમારા માટે સર્વસ્વ તમારા શ્રોતાઓ છે,
0: અને માઇક
1: માઇક છે તો શ્રોતાઓ છે, એટલે માઇક માધ્યમ છે એમના સુધી પહોંચવા
0: માટે, શ્રોતાઓ મારા,
1: એટલે ત્યાં તમે બિલકુલ કોઈ પણ ઇમોશન્સ કંટ્રોલ કરીને એમના સુધી તમે સમાચાર પહોંચાડો છો. તો નલિનીબેન, સમાચાર તો હંમેશા લાઈવ જ અપાય છે, રેકોર્ડિંગ તો આપણે કરતા નથી, જીવંત જ અપાય છે. તો આ સમાચાર વાંચતા વાંચતા કોઈ એવો રમૂજી કે કોઈ એવો ચેલેન્જિંગ પ્રસંગ જો તમને યાદ આવતો હોય તો?
0: એમાં તો અમારે ન્યૂઝ પણ વાંચતા હતા ને, એ પછી અમારે દરેક જિલ્લાના સમાચાર વાંચવાના હોય. તો એમાં એક પ્રસંગમાં એવું થયું કે સવારે 7:10 હું સમાચાર પત્ર વાંચતી હતી, તો એમાં ગામ ભુજિયા એક આવ્યું. હવે ગામ ભુજિયા આવ્યું, ટાઈપ કરેલું નહોતું, પહેલાનું હેન્ડ રિટન અક્ષર હતા, તો પછી મેં ભુજિયાના બદલે ભજીયા વાંચ્યું. પછી મેં તરત ભજીયાના બદલે ભુજિયા સુધારી તો લીધું, પણ 7:20 જેવી વાંચીને બહાર આવી, પહેલા તો અમારા ઇન્ચાર્જ હોય એડિટર મને કે શું હતું, તમારે આજે ભજીયા કેમ યાદ આવી ગયા, મંગાઈ આપું તમને ખાવા માટે? એ તો પતિ ગયો જાણે. પછી લિસનર્સના ફોન આવવા માંડ્યા, પછી સવિને વિનંતી કે આવતું તું એ વખતે, શ્રોતાઓના પત્રો આવ્યા કે ક્યાં નલિનબેન ઊંઘમાં આવ્યા હતા કે શું. એટલે એ મારા જીવનનો એક મોટો પ્રસંગ કે એક આપણી નાનકડી ભૂલ પણ લોકો સાંભળે છે અને એનું ધ્યાન રાખે છે,
1: ધ્યાન રાખે છે અને એ સમજે પણ છે કે કદાચ એ તો બોલવામાં આવું થતું હોય,
0: બોલવામાં થઈ જાય ભૂલ. એટલે એ લોકો આપણી ભૂલ તો માફ કરી, પણ ભૂલને એને એમને પહેલી પણ કરી, હાઇલાઇટ બી કરી કે ભાઈ કેમ શું થયું.
1: બિલકુલ બિલકુલ. તો નલિનીબેન, અત્યારે આવો એક સરસ મજાનો માહોલ ઉભો થયો છે, તો તમે એ વખતે જે પ્રાદેશિક સમાચાર વાંચવાની શરૂઆત કરતા હતા એની એક ઝલક અમારા શ્રોતાઓને આપશો.
0: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ પ્રાદેશિક સમાચાર નલિની શાહ આપે છે. આજના મુખ્ય મુખ્ય સમાચારો આ પ્રમાણે છે. આકાશવાણીના સ્ટુડિયોમાં 32 વર્ષ પછી નલિની શાહ ન્યૂઝ વાંચે છે અને દેવાંગ ભટ્ટ એમનો ઇન્ટરવ્યુ લે છે, એ અમારા મુખ્ય સમાચાર છે.
1: તમે સમાચાર વાંચતા હો અને છેલ્લી ઘડીએ કોકના ખરાબ અક્ષરમાં લખાયેલા પેલો ફ્લેશ, તમે જે ફ્લેશની વાત કરી, એવો કોઈ ફ્લેશ આવે એટલે આજના જમાનામાં એને પેલું બ્રેકિંગ ન્યૂઝ કહેવાય. આપણે બોલતા હોઈએ છીએ કે હમણાં જ મળતા સમાચાર મુજબ, અને એ ગમે એવા અક્ષરે ઝડપથી લખાયેલું પેજ તમારી પાસે આવે, તો એ વખતે તમે કેવી રીતે કંટ્રોલ કરીને કોઈ પણ શ્રોતાને ખબર ના પડે એવી કેવી રીતે વાંચતા હો, એના માટે કેવી તૈયારી કરતા હો?
0: અમે એવો પ્રયત્ન કરીએ અને એ વખતે સમાચાર વાંચતા ફેડર ડાઉન કરી દઈએ, સહેજ જસ્ટ, અને આમ સહેજ જોઈ લઈએ કે શું થાય, કે આપણને એક અક્ષર ઉકલવાની કોઈ વાર પ્રશ્ન હોય. અને એમાં હું એવું કહું કે મારા અક્ષર બહુ જ ખરાબ હતા, એટલે જે ન્યૂઝ રીડર ન્યૂઝ વાંચવા જાય કે કઈ ફ્લેશ આવે તો નલિનબેન નામ મોકલશો અક્ષરમાં, એ પણ એક અમારી રમૂજ હતી.
1: જી બિલકુલ, એટલે એમ કહી શકાય કે તમારા અક્ષર કોઈ વાંચી ના શકે, પણ તમે બીજાના અક્ષર, કારણ કે તમારા અક્ષર એવા છે તમે બીજાના બધાને વાંચી શકો,
0: બીજા બધાને મોટા અક્ષરે, હું પણ મોટા અક્ષરે લખું તો પણ પ્રોબ્લેમ થતા લોકોને એ રીતે.
1: અને આ બધી વસ્તુઓ નલિનીબેન મને યાદ છે કે જયારે ઇલેક્શનનું રિઝલ્ટ જયારે આવતું હતું એ વખતે તો એટલા બધા આંકડાઓ, એ સ્થળોના નામ, કયા ઉમેદવાર છે, કોણે કોની સામે કેટલા મતોથી આગળ છે અથવા તો વિજય મેળવ્યો, એટલે એ આખી ઘટનાઓ જે ઓન ટોઝ રહેવું પડતું હતું આખા ન્યૂઝ રૂમે, તો એની થોડીક વાત કરો કે આ માહોલ કેવો હતો.
0: એમાં એ વખતે માહોલમાં શું થતું હતું કે 9 જણ તો અમે કે 7 જણનો અમારો સ્ટાફ હતો, એમાં પછી એક્સ્ટ્રા સ્ટાફને પણ બોલાવે, પણ એમ આટલા મતોથી જીત થઈ છે કે આટલા મતોથી હાર થઈ છે, એમાં કોઈ વાર આવે કે 38,000 કે 35,000 એ આંકડા. હવે એક વાર એવું બન્યું કે એ આંકડા જે ભાઈ લખતા હતા એમાં એ લખવા, એ ભાઈની જ ભૂલ હતી અને ટાઈપિસ્ટની ભૂલ હતી, અને જયારે મારી પાસે વાંચવા આવ્યું ત્યારે તો આપણે એ વખત તો વાંચતા હોય તો ફ્લેશ જેવું તમે બ્રેકિંગ ન્યૂઝ કહો છો એવું હતું, એટલે એમાં લખ્યું કે 800,000 એટલે મેં એ વાંચ્યું, વાંચીને બહાર આવી એટલે ફોન આવ્યો, એક કાંતિ પટેલ કરીને હતા, સારા મોટા વિવેચક પણ હતા, અને

0: કોમેડિયન બધા સ્ટેજ પર ને બધું ફોન આવ્યો. નલિનીબેનને શું થયું? કેમ આકડા એમને ખબર ના પડે. પછી પેલા અમારા એડિટર કે સોરી સોરી. પછી મેં બધું પતી ગયું પછી મેં કાંતિભાઈને ફોન કર્યો. મેં કહ્યું કે કાંતિભાઈ, તમે જયારે સમાચાર વાંચતા હો ત્યારે તમારી બુદ્ધિ ચાલતી નથી હોતી, તમારી ફક્ત અક્ષર પર જ હોય છે. પછી એમણે કહ્યું કે ના, તમારી વાત સાચી છે.
1: ઘણા બધા એવા પ્રસંગો હશે. તો નલિનીબેન, આપે ઉદ્ઘોષિકા તરીકે પણ કામ કર્યું છે, તો તમારા ધ્યાનમાં અથવા તો તમને કાયમ યાદ રહી ગયું એવી કોઈ કોન્સર્ટ વિશે થોડી વાત કરો.
0: હા, આમંત્રિત મહેમાનોમાં અમે નવેક એનાઉન્સર્સ હતા, એમાંથી અમને એનાઉન્સમેન્ટ માટે બોલાવતા હતા. હવે એ વખતે એવું થતું હતું કે સરસ માહોલ જામ્યો હોય અને સરસ એનાઉન્સમેન્ટ બધા કરવાની હોય, લોકો અમને આકાશવાણીના પ્રોગ્રામ માટે લોકોને બહુ મોહ હતો કે આવી જઈએ એ રીતે. તો એ વખતે અમારા જમાનામાં પિનાકીન ઠાકોર, નંદકુમાર પાઠક એ બધા સરસ લેખકો કવિઓ હતા. તો એક વખત આવો કોઈ પ્રોગ્રામ હતો સુગમ સંગીતનો, તો મેં

0: વખતે એવું થતું હતું કે સરસ માહોલ જામ્યો હોય અને સરસ એનાઉન્સમેન્ટ બધા કરવાની હોય. લોકો અમને આકાશવાણીના પ્રોગ્રામ માટે લોકોને બહુ મોહ હતો કે આવી જઈએ એ રીતે. તો એ વખતે અમારા જમાનામાં પીનાકીન ઠાકોર, નંદકુમાર પાઠક એ બધા સરસ લેખકો કવિઓ હતા. તો એક વખત આવો કોઈ પ્રોગ્રામ હતો સુગમ સંગીતનો, તો મેં એ વખતે સુરેશભાઈ ઠાકોર અમારા સ્ટેશન ડાયરેક્ટર હતા, તો મેં એમને એવું કહ્યું કે ભાઈ અમારો અવાજ તો સારો છે પણ અમારી લેખન શક્તિ એટલી, કાગળ લેખન કળા અમારી એટલી સારી નથી. તો સુરેશભાઈ કે એ અમે ડિસાઇડ કરીશું, તમારી સ્ક્રિપ્ટ તો અમે વાંચવાના છીએ અને અમને સારું નહીં લાગે તો અમે પીનાકીનભાઈ કે નંદકુમારભાઈની મદદ લઈશું, પણ તમે તો પ્રયત્ન કરો છો. અને એ જે સુરેશભાઈ મને કહ્યું એની અસર મારા જીવનમાં કાયમ માટે પડી કે હું લખતા શીખી. જે કોમ્પેરિંગ કરો કે જે વખત હું આપણે જે કહો એ લખતા શીખી.
1: ટૂંકમાં એમ કહી શકાય નલિનીબેન કે આકાશવાણીમાં તમે જયારે ભરતી થાવ છો ત્યારે તમારી આવડતને કારણે થાવ છો, પણ આકાશવાણી તમને રોજે રોજ કંઈક ને કંઈક નવું શીખે,
0: કંઈક નવું આપે. અને બીજું શું છે કે જીવનમાં જે આપણા પાસા કોઈ જાણતા જ નહોતા એ બધું જ આકાશવાણી શીખવાડી.
1: બિલકુલ બિલકુલ.
0: અને શિસ્ત શીખવાડી.
1: બિલકુલ.
0: તમે મને 10 ને 15 કહો તો હું 10-15 હાજર રહું જ, એટલી શિસ્ત આવી. ન્યૂઝ વાંચતા હોય તો કે 10 જ મિનિટના ન્યૂઝ છે અને પાછું વાઇન્ડ અપ પણ કરવાનું છે, તો એ બધું અમને આકાશવાણી શીખવ્યું છે.
1: એ પણ બહુ સરસ તમે જે વાત કરી ને એ મુદ્દો પણ બહુ સરસ છે કે તમને 10 મિનિટ સમયગાળો મળ્યો છે અને તમારી પાસે મટીરિયલ છે વધારે, માની લો કે 11 કે 12 મિનિટનું, તો તમે કોને પ્રાધાન્ય આપો ને કેવી રીતે આખું હેન્ડલ કરો?
0: ના, એમાં શું હોય છે કે જેના તેના ન્યૂઝની થોડી ઇમ્પોર્ટન્સ ઓછી હોય એ અમે પાછળ જ રાખ્યા હોય. એટલે પછી શું કરીએ કે ભાઈ જે પાછળના ન્યૂઝ છે એને ત્યાં આગળ પછી અટકી જઈએ.
1: તો નલિનીબેન, આકાશવાણીએ ભાષા અને સંસ્કૃતિને જાળવવાનું પણ બહુ જ મોટું કામ કર્યું છે, તો સમાચાર વાંચતી વખતે સ્પષ્ટ ઉચ્ચારણનું બહુ જ ધ્યાન રાખવું પડતું હોય છે. આમ તો આકાશવાણીમાં કોઈ પણ ઉદ્ઘોષક હોય કે સમાચાર વાચક હોય, ઉચ્ચારણ ઉપર એને ધ્યાન રાખવું પડતું હોય છે, તો આ વિષય આપ શું કહેશો?
0: જો હું એવું કહું છું કે અમુક વસ્તુ તો છે ને, તમારી ભાષા શુદ્ધિ ના હોય તો તમારું સિલેક્શન જ ના થાય આકાશવાણીમાં. પણ ધારો કે મેં આકાશવાણી જોઈન કર્યું હોય ત્યારે મારા શુદ્ધ ઉચ્ચારણ કદાચ થોડા ઓછા હોય, પણ જેમ જેમ મને અનુભવ થતો જાય એમ મારી આંખ શુદ્ધ થાય. પછી અમારી વખતે ઉમાશંકર જોશી હતા, પછી અનંતરાય રાવળ હતા, એ બધા આપણી આકાશવાણીના સલાહકાર સમિતિમાં હતા આકાશ અમદાવાદના. અને વાર તહેવારે એ લોકો પણ પ્રોગ્રામ સાંભળે અને પછી નામ સાથે એ લોકો કહે કે આમના આ શુદ્ધ ઉચ્ચારણ નથી, એમના સુધરાવો અને એ રીતના સૂચન કરે. એટલે બધા જ લોકો, એટલે એટલીસ્ટ હું, અમારી જોડે જે અમે બધા જે કામ કરતા હતા એ બધા ઉચ્ચાર પર બહુ ધ્યાન આપતા હતા અને શુદ્ધ ગુજરાતી.
1: જી,
0: એ રીતે.
1: તો નલિનીબેન, 90 વર્ષે આકાશવાણીના સૂત્ર બહુજન હિતાય બહુજન સુખાય, એને કેવી રીતે જુઓ છો આપ?
0: હું તો એવું કહું છું કે બહુજન હિતાય બહુજન સુખાય એ જે સૂત્ર છે ને એ સાર્થક થયું છે આ 90 વર્ષમાં. આકાશવાણીએ જે ફેલાવો કર્યો છે, ઘેર ઘેર આકાશવાણી ફરતું થયું અને હજુ પણ ચાલુ રહ્યું છે, એની મહત્વ એટલું રહ્યું છે. અને સમાચાર આપો એટલું જ નહીં પણ ગ્રામજનોનો કાર્યક્રમ આવે કે બધા બહેનોનો કાર્યક્રમ આવે, બાળકોનો કાર્યક્રમ આવે, એ બાળકોના કાર્યક્રમમાં એમને આનંદ આપો તમે, પણ જોડે જોડે એમને જ્ઞાન પણ આપો છો તમે. એટલે એ બાળકો બી શીખે છે, એ જ રીતે બહેનો પણ ઘેર બેઠી હોય તો વાનગી બનાવવાનું શીખવાડે, જોડે જોડે એમને કંઈક સારું પણ શીખવે કે ભાઈ અત્યારે આ નવી ટેકનિક વધી છે, તમે બધું સારી રીતે શીખો, સારું જાણો. એટલે આકાશવાણીએ 90 વર્ષમાં ખૂબ કામ કર્યું છે.
1: ટૂંકમાં એમ કહી શકાય નલિનીબેન કે આકાશવાણીએ ખૂણે ખૂણામાં જઈને જે છેવાડાનો માનવી છે ત્યાં સુધી પહોંચીને એ ભાષા શિક્ષણનું કામ કર્યું છે, માહિતી આપવાનું કામ કર્યું છે, મનોરંજન આપવાનું કામ કર્યું છે. અને એક તમે વિચાર કરો કે ગામડામાં બેઠેલો એક માણસ હોય અને એ સરકારની કોઈ યોજના છે તો એ યોજના એને ત્યાં પેપર નથી જતું, એની પાસે કોઈ સોશિયલ મીડિયા અત્યારે છે નહીં, પણ આકાશવાણીના માધ્યમ દ્વારા એ મેસેજ એને પહોંચે છે કે આ એક યોજના છે ને એનો લાભ મને મળી શકે.

0: શકે છે. તો ઉલ્લવ, તો છેવાડાના માનવીને એક મદદ પહોંચાડવાનું પણ આકાશવાણીએ કામ કર્યું છે.
1: અને આપણે અમે વધતા ત્યારે તો અત્યારે મને ખબર પણ ધીમી ગતિના સમાચાર
0: બિલકુલ.
1: એ જે ધીમી ગતિના સમાચાર હતા એ જે આખો કન્સેપ્ટ જેને શરૂ કર્યો હશે, પણ એને અમે હું એને પણ વિચારું છું કે બહુ સરસ વસ્તુ હતી, પણ જે માણસ સાંભળે એના કાનમાં બરાબર પહેરશે.
0: એકચ્યુઅલી એ બપોરે લગભગ 2:45 આવતું હતું, પણ એનું મુખ્ય કારણ એ હતું કે એ વખતે આટલા સંદેશા વ્યવહારના સાધનો હતા નહીં, એટલે કોઈ પણ પ્રેસ વાળા હોય કે એમને માહિતી પહોંચાડવા માટે એ ધીમી ગતિએ, જેથી કરીને પેલા એડિટર છે કે પ્રેસ વાળા હોય એ લખી શકે.
1: તો
0: નલિનીબેન, તમે ખૂબ જ સારા સમાચાર વાચક રહ્યા છો, તો તમારા મનગમતા સમાચાર વાચક કોણ?
1: મારા સાથે મારા જે સિનિયર એનાઉન્સર હતા લેમ્યુએલ હેરી કરીને,
0: ન્યૂઝ રીડર,
1: ન્યૂઝ રીડર લેમ્યુએલ, એ પોતે પણ બહુ જાણીતા હતા.
0: બિલકુલ,
1: અને બહુ સિનિયર ન્યૂઝ રીડર હતા.
0: બિલકુલ.
1: અને અવાજ આમ
0: પ્રભાવશાળી અવાજ,
1: પ્રભાવશાળી અવાજ.
0: બિલકુલ બિલકુલ.
1: પછી એક હસમુખ બારાડી કરીને દિલ્હીથી ન્યૂઝ વાંચતા હતા ગુજરાતીમાં, પછી ઇંગ્લિશમાં મેલવિલ ડી મેલો વાંચતા હતા. એ બધા આપણે પ્રેરણા તો લઈ શકે એમ હતા જ નહીં, એમને એમની સુધી પહોંચી શકે એવાય નહોતા, પણ એમના ન્યૂઝ સાંભળવા આપણને ગમે અને એમાંથી આપણે કંઈક શીખવાનો પ્રયત્ન કરીએ.
0: જી, દિલ્હીમાં તો દેવકીનંદન પાંડે,
1: દેવકીનંદન પાંડે
0: એટલું મોટું નામ,
1: બધું નામ
0: હતું,
1: એટલું સુંદર વાંચતા હતા કે આમ તમને યાદ કરવું તમે એ રીતે. અને એવી રીતે બોમ્બે રેડિયો સ્ટેશનમાં એનાઉન્સર્સ બધા અમુક સારા હતા, તો હું જયારે એનાઉન્સર હતી ત્યારે હું રેડિયો સ્ટેશન બોમ્બેમાં ગુજરાતી સેક્શન આવે તો હું ખાસ સાંભળું કે ભાઈ આ કેવી રીતે એનાઉન્સમેન્ટ કરે છે, કેવી રીતે રજૂઆત કરે છે, કારણ કે રજૂઆતની બી એક અગત્ય છે.
0: બિલકુલ બિલકુલ. તમારી શૈલી બહુ અગત્ય,
1: શૈલી અગત્યની.
0: તમારી પાસે શબ્દ ભંડોળ છે, ભાષા છે, સ્પષ્ટ ઉચ્ચારણ છે, પણ શૈલી પણ એટલી જ જરૂરી છે.
1: તમે તમે એક ગીતનું કહો કે આ ગીત સાંભળો અને હું કહું આપ સાંભળશો, તો એમાં જે ફેર પડે એ બધું બોમ્બે ને બધે આપણે જે આપણાથી સિનિયર હોય એની પાસે જે શીખ્યા છીએ, એવું નથી કે આપણને બધું આવડ્યું જ છે, હું એવું માનું છું.
0: મેં કીધું ને આકાશવાણી તમને રોજે રોજ કંઈક ને કંઈક નવું શીખવાડે છે. તો નલિનીબેન, તમારા સાથી કર્મચારીઓ સાથેની કોઈ ખાસ યાદ કે કોઈ વાત હોય તો?
1: અમારા સાથી કર્મચારીઓમાં તો એનાઉન્સર્સ બી બધા બહુ હતા મારી જોડે, અને ન્યૂઝ રીડર પણ બધા હતા. એ લોકો બધાએ સાથ આપ્યો છે મને, સહકાર આપ્યો છે. મને હંમેશા એવું લાગ્યું છે કે એ લોકો મારા કુટુંબીજન છે.
0: બિલકુલ બિલકુલ.
1: અને અમે લોકોએ કામ કર્યું ત્યાં સુધી આ બહુ સારા છે અને આ નબળા છે, ન્યૂઝ રીડર કે એનાઉન્સર કોઈ પણ, તો એવી અમે કોઈ કોમ્પિટિશન નહોતી રાખી કે કોઈ સ્પર્ધા નહોતી અમારે. બધા પોતપોતાની રીતે હતા આગળ કે પાછળ.
0: નલિનીબેન, મને એવું લાગે છે કે તમારા સમયમાં જે કોઈ પણ પ્રોડ્યુસર્સ હતા કે જે કોઈ પણ કર્મચારીઓ હતા એટલા બધા સમૃદ્ધ હતા પોતપોતાના વિષયમાં, અને એ સમયે જે તમે ધારો કે સમાચાર વાંચતા હોય અથવા તો કોઈ કાર્યક્રમ બનાવતા હોય તો હેલ્ધી કોમ્પિટિશન રહેતી હતી.
1: હું એ જ કહું છું,
0: આ એક કામ થયું છે તો આપણે પણ સરસ કરીને બતાવીએ, એટલે એક સારો એક હેલ્ધી કોમ્પિટિશન થી કાર્યક્રમો સરસ બનીને આવતા.
1: અને એના નિષ્ણાતો પણ બહુ હતા અમારી પાસે. અમારી જોડે ધારો કે સંગીત હતું, રસિકલાલ ભોજક હતા, ભાઈલાલભાઈ બારોટ હતા, કે એ બધા શું કે એમનું કામ જાણે, પછી એ લોકો બીજા કશામાં પડે નહીં, એમને ખબર પડે કે ભાઈ આ સારો ગાયક છે કે સારી ગાયિકા છે, તો એમાં પછી કોમ્પિટિશન નહીં એ રીતે.
0: તો નલિનીબેન, આટલા બધા વર્ષો આપે કામ કર્યું, કોઈ શ્રોતા એવો તમને જો નામ યાદ આવતું હોય તો, કે જેણે પુષ્કળ તમને પ્રેમ આપ્યો હોય અથવા તો તમારા મનગમતા શ્રોતા હોય કે જે તમને અવારનવાર ફોન કરતા હોય, પત્ર લખતા હોય?
1: એક અસુભાઈ પરીખ કે અરુસુભાઈ શ કરીને એક હતા લિસનર અમારા, એ મોસ્ટલી વડોદરાના હતા અને કંઈક સારા પોસ્ટ પર કે પ્રોફેસર હોય કે વોટ એવર, એ વર્ષો એ જમાનાની વાત કરું છું, અત્યારે માઇટ બી હશે કે નહીં, પણ એમના અવારનવાર પત્રો આવે, એમના ફોન આવે, તો એ કાયમ મારા વખાણ કરતા હતા.
0: તો નલિનીબેન, આપની સેવાની સરવાણી અને વાણીની મધુરતાને અમે સૌ આદરપૂર્વક નમન કરીએ છીએ. આપનું સ્વાસ્થ્ય ઉત્તમ રહે અને આપનું માર્ગદર્શન અમને હંમેશા મળતું રહે તેવી કુદરતને પ્રાર્થના, અને આકાશવાણીના 100 વર્ષની જયારે ઉજવણી કરીએ ત્યારે પણ આપ અમારી સાથે હો એવી શુભેચ્છાઓ.
1: હું એવી રીતે આપું છું બધાને સંદેશો કે 90 વર્ષ આકાશવાણી થયા, મને 92 વર્ષ થયા છે, એટલે હું એવી શુભેચ્છા આપું છું કે આકાશવાણી વર્ષો વર્ષ આ જ રીતે પ્રગતિ કરે અને

0: મારા જેવા અનેક શ્રોતાઓ મળે આકાશવાણીને, અને મારા જેવા ન્યૂઝ રીડર એનાઉન્સર કાયમ થતા રહે અને એ લોકો સરસ કામ કરતા રહે.
1: નલિનીબેન, ખૂબ જ આનંદ થયો. ખૂબ ખૂબ આભાર.
0: થેન્ક યુ. પ્રણામ. નમસ્તે.
2: શબ્દોમાં મહેકતી યાદો. હમણે જ આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના ગૌરવવંતા 90 વર્ષની ઉજવણીના અનુસંધાનમાં આકાશવાણીની પ્રસારણ યાત્રાના યાત્રી, ભૂતપૂર્વ ઉદ્ઘોષિકા અને સમાચાર વાચક નલિની શાની દેવાંગ ભટ્ટ સાથેની વાતચીત.
3: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. બપોરના 12:30 થઈ છે. પ્રસ્તુત છે બહેનો માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર.
4: ઓછા સમયમાં વધુ નફો, બસ એક ક્લિક પર કમાલ છે.
5: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
6: જાણકાર બનો, સતર્ક રહો.

0: સત્ય વિના જીવનમાં કોઈ પણ સિદ્ધાંતો કે નિયમોનું પાલન અસંભવ છે. વરિષ્ઠ શ્રોતા મિત્ર પ્રવીણચંદ્ર પી વાઘેલાના આ નાનકડા છતાં અસરકારક એવા સુવિચાર સાથે વ્હાલી વ્હાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, સહ્ય કાર્યક્રમમાં આપ સૌનું હેતભર્યું સ્વાગત છે. હાજર છે આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી.
1: શ્રોતા મિત્રો, આપ સૌ જાણો જ છો કે આકાશવાણી પોતાની ગૌરવશાળી પ્રસારણ યાત્રાના 90 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. આ સંદર્ભમાં સિનિયર જર્નાલિસ્ટ અને રાઇટર મહેશ શાહ સાથેની હિતેશ માવાણીની વાતચીત આપણે સોમવારે સહ્યર કાર્યક્રમમાં સાંભળી હતી.
0: આપણે જાણ્યું કે આકાશવાણી સાથેના તેમના અનુસંધાનની શરૂઆત થઈ એક શ્રોતા તરીકે, ત્યારબાદ લેખન થકી અને વૈવિધ્યપૂર્ણ કામગીરી થકી તેઓ આકાશવાણી સાથે જોડાયા તથા કાર્યક્રમો પણ પ્રસ્તુત કરતા થયા. મિત્રો, મહેશ શાહ સાથેની હિતેશ માવાણીની સોમવારે બાકી રહેલી વાતચીત ચાલો આજે સાંભળીએ.
2: મહેશભાઈ, આકાશવાણીના પ્રથમ કોન્ટ્રાક્ટ થકી આપને જે કદાચ જીવનની પહેલી કમાણી થઈ, તો એ અંગે તમારો અનુભવ આપણે શેર કરીએ શ્રોતા મિત્રો.
3: હા, એ તો એ મેં તમને કહ્યું કે પહેલો 15 રૂપિયાનો કોન્ટ્રાક્ટ હતો, એ તો મારા માટે બહુ જ એમ કહેવાય ને કે બહુ જ મોટો એક દસ્તાવેજ, એ આજે બી સાચવી રાખ્યો કે હું 1980 થી આજે 46 વર્ષથી એક જ સંસ્થા સાથે કરું ને કેટલા બધા પ્રોડ્યુસર આવી ગયા. જસ્ટ લાઈક હું તમને થોડાક નામ છે અને એ મારી એ માટે યાદ કરું કે જેમણે મારી શક્તિ પીછાણી અથવા મને પ્રોત્સાહિત કર્યું, એટલે એમનો આભાર. જેમ કે ભરતકુમાર ચૌહાણ, સતીશકુમાર સક્સેના, ડૉક્ટર ચંદ્રસેન નાવાણી, હરીશ કકવાણી, હિમાંશુ આહયા, વીકે દવે, મંજુલા શાહ, જયેશ પંડ્યા, મૌલિન મુનશી, પારુલ વ્યાસ, ત્રિલોક સંઘાણી, શશિકાંત પરાતે, શૈલેષ પંડ્યા, સાદિક નૂર પઠાણ, તુષારભાઈ શુક્લ અને આજે તમે, એ યાદીમાં એક નામ વધુ, એ આજે હિતેશભાઈ, તમે હિતેશભાઈ માવાણી જી.
2: ખાસ કરીને જે કહેવાનું મને એ થાય છે કે મહેશભાઈ પાસે એક આખી જેને કહેવાય ને મેમોરાઇઝ થયેલું છે આકાશવાણી, તો એનો એક અધિક આનંદ છે.
3: અરે બીજું હિતેશભાઈ બહુ એક બહુ સરસ વાત કહી, જે જિંદગીનું આ કોન્ટ્રાક્ટ તો છે જ, એ કામ કર્યું એનું, પણ એનાથી સૌથી મોટું જે મને જીવનભર યાદ કહી શકાય અને જેનો હું આજે બી ગૌરવ લઈ શકું કે મારા ઘરની દિવાલ પર ટીંગાડી શકું એવું એક એક દસ્તાવેજું કામ એ છે કે એ જમાનામાં અત્યારે આપણે નશીલા દ્રવ્યોનું અત્યારે જે દૂષણ છે એ આજકાલનું નથી, બહુ જ વર્ષોથી, તો એ લગભગ 1990ના અરસામાં આકાશવાણીનું એક કેન્દ્રીય સંસ્થા એ લોકોએ નક્કી કર્યું કે ભાઈ આ સમાજમાં જાગૃતિ લાવવા શું કરવું, તો એ લોકો એક સ્લોગન બનાવ્યું કે રેડિયો ડેટ, રેડિયો એટલે રેડિયો, અને ડેટનો ફૂલફોર્મ એવું થાય, ડી ફોર ડ્રગ્સ, એ ફોર આલ્કોહોલ, ટી ફોર ટોબેકો અને ઈ ફોર એજ્યુ.

0: સ્ટેશન
1: વાહ,
0: એટલે રેડિયો ડેટ, બરાબર. અને એ લોકોએ એની 13 એપિસોડની સિરિયલ કરી, બધા પ્રાદેશિક કેન્દ્રોમાં પ્રાદેશિક ભાષામાં વધે, અને એની આઉટલાઇન આપી દે કે ભાઈ આ તમારો પહેલો એપિસોડમાં આટલું સમાવવાનું, બીજા એપિસોડમાં. તો એ વખતે યુવાણીમાં સતીશકુમાર સક્સેના સાહેબ હતા, તો એનો એપિસોડ 0 અને 1 નંબરની મને આઉટલાઇન આપી, એના આધારે મેં 2 એપિસોડ લખ્યા. એટલે એ પ્રસારિત થાય. હા, એટલે તમે વિચારો, જે કેન્દ્રમાં નેશનલ લેવલે બ્રોડકાસ્ટ થવાની, એ સિરિયલના પહેલાં 2 એપિસોડ લખવાનું એમને મારામાં કંઈ સામર્થ્ય જોયું કે મને શક્તિવાન બનાવે બંને રીતે, તો એ કર્યું. પછી એ થયું કે 13 એપિસોડની સિરિયલ પતી ગયા પછી એ લોકોએ એક પોસ્ટર સ્પર્ધા યોજી, અને પોસ્ટર સ્પર્ધા હતી કે ભાઈ તમારે રેડિયો ડેટ એટલે નશીલા દ્રવ્યોની સમાજમાં જાગૃતિ લાવવા અંગેનું પોસ્ટર દોરવાનું, અને ભારતની 14 માન્ય રાષ્ટ્રીય ભાષાઓમાં હતી. તો મને થયું કે ચલો હું ભાગ લઉં. જિંદગીમાં હિતેશભાઈ પહેલી વાર પોસ્ટર દોર્યું, બરાબર. એ પછી કોઈ સ્પર્ધામાં ભાગ નથી લીધો, બરાબર. એ પોસ્ટર દોર્યું, અને કોઈક એવો વિચાર હોય કે હું હિન્દી ભાષામાં લઉં, બાકી ગુજરાતી એટલે ગુજરાતીમાં લીધો તો સારું હતું. અને બીજી વસ્તુ કે ગુજરાતીઓ એટલે ગુજરાતી સમુદાય ઓછો હોય, એટલે એમાં ઓછા કલાકારો, એટલે તમને જીતવાના ચાન્સીસ વધારે રહે. એમ ભલે 50 તો છેવટે ત્રીજો નંબર બી આવે, આશ્વાસન બી મળે, પણ સમાવું કંઈક નહીં. મને કંઈક જુદો વિચાર, એટલે મેં હિન્દી ભાષામાં કર્યું અને એ પોસ્ટર મોકલ્યું. અને હું એટલો બધો ખુશનસીબ કે એ મારા હિન્દી પોસ્ટરને ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું. અને મારું એ પોસ્ટરનું શીર્ષક હતું ખેલ ખતરનાક. મેં એવું બતાવ્યું હતું કે ભાઈ નશીલા દ્રશ્યોથી શું હાનિ થઈ શકે. તો એ ચેસનું બોર્ડ બતાવ્યું. મને આજે બી ચેસ રમતા નથી, કોઈ રમત નથી આવડતી, પણ સમાવું એક ગે એ પેઇન્ટિંગ કરું હતું ત્યારે કંઈક સૂચ કેળવી લીધી કોકની પાસે. મેં ચેસનું બોર્ડ દોર્યું, અને ચેસ રમતા હોય સામાન્ય રીતે 2 માણસ રમે, મેલ ફિમેલ કે કોઈ 2 પાત્રો. તો એ 2 ખેલાડી તરીકે, એક ખેલાડીમાં મેં દારૂની બોટલ મૂકી અને બીજા ખેલાડી તરીકે સળગતી સિગારેટ મૂકી, અને એ બંનેના જે પ્યાદા છે હાથીને, જે પેલા ચેક ને એ બધું છે, કે એ પ્યાદા તરીકે માણસો મૂક્યા. એટલે એનો કહેવાનો ભાવ અર્થ એવો હતો કે દારૂ કે સિગારેટ જે પાત્રો એના છે ચેસના, એ જેના હાથમાં લે અને પછી એ કુકરે ઉડી જાય એટલે માણસ ખતમ થઈ જાય. એટલે એનું મેં શીર્ષક આપ્યું હતું ખેલ ખતરનાક, અને એ મને ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું. અને દિલ્હીમાં જવાનું હતું, હું એ દિવસોમાં મારા લગ્ન થયા હતા, એટલે મને ને એક જણને જવાનું, એટલે મને તો થયું કે ચલો આ ફરવાનો ચાન્સ મળશે દિલ્હીમાં. પણ એ દિવસોમાં આપણા વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા થઈ અને દિલ્હીમાં તોફાનો થયા, એટલે પછી જવાનું મેં માંડી વાળ્યું. હા, અને ત્યાં દિલ્હીમાં સમારંભ હતો, પછી હું નહીં ગયો, અને અમે જાણ કરી દીધી કે હું આ નથી આવી શક્યો. તો 1000 રૂપિયાનું ફર્સ્ટ પ્રાઇઝ આવ્યું, સર્ટિફિકેટ આવ્યું, અને એ પોસ્ટરની બુક DAVPએ બહાર પાડી હતી એ આવી. એટલે આ 1000 રૂપિયાની રકમ કરતાં રાષ્ટ્રીય કક્ષાની ચિત્ર સ્પર્ધામાં પહેલી વાર ભાગ લઈને પ્રથમ વિજેતા બનવું ને, એ તો એ જીવનનું બહુ જ અદ્ભુત સંભાળણું ગઈકાલે હતું, આજે છે અને આવતીકાલે પણ રહેશે.
1: ખૂબ જ સુંદર વાત કરી પોસ્ટર કોમ્પિટિશન અંગેની, રેડિયો ડેટની. મહેશભાઈ, આકાશવાણી અમદાવાદમાં ઘણા બધા સ્ટોક કેરેક્ટર્સ છે જેમણે પોતાની એક કાર્યની અમિટ છાપ શ્રોતાઓમાં પણ છોડી છે, આજની તારીખે પણ શ્રોતાઓ તેમને યાદ કરે છે.
0: એવું એક પાત્ર છે, હું સાણીને સકરાભાઈ, સાણભાઈ સકરાભાઈ, ઔદ્યોગિક કામદારોનો કાર્યક્રમ સવારે આવતો હતો અને સાંજે રિપીટ થતો હતો. અને એના જે સાણાભાઈ અને સકરાભાઈનો કાર્યક્રમ જે પાત્રો ભજવતા હતા, એક હતા પુરુષોત્તમ ચોખડી અને બીજું હતું વિરેન્દ્રભાઈ હતા, સરનેમ કદાચ દવેજ હતું એ હતું. અને પછીના સમયમાં એવું થયું કે એમાંના એક જણની હયાતી નહોતી ત્યારે એ પાત્ર તુષારભાઈ શુક્લ ભજવતા હતા. તુષારભાઈ શુક્લ તો બહુ જ મોટું નામ છે, અને એ એકદમ યુવાન વયમાં એમનો જે આ જે પાકટ વયનો જે અવાજ કરે ને એ કરે ને, એ તો બહુ જ અદ્ભુત હતું. અને એ કાર્યક્રમ હતો ઔદ્યોગિક કામદારો માટે, એટલે ઉદ્યોગ અંગેની જ વાતો આવે, એના ઉદ્યોગના નિયમો આવે, આરોગ્ય વિશે, મજૂર કાયદાઓની એ બધી વાત. પણ ઘણીવાર સંગીતના કાર્યક્રમ બધું સરસ આવે એટલે એ સાંભળવાની બહુ જ મજા. અને ઘણીવાર તો એવું કે સવારે અડધો ચૂકી ગયા તો સાંજે પ્રોગ્રામ સાંભળ, એટલે એક જસ્ટ લાઈક ટાઈમ ટેબલ કહી શકાય ને એવું થાય. અને સવારે સાંભળ્યું કે સવારે આ ગીત આવ્યું, આ ટોક સરસ આવી હતી, તો એ ફરીથી સાંભળ્યું તો એ સાંજે સાંભળતા હતા. હા, એટલે એ આ સુવિધા બહુ સરસ હતી. આ
1: એ સિવાય અન્ય સ્ટોક કેરેક્ટરની પણ
0: બીજા એ છે, એક તો અહીંના ન્યૂઝ રીડર્સ બહુ જ સરસ હતા. અમદાવાદમાં તમને ખ્યાલ છે કે અમદાવાદમાં ઘણી બધી વાર કોમી તોફાનો થતા હતા અને કર્ફ્યુ નંખાતો હતો. હું કોટ વિસ્તારમાં રાયપુરમાં રહેતા, એટલે કર્ફ્યુ નંખાયો એટલે તો ક્યાંય અવર જવર ના આવ્યો, અને સાંજે 7 વાગે એટલે બધા રેડિયો સામે. અને એ વખતે અને હજી આજે પણ આકાશવાણીના સમાચારોની એટલી બધી પ્રતિષ્ઠા રહી છે ને, અને વિશ્વસનીયતા તો એટલી ગજબના ગજી આજે બી જાળવી. એ આકાશવાણીનું કદાચ સૌથી મોટું જમા પાસું જે કહેવાય ને આપણે USP કહી શકાય ને,
1: ક્રેડિબિલિટી
0: એ છે

0: કે એ જમાનામાં લેમિબુલ હેરીનો અવાજ સાંજે 7 વાગે કોઈ પોળમાં રહેતા હોય એટલે એક ઘરમાં રેડિયો વાગતો, સાહેબ મોટા અવાજે વાગે તો તમે, જરૂરી નથી કે તમારે ત્યાં સાંભળવો, તમારા ઘરમાં બાજુના ઓટલા ઊભા રહીને સાંભળો તો ખબર પડી જાય કે એ આ છે. અને એ અવાજ બહુ કાને. પછી એક કલ્પના પાલખીવાળા હતા અને નલિનીબેન શાહ, આ ત્રણ, અને પછી એક સુભદ્રા ભટ્ટ હતા. આ 4 ન્યૂઝ રીડરો હતા. અને બીજું રીતે જ ભાઈ હતું, એ જમાનામાં સુગમ સંગીતના ગાયકો અને લોકગાયકો અને ગરબા ગાયકોની બહુ જ પ્રતિષ્ઠા હતી, જબરજસ્ત. એટલે ખૂબ, અને નવરાત્રિમાં અમદાવાદમાં ગરબા હોય એટલે આપણે એમ લખીએ કે જીતુ ભગતના કે બિંદુ ભગત. હવે સમજો, એ રેડિયોના ગાયક હોય તો એના નામ આગળ એવું લખે કે આજે રેડિયો સ્ટાર રતિકુમાર વ્યાસના ગરબાનો કાર્યક્રમ છે. પછી ભજનો ચાલતા હતા શ્રાદ્ધ આવે ત્યારે.
1: મહેશભાઈ, ઘણી વખત જે આ આર્ટિસ્ટ છે ને એ પોતાના વિઝિટિંગ કાર્ડમાં પણ છપાવતા રેડિયો
0: રેડિયો આર્ટિસ્ટ. હા, અને રેડિયો સ્ટાર એટલે પછી આ બોલિવૂડ સ્ટાર ને ફિલ્મ સ્ટાર શબ્દ આવ્યો, પણ આમ રેડિયોના પણ સ્ટાર હતા એટલે એ તો બહુ જ બહુ યાદગાર. હવે અને ઘણી વાર કે જેને રેડિયો પર સાંભળે એને રૂબરૂ જોવાનું આવે ને એ તો બહુ જ હજી આજે પણ યાદગાર છે.
1: મહેશભાઈ, તમે જે વાત કરી નવરાત્રિની, તો ગરબા કોન્સર્ટની પણ આપણે માહિતી આપીએ.
0: હા, મેં ઘણી આકાશવાણી, મને એક આનંદ એ થયો કે આકાશવાણીમાં વર્ષમાં 3-4 કોન્સર્ટ કરતા, અને વસુબેનના વખતમાં તો બહુ જ સરસ હતી. એમાં એમને નવરાત્રિની અંદર એક કરી હતી, હે માં ત્વમેવ સર્વમ, એટલે તો એના આગલા દિવસે પેલું ગ્રાન્ડ રિહર્સલ હતું જીઆર, અને એ એમને જયશંકર સુંદરી હોલમાં કરી હતી, એ મેં જોઈ હતી. પછી એકવાર અવિનાશ વ્યાસના ગીતોની હતી, એમાં ભૂપેન્દ્રસિંહને એ બધાને જોયા હતા. પછી ગઝલોને, તેમાં મને સૌથી યાદગાર રહે છે અહેમદ હુસેન, મોહમ્મદ હુસેન, એ બે ભાઈઓ આમ એકબીજાની સાથે ગાય, એકનો અવાજ આવે બીજાથી ખબર જ ના પડે અહેમદનો છે કે મોહમ્મદનો અવાજ છે, અને આમ ઓવરલેપ થતા ને એકમાંથી બીજો સૂર નીકળે, સંગીતની એવી કોઈ સમજ નથી, પણ એ જે સાંભળવાનો જે આનંદ છે ને એ બહુ જ. અને હોળી વખતે તો એ અમદાવાદના શ્રેષ્ઠ ફાઉન્ડેશનમાં જે એમ્પી થિયેટર જે કહી શકાય આજની વાત, એ ત્યાં કરે. આકાશવાણીની ઘણી કોન્સર્ટો મેં સાંભળી અને હજી આજે બી એના ટાઇટલો યાદ છે. વસુબેને તો બહુ જ સરસ કોન્સર્ટો કરી, એ પછી બીજા પ્રોડ્યુસરો બી કરી, પણ એ પાયાનું જે કામ અથવા યાદગાર જે કહી શકાય એવા, પછી ઘણી થઈ, મને થોડા નામ યાદ નથી, પણ એ હું આજે બી યાદ કરું છું.
1: મહેશભાઈ, એ જમાનામાં અમદાવાદ ખાતે જે પારંપરિક રથયાત્રાનું આયોજન થાય છે તો તેની કોમેન્ટ્રી પણ આકાશવાણી પર અપાતી.
0: હા, એ આવતી, અને જન્માષ્ટમીની પણ કોમેન્ટ્રી હતી, રથયાત્રાની હતી. આ તમે બોલ્યા એટલે મને બહુ સરસ યાદ આવ્યું કે ભાઈ રથયાત્રાની, એમાંથી જ મને વિષય મળ્યો. હું તમને બહુ કહું તો મેં છે ને ગરબાની કાલ્પનિક કોમેન્ટ્રી લખી હતી, કે એમ જેમ તમે ક્રિકેટની કોમેન્ટ્રી રેડિયો પર સાંભળતા, કોમેન્ટ્રી મીન્સ રેડિયો જ, અને રેડિયો એટલે ક્રિકેટની જ કોમેન્ટ્રી. પછી આ રથયાત્રાની થઈ અને જન્માષ્ટમીની થતી, તો એના આધારે મેં ગરબાની કોમેન્ટ્રી લખી હતી, અને ગુજરાતના એક દૈનિક પેપરમાં એ રેડિયોની કોમેન્ટ્રી થઈ જાય કે ભાઈ હમણાંથી હવે ફલાણા ચણિયા ચોળીવાળે આવી રહ્યા છે, આ ગીત ગાઈ રહ્યું છે, અને ભગત આમ કરે છે, તાલી પાડે છે, એવી એક વિઝ્યુઅલાઇઝ કરીને કોમેન્ટ્રી લખી. પણ એનો પ્રેરણા સ્ત્રોત આકાશવાણી જ હતો.
1: રમેશભાઈ, આપને જણાવું કે જન્માષ્ટમીની જે કોમેન્ટ્રી છે
0: આકાશવાણી ગઈકાલે હતું, આજે છે ને આવતીકાલે પણ રહેશે.
1: રમેશભાઈ, ખાસ કરીને આપણે વાત કરીએ ને તો જયારે રિસોર્સિસ ન હતા એ જમાનામાં પણ આકાશવાણી રાજકોટ, અને આકાશવાણી રાજકોટ દ્વારકાથી કોમેન્ટરી આપતું, આકાશવાણી અમદાવાદ ડાકોરથી કોમેન્ટરી આપતું, તો એ લાખો શ્રોતાઓને રેડિયોના માધ્યમથી શ્રીકૃષ્ણ જન્મોત્સવની જે ભાવના છે તેને જીવંત કરતા.
0: અને ઘણી બધી વાર એવું લાગે કે તમે ત્યાં જોઈને માત્ર જોઈ શકો, પણ આ શબ્દોથી અનુભૂતિ કરાવે જે છે ને, કે આ કૃષ્ણના આ વાગા. ઘણી બધી વાર સમજો તો મારે રથયાત્રા પણ એટલી બધી ભીડ હોય તો રથના બી માંડ દર્શાય, એક ક્ષણ થાય તો ત્યાં તો રથ આગળ ચાલો જાય, ભીડની ધક્કા મૂકે, અને એ આ કોમેન્ટ્રી દ્વારા તમને જે સાક્ષાત્કાર કરાવે ને એ તો એ બહુ ગજબ નાખે, એનો આનંદ બહુ જ હોય છે.
1: મહેશભાઈ, આપનું આકાશવાણી અમદાવાદ સાથે ઘણા વર્ષો સુધી આપે કામ કર્યું છે, વિવિધ વિભાગોમાં પણ કામ કર્યું છે, તો આકાશવાણીમાં જે આપને કામ કર્યું એ અનુભવ આપને પત્રકારિત્વમાં કેવી રીતે કામમાં આવ્યો?
0: જો એક તો પહેલે કોઈ મને જે પહેલો કોન્ટ્રાક્ટ મળ્યો ત્યારથી આજ લગી એમ કહું તો ચાલશે, સૌથી પહેલું દરક મેં તમને કહ્યું કે હું અમારી તિજોરી હતી ત્યાંની ઉપર, એ ટેબલ હતું જ ને એટલે એ જ કબાટ હતું, એ જ એની ઉપર ટ્રાન્ઝિસ્ટર મૂક્યો અને નોટ ઉપર પેલું ગીત આખું સાંભળીને લખું, એટલે એના આધારે કોઈક વસ્તુ સાંભળીને લખવું, જે રિપોર્ટિંગમાં કહી શકાય. ફિલ્ડ વર્ક ગયા હોય, કોઈ નેતાની સભાનું કવરેજ કરવા ગયો તો એ જે બોલ્યા હોય આપણે લખવાનું કે આને આમ જણાવ્યું હતું, એટલે એ ગીતથી રેડિયો સાંભળીને લખવાની કેળવણી એ

0: મળી ત્યાં મળી. પછી જુદા જુદા વિષયોનું લખવા મળ્યું. ધારો કે એમ મને એમ કે ભાઈ તમારે રમત વિશે લખવાનું, તો બધા છાપા શોધવાના અને રમતના સમાચારો શોધવાના, એ એ ટૂંકમાં લખવાને થોડામાં ઘણું કહી શકાય. પછી વાટેઘાટે તો બધા બહુ જુદા વૈવિધ્યસભર કરવાનું. પછી આવ્યું ફીચર રાઇટિંગ, તો એક જ સબ્જેક્ટના કેટલા બધા પાસા સાથે વણીને લખવાનું. અને બીજું સૌથી મોટું કે ધારો કે ઓડિયન્સ રિસર્ચમાં ગયો ત્યારે ખબર પડી કે ભાઈ શ્રોતાઓને આવું માગે છે, આ છે, અને એ એ પ્રોગ્રામ ધ્યાનપૂર્વક સાંભળતો હતો અને એમાં એક કરતાં વધારે કોર્નર જે ક્વેશ્ચન કહેવાય જર્નાલિઝમની ભાષામાં, તો એ બધા અમુક શ્રોતાજનો એટલા બધા હોશિયાર હતા કે આપણે સવાલ કરીએ તો કે આમ આ બી મજા આમ સરસ હોય તમે આમ ના, એ બધું વાત. એના કારણે એ જે રેડિયો સાંભળવાની જે ચીવટ હતી એને એકદમ ધ્યાનપૂર્વક સાંભળીએ ને કાને લગાવીને, તો એ સાંભળતા એના કારણે એક ભાષા મને ખબર પડી કે એ એ ધ્વનિ પણ એક ભાષા છે. કે સમજો મારે કંઈ કહેવું કે હું આવું છું, બરાબર, વિઝ્યુઅલમાં શું લખવું, છાપામાં શું લખવું અને રેડિયોની પરિભાષામાં એ ડાયલોગ કેવી રીતે, એ જે ભેદ છે ને એ મને આ આકાશવાણીના કાર્યક્રમો સાંભળવાથી અને પછી લખવાથી અને મારા લખાણમાં ઘણા બધા સુધારો મને સૂચવ્યા. હું નથી કહેતો મને આવડતું, કેળવણી અહીંના પ્રોડ્યુસરે કે મહેશભાઈ આમાં લખાય, પછી મેં મારી લખેલો પ્રોગ્રામ હોય પછી જ્યારે સાંભળ્યું ત્યારે ખબર પડે કે એડિટ થયું કે ક્યારેક થયું, એટલે એ જ્યારે ખબર. આ બધી જ કેળવણી મને આજે જર્નાલિઝમમાં ઉપયોગ થાય. કોઈકનો ઇન્ટરવ્યૂ લેવા જવું તો જે રેડિયોમાં ઇન્ટરવ્યૂ લેતા, જે ફિઝિકલી ઇન્ટરવ્યૂ લઉં છું મેગેઝિન માટે, લખવાની વાત હતી, રિસર્ચ કરવાનું, તો એક જ મુદ્દા જુદા જુદા. અને મેગેઝિનમાં હું કામ કરું છું એ છાપા કરતાં મેગેઝિનમાં બહુ જ વધારે લખવાનું, એક જ ઘટનાને બધા જુદા જુદા. આ આ બધું ડિટેલિંગ જે આ કેળવણી છે ને મને એ આકાશવાણી. અને બીજું કે આ એઆર યુનિટના, એટલે ખબર પડે કે એક પ્રોગ્રામ માટે કેટલા લોકોની શું અપેક્ષાઓ અને આપણે એને કેવી રીતે ફૂલફે, આ બધી જ કેળવણી મને એ અમારી કેરિયર માટે જે સૌથી મદદરૂપ થઈ છે. એટલે હું જીવનભર આકાશવાણીનો તો આભારી રહીશ જ. કાર્યક્રમો આપે એટલે એમ કહેવાય ને કે આ એવી સંસ્થા હતી કે જ્યાં ઘણી બધી વાર એપ્રેન્ટિસને સ્ટાઇપેન્ડ મળે, આ એના કરતાં મોટી સંસ્થા. એટલે એપ્રેન્ટિસશીપ નહીં કહ્યું પણ એઝ અ કલાકાર તરીકે મને એક ગ્રો કર્યો, મારો એક પ્રોત્સાહન આપ્યું, પૈસા આપે પ્રોત્સાહન આપે. અને આ હદ સુધી એમ કે 46 વર્ષથી આ સંસ્થા સાથે છું અને મને આજે પણ એ આકાશવાણીમાં આવું એટલે એક મારું ઘર હોય એવું ફિલિંગ થાય. કેટલા બધા પ્રોડ્યુસર સાથે કામ કર્યું એ બધાના સ્મરણો છે અને નવા નવા મિત્રો આવતા જાય છે અને એમને મારી પર શ્રદ્ધા રાખી એટલે હું આ સંસ્થાનો ખૂબ આભારી છું.
1: શ્રોતા મિત્ર, મહેશભાઈ સાથે આપણે વાતચીત આગળ ધપાવીએ. મહેશભાઈની પસંદગીનું વધુ એક ગીત આપણે સાંભળીએ.
0: મને ફિલ્મનું નામ તો યાદ નથી કદાચ, અને નરસિંહ મહેતા એનું જ છે, મારી હુંડી સ્વીકારો મહારાજ રે સાંભળા ગીરધારી, મહેન્દ્ર કપૂરે ગાયેલું છે કદાચ.

0: રમેશભાઈ, આપ આકાશવાણી અમદાવાદ સાથે લગભગ 4.5 દાયકાથી પણ વધારે સમયથી સંકળાયેલા છો, અને આપ જાણો છો તેમ દેશમાં, ભારતમાં રેડિયો પ્રસારણને 2027માં, એટલે કે આવતા વર્ષે સેન્ચુરી, એક સદી પૂરી થશે, અને આકાશવાણી નામકરણને પણ 90 વર્ષ થયા છે. પ્રસારણ એક ગૌરવશાળી 90 વર્ષની યાત્રા રહી છે. તો મહેશભાઈ, ભારતના વિકાસમાં જેને કહેવાય ને કે આકાશવાણી અને રેડિયોનું પ્રદાન શું રહ્યું, તેના વિશે આપ થોડી માહિતી આપો.
1: હિરીશભાઈ, રેડિયોનું પ્રદારણ તો એટલું બધું સરસ છે અને આ એકદમ સ્વીકૃત થયેલું માધ્યમ છે, સર્વસ્વીકૃત છે. અને તમે જો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી છે, એ પોતે મન કી બાત કાર્યક્રમ, એ ધારે તો એ ટીવી પર રોજ આવી શકે, એમના કાર્યક્રમો આવી શકે એમને, પણ એમને રેડિયોનું માધ્યમ પસંદ કર્યું એ જ બતાવે છે કે રેડિયોનું માધ્યમ ગઈકાલે અને આજે કેટલું સતત. ભલે એવું બન્યું છે કે ભાઈ એફએમ વધ્યા એટલે એના મનોરંજનના થયા, એનો એનો લિસનર વર્ગ, યંગ જનરેશન આવે એટલે એના ગીતોની ચોઈસ ને એ બધું, પણ આકાશવાણીનું હું આજે પણ એ કહી શકીશ કે એફએમ તમે સાંભળો એમાં તમને મનોરંજનના ગીતો આવે છે બધા, પણ કોઈ ગીત પૂરા નથી આવતું. એના કરતાં સૌથી મોટી એવું કોઈ કોઈ પણ કલાકૃતિ એના સર્જકનું છે ને એનું મૂલ્ય થવું જોઈએ. આકાશવાણી માત્ર એક માત્ર માધ્યમ એવું, ધારો કે કોઈ ગીત વગાડે ને તો એના ગીતકાર, સંગીતકાર અને ગાયકનું નામ બોલે. તમે કોઈ હવે જુજ એફએમ કદાચ હવે જુદી રીતે કરતા થયા છે કે એની આ ગાયકોની ક્રેડિટ આવે, કેસ આપતા હશે કે એ ખ્યાલ નથી, મુદ્દો નથી કરતો, પણ આકાશવાણી એક માત્ર એવું છે કે એની રોયલ્ટી ચૂકવે છે બધા. અને આકાશવાણીની બીજી વસ્તુ એ કે આકાશવાણીની સ્વર પરીક્ષામાં પાસ થયા ને એ તમારા માટે બહુ, હા એવું કહેવાતું કે એક બે બહુ મોટા દિગ્ગજ ગાયિકાઓ છે એમની કેરિયરમાં જે પહેલી બે વારમાં એમ કે ફેલ થયેલા, અને પછીનો સમય એવો કે પાસ થઈ ગયા પછી આકાશવાણીમાં એક દિવસ એવો નહીં કે જેમના ગીતો વિના એમનો દિવસ પસાર થયો, એટલે રોજ એકવાર એ સ્ટેશન પર એમના ગીત વાગે. હવે આ રેડિયોના અવાજ પરીક્ષણ જે, મને બી આનંદ થયો કે મેં પણ એકવાર ડ્રામા ઓડિશનમાં પહેલી વાર હું કદાચ ફેલ થયો તો બીજી વાર આપે હું બી ગ્રેડમાં પાસ થયો. એટલે આકાશવાણીમાં તમારો અવાજ હોય ને, મને હજી બી યાદ છે કે દૂરદર્શનની અંદર એનાઉન્સરને ન્યૂઝ રીડરના ટેસ્ટ થાય તો એમાં પૂછે કે આકાશવાણીમાં માન્ય એપ્રુવ્ડ વોઇસ છે, તમે હા પાડો, એટલે એમનું કામ અડધું થાય. પછી વાત રહી કે તમારું એ તમારું દેખાવને લુક્સને એ કેવું રહે, થોડી કેળવણી આપે, પણ અવાજ માટેનો જે આકાશવાણીનો માપદંડ જે ગઈકાલે હતો આજે પણ એટલું જ કડક પરીક્ષા. ને મને ખ્યાલ છે કે એ દિવસો યાદ કરતા કે એ આપણો સ્વર પરીક્ષા આવે એટલે એક આખા રૂમમાં તમે એકલા જ હોય અને તમે એમ કે તમારો નંબર બોલો ને બોલો.
0: આકાશવાણીની સ્વર પરીક્ષા એટલે માત્ર તમે અને માઇક્રોફોન
1: બસ જોડ્યો ક્યાંય ને, અને પછી તમને એમ કે હવે તમે કોઈ પણ એક નાટકનો ડાયલોગ બોલો અને તમે એક ફલાણી પરિસ્થિતિમાં આવી ગયા છો, એટલે એ જ વખતે તમારે સ્ક્રિપ્ટ ઊભી કરવાની, એ ડાયલોગ એ આરોહરોમાં બોલવાને એવી અનુભૂતિ. એટલે આ જે કડક પરીક્ષણ જે છે ને એ આકાશવાણીની જે ઓળખ છે ને એ આજે બી જરૂરી નથી. હવે બધા ઘણા બધા સમય સાથે પરિવર્તન કરીને, બીજી ભાષામાં કહું તો સમાધાનો છે, એ આકાશવાણીએ નથી કર્યું ને એ ભલે કોકને એવું લાગે કે ઝૂંડવાણી, પણ એ ઝૂંડવાણી નથી, એ પરંપરા છે અને એ પ્રતિષ્ઠિત માપદંડ આજે પણ ટકી રહ્યા છે. તમે એમ કોઈ એમ કે હું આકાશવાણીમાં એ ગ્રેડ આર્ટિસ્ટ છું, બી ગ્રેડ આર્ટિસ્ટ છું, તો એને પ્લેબેક તરીકે ચાન્સ મળે છે. આકાશવાણીએ જ ઘણા બધા કલાકારો બોલિવૂડથી માંડીને સંગીત જગતને આપ્યા છે, એટલે એ તો બહુ જ મોટું ઋણ છે સમાજ ઉપર, આપણી સંસ્કૃતિ પર. હજી એક બીજું એક સરસ હું તમને એક, મને હું વચ્ચે ભૂલી ગયો કે આકાશવાણી, મેં તમને કહ્યું કે હું તો 1980 આજે 46 વર્ષથી લખું છું, પણ એટલો બીજો નસીબદાર બી એવું છું કે મારે પત્નીનું નામ છે મીતા છે, એ હિન્દી સ્કૂલમાં ટીચર હતા, હમણાં તો હવે નિવૃત્ત છે, અને બે દીકરા છે સાર્થક અનિરક. મારા પત્ની અહીંયા જે હિન્દી પાઠ લેસન જે કહી શકાય તો એ એમને આપતા હતા કે ભાઈ ચલો તમે શિક્ષિકા છો તો હિન્દી પાઠ ભણો, એટલે ક્લાસરૂમનું જે ક્લાસરૂમ ટીચિંગ કહેવાય એ અહીંથી પાઠ ભણાવે, રેડિયો પર શીખવે અને વિદ્યાર્થીઓ રેડિયો પર સાંભળે એવા એને કેટલાક હિન્દી વિષયના લેસનો આપે છે, કાં તો કોઈ ગુજરાતીના પણ કરાય છે.

0: બીજું, મારે બે દીકરા છે, સાર્થક અને હીરક. બંને દીકરાઓ પણ, એટલે મારું પરિવાર નાનો પરિવાર છે, પત્ની અને બે બાળકો. તો મારી પત્ની પણ આકાશવાણીના ટોકર તરીકે અહીંયા કામ કર્યું છે, અને બે દીકરા, બંને દીકરાઓની બહુ જ, જે કામ હું નથી કરી શકો કે નથી પામ્યું, એ મારા બંને દીકરાઓ અહીંયા પામે. એટલે ફરીથી આકાશવાણીના બંને વાત કે સાર્થકે અહીંયા સાગરને સથવારે સિરિયલમાં ભાગ લીધો, જયેશ પંડ્યા કરતા હતા એ કરતા. બીજું એક સરસ હતું કે એ દિવસોમાં રંગરંગ વાદળિયાનો કંઈક બાળકો માટેનો કાર્યક્રમ, એમાં એ વખતે તે સમયના શિક્ષણ મંત્રી આનંદીબેન પટેલને અહીંયા બોલાવ્યા, અને મને લાગે છે કે પ્રસારણ માધ્યમનો એકદમ યુનિક કહી શકાય એવો પ્રયોગ એ હતો કે આનંદીબેન શિક્ષણ મંત્રી તરીકે આવ્યા હતા અને સ્ટુડિયોમાં ખુરશી પર નહીં, નીચે બાળકોની સાથે વચ્ચે બેઠા હતા, અને જે 5-7 બાળકો હતા એ બધા બાળકોને શિક્ષણ મંત્રીને એક એક સવાલ પૂછ્યો હતો. એમાં મારો એક દીકરો પણ, એટલે મને એવું થયું કે હું પત્રકાર તરીકે મીડિયાના પર્સન તરીકે ઇન્ટરવ્યૂ લેવા જઉં, અને મને એક માધ્યમના પ્રતિનિધિ તરીકે આનંદીબેન કે છે કોઈ નેતા ઇન્ટરવ્યૂ આપે, વસ્તુ જુદી પણ, અને એમને ખબર કે કેવા સવાલ, પણ એક આ જિજ્ઞાસુ બાળકો શિક્ષણ મંત્રીને શું સવાલ પૂછશે અને શિક્ષણ મંત્રી શું છે. એટલે એ મારા દીકરા સાર્થક એ રેડિયોનો કાર્યક્રમ, અને બીજો નાનો દીકરો છે હીરક, એણે પણ એની 3-4 સિરિયલોમાં કામ કર્યું હતું. હીરકની વિશેષતા એવું હતું કે આકાશવાણી દર વર્ષે આંતરરાષ્ટ્રીય બાળ પ્રસારણ દિવસે ઉજવે, મને તારીખ યાદ નથી, પણ એવું કે સવારની સભા હોય 5-5:30 હોય, અને બપોર 12:15 જે પૂરી થાય, એમાં એક મેલ હોય અને એક ફિમેલ હોય, જે અહીંયા મેલ ફિમેલ આર્ટિસ્ટ હોય રીતે, એ મારો દીકરો હતો અને એક કોઈક દીકરી હતી, એ બે જણને એમનું કામ એટલું ઓપનિંગ અને ક્લોઝિંગ એનાઉન્સમેન્ટ કરવાનું કાર્યક્રમ. પણ એક નાનો છોકરો, 8-10 વર્ષનો છોકરો, એને પ્રસારણ માધ્યમ સામે લાઈવ બેસાડી દેવો, તમે હિંમત તો કરો, હિંમત, આ હિંમત બી કહેવાય, સફળતા તો હિંમત થાય અને મુશ્કેલી થાય તો જોખમ કહેવાય. એટલે આવું કોક એ મારા દીકરામાં પારખ્યું કે આ દીકરાનો અવાજ સરસ છે અને આને કામ સોંપી શકાય, કે એની એક પોતે એક આ કામ નિભાવી શકશે, એટલે એ લોકોએ વિશ્વાસ મૂક્યો અને એ મારો દીકરાએ આંતરરાષ્ટ્રીય બાળ પ્રસારણ દિવસે કર્યો. એટલે હું નસીબદાર છું કે મારું આખું ફેમિલી આકાશવાણીના લેખક તરીકે તો હતું જ, શ્રોતા તરીકે આજે પણ છે.
1: શ્રોતા મિત્રો, આકાશવાણી સાથે 4.5 દાયકાથી પણ વધારે સમયથી શ્રોતા, ત્યાર પછી કેઝ્યુઅલ અસાઇની, અને આપણા નિયમિત વક્તા તરીકે અવારનવાર આવે છે તે મહેશભાઈ શાહ આકાશવાણી અમદાવાદ સ્ટુડિયોઝમાં આવ્યા, અને પ્રસારણની 90 વર્ષની ગૌરવશાળી યાત્રાના સંદર્ભમાં જે વાત કરી તેમને માટે શ્રોતા મિત્રો વતી આપનો ખૂબ ખૂબ આભાર. મહેશભાઈ,
0: આકાશવાણી અને આકાશવાણી અમદાવાદ સ્ટેશન હિતેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર, તમે એક યાદ રાખ્યા અને આકાશવાણીની યાત્રામાં કોઈક અંશે મારું કોઈક યોગદાન છે અથવા એમાં હું સહયોગી બન્યો છે, એટલે એ સ્મરણ કરીને બી મને યાદ રાખ્યું, એટલે બહુ ખૂબ ખૂબ આભાર. અને મારી કારકિર્દી માટે આકાશવાણીનું જે પ્રદાન રહ્યું છે એ હું ક્યારેય નહીં ભૂલું. ખૂબ ખૂબ આભાર.
2: શ્રોતા મિત્રો, કાર્યક્રમ સહિયરમાં આપ સાંભળી રહ્યા હતા મહેશ શાહ સાથેની હિતેશ માવાણીની વાતચીત. આશા રાખીએ કે આ વાતચીત સાંભળવાની આપ સૌને મજા આવી હશે.
3: અને આ સાથે જ સ્ટુડિયોની ઘડિયાળ હવે બતાવી રહી છે સમય આજના દિવસ માટે આપની વિદાય લેવાનો. તો ફરી મળવાના વાયદા સાથે આજે આપો અનુમતિ આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને. કાર્યક્રમ માટેના આપના અભિપ્રાય અમને ચોક્કસથી મોકલજો. આ સરનામે નિયામક શ્રી સહિયર કાર્યક્રમ વિભાગ આકાશવાણી કેન્દ્ર આશ્રમ રોડ નવરંગપુરા અમદાવાદ 380009. આપ અમને ઇમેલ પણ કરી શકો છો. ઇમેલ આઈડી છે abadsahiyar@gmail.com. આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર. પ્રસ્તુત કરતા હતા હિતેશ માવાણી.
4: આકાશવાણી અમદાવાદ રાજકોટ અને ભુજનું આ સહપ્રસારણ હતું.

આકાશવાણી અમદાવાદ રાજકોટ અને ભુજ શ્રોતા મિત્રો બરાબર એક વાગે હિન્દીમાં અને 1:05 મિનિટે અંગ્રેજીમાં સમાચાર

આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સર્વોચ્ચ અદાલતે આજે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલા મતદાર યાદીની એસઆઈઆરની કાયદેસરતાને સમર્થન આપ્યું. વ્યવસાયિક સંબંધો વધુ સુદૃઢ

આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સર્વોચ્ચ અદાલતે આજે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલા મતદાર યાદીની એસઆઈઆરની કાયદેસરતાને સમર્થન આપ્યું. વ્યાવસાયિક સંબંધો વધુ સુદૃઢ બનાવવા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કેનેડિયન વેપારીઓ અને રોકાણકારો સાથે બેઠક યોજી. સીબીઆઈએ નીટ યુજી પરીક્ષાના પેપર લીક કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરી. કચ્છના દરિયામાંથી 200 કરોડ કરતાં વધુની કિંમતનો માદક પદાર્થનો જથ્થો જપ્ત કરાયો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એલિમિનેટર મેચ. સમાચાર વિગતવાર. સર્વોચ્ચ અદાલતે આજે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલા મતદાર યાદીની એસઆઈઆરની કાયદેસરતાને સમર્થન આપ્યું છે. સર્વોચ્ચ અદાલતે પોતાના ચુકાદામાં અવલોકન કર્યું કે એસઆઈઆર મુક્ત અને ન્યાયી ચૂંટણીઓની બંધારણીય આવશ્યકતાને આગળ ધપાવે છે. અદાલતે ઠરાવ્યું કે ચૂંટણી પંચને લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1950ની કલમ 324 અને તેના હેઠળ બનાવેલા નિયમો હેઠળ એસઆઈઆરની હાથ ધરવાની સત્તા છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જય માલ્યા બાગચીની બનેલી બેન્ચે રીટ અરજીઓમાં આ ચુકાદો સંભળાવ્યો હતો, જેમાં ગયા વર્ષે જૂનમાં બિહારમાં એસઆઈઆર હાથ ધરવા માટે ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલા જાહેરનામાને પડકારવામાં આવ્યું હતું. અદાલતે ઠરાવ્યું કે એસઆઈઆર પ્રક્રિયા મુક્ત અને ન્યાયી ચૂંટણી કરાવવાના ધ્યેય સાથે જોડાયેલી છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત દ્વારા આપવામાં આવેલા ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કાયદો પોતે કોઈપણ સમયે નોંધાયેલા કારણોસર અને ચૂંટણી પંચને યોગ્ય લાગે તે રીતે વિશેષ સુધારાને અધિકૃત કરે છે. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે કેનેડાની મુલાકાતના બીજા દિવસે ટોરેન્ટોમાં કેનેડિયન વેપારી નેતાઓ અને સંસ્થાકીય રોકાણકારો સાથે શ્રેણીબદ્ધ ઉચ્ચસ્તરીય બેઠકો યોજી હતી. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું કે આ બેઠકનો ઉદ્દેશ દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવા અને વ્યૂહાત્મક ક્ષેત્રોમાં રોકાણ અને ટેકનોલોજી ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો હતો. મંત્રાલયે જણાવ્યું કે બંને પક્ષોએ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને 50 અબજ અમેરિકન ડોલર સુધી વધારવા અને વર્ષના અંત સુધીમાં સીઈપીએ વાટાઘાટો પૂર્ણ કરવાના તેમના સહિયારા ઉદ્દેશને પણ દોહરાવ્યો હતો. બંને મંત્રીઓની અધ્યક્ષતામાં કેનેડા ભારત રોકાણ અંગે ગોળમેજી યોજાઈ હતી, જેમાં પેન્શન ફંડ્સ અને બેન્કો સહિત અગ્રણી કેનેડિયન નાણાકીય રોકાણકારોએ હાજરી આપી હતી. ભારતીય સમુદાય સાથે વાત કરતા શ્રી ગોયલે કેનેડામાં ભારતીય સમુદાયની શક્તિ અને ભારત કેનેડા બિઝનેસ કોરિડોરને વધુ ગાઢ બનાવવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈએ નીટ યુજી પરીક્ષાના પેપર લીક કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. એજન્સીએ આ કેસમાં અત્યાર સુધીમાં 13 આરોપીઓની ધરપકડ કરી છે. આ કેસમાં લાતુરના ડોક્ટર મનોજ શિરૂરે નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈના જણાવ્યા અનુસાર તેણે આરોપી પીવી કુલકર્ણી પાસેથી રસાયણશાસ્ત્રના પ્રશ્નો મેળવવામાં આરોપી કોચિંગ સેન્ટરના માલિકના પુત્ર સહિત 3 વિદ્યાર્થીઓને મદદ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ધરપકડ કરાયેલા અન્ય આરોપી તેજસ હર્ષદકુમાર શાહ છે, જે પુણે સ્થિત કોચિંગ સેન્ટર ડોક્ટર અભંગ પ્રભુ મેડિકલ એકેડેમીમાં ભૌતિકશાસ્ત્રના ફેકલ્ટી છે. તેમણે ધરપકડ કરાયેલ આરોપી મનીષા હવાલદાર પાસેથી નીટ યુજી પરીક્ષાના લીક થયેલા ભૌતિકશાસ્ત્રના પ્રશ્નો મેળવ્યા હતા. સીબીઆઈએ અત્યાર સુધીમાં વિવિધ સ્થળોએ 49 સ્થળોએ દરોડા પાડ્યા છે અને મોટા પ્રમાણમાં સામગ્રી જપ્ત કરી છે. ગુજરાતના કચ્છના મધદરિયામાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. ગઈકાલે વહેલી સવારે એટીએસ અને કોસ્ટગાર્ડે આ ઓપરેશન હાથ ધરીને 2 શકમંદોની અટકાયત કરી હતી. પ્રાથમિક તપાસમાં એમએસસી નામનું જહાજ યુરોપથી ડ્રગ્સ લઈને આવતું હોવાનું જણાયું છે. ઝડપાયેલું ડ્રગ્સ કોકેઇન હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. ગુજરાતના પોલીસ વડાએ આપેલી માહિતી અનુસાર કરાંચીથી બોટમાં આવેલું અંદાજે 110 કિલો કોકેઇન જપ્ત કરાયું છે. ઓપરેશન દરમિયાન એક વ્યક્તિ દરિયામાં કૂદી ગયો હોવાનું જણાવ્યું હતું. અન્ય તપાસ એજન્સીઓની સાથે કસ્ટમની ટીમ પણ તપાસમાં જોડાઈ છે. પકડાયેલા તમામ શકમંદોની સઘન પૂછપરછ કરાઈ રહી છે. દેશના વિવિધ ભાગોમાં વધતા તાપમાન વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ લોકોને બહાર નીકળતી વખતે પાણી સાથે

0: રાખવા જણાવ્યું છે. વધુમાં બપોરના તડકામાં બહાર ન જવા, લોકોને તેમના ઘર, બાલ્કની, ટેરેસ, દુકાન અથવા ઓફિસની બહાર પાણીની વ્યવસ્થા કરવા સાથે પ્રાણીઓ અને પક્ષીઓનું ધ્યાન રાખવાની પણ અપીલ કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jeev અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ઘૂસણખોરી અને અન્ય કારણોસર થતા વસ્તી વિષયક પરિવર્તનના પડકારોનો સામનો કરવા માટે કેન્દ્રએ એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે આ સમિતિની અધ્યક્ષતા સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ પ્રકાશ પ્રભાકર નાવલેકર કરશે. શ્રી શાહે જણાવ્યું કે ઘૂસણખોરી અને અન્ય કારણો અકુદરતી વસ્તી વિષયક પરિવર્તનનું કારણ બની રહ્યા છે, જે કોઈપણ રાષ્ટ્રના વર્તમાન અને ભવિષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ પડકારરૂપ છે. કેન્દ્રએ જણાવ્યું કે દેશમાં અત્યાર સુધી ઇબોલા વાયરસ રોગનો કોઈ કેસ નોંધાયો નથી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે તે આફ્રિકાના કેટલાક ભાગોમાં તાજેતરમાં ફેલાયેલા ઇબોલા રોગચાળા પછી બદલાતી પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય સંબંધિત રાજ્ય અધિકારીઓ સાથે સંકલનમાં રહીને સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. વિશ્વ આરોગ્ય સંગઠનની માર્ગદર્શિકા અનુસાર તમામ જરૂરી જાહેર આરોગ્ય પ્રોટોકોલનો અમલ કરાઈ રહ્યો છે. દક્ષિણ લેબેનોનમાં ઇઝરાયેલના હવાઈ હુમલામાં લગભગ 31 લોકોના મોત અને 40 લોકો અન્ય ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. લેબેનોનના જાહેર આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે સરહદ પાર તણાવ વધી રહ્યો છે, ત્યારે ગઈકાલે અનેક શહેરો અને ગામડાઓને નિશાન બનાવીને આ હુમલા કરવામાં આવ્યા હતા. સાંભળીએ એક અહેવાલ.
1: ઇઝરાયલ ને કહા હૈ કે યે અભિયાન ઇઝરાયલી પ્રધાનમંત્રી બેન્યામિન નેતન્યાહૂ ઓર રક્ષા મંત્રી ઇઝરાયલ કાટ્સ કે આદેશ પર ચલાયા ગયા થા. ઇઝરાયલ ને યે આદેશ પર 7 અક્ટૂબર 2023 કે હમલો કે દૌરાન કઈ ઇઝરાયલી નાગરિકો ઓર સૈનિકો કી હત્યા, અપહરણ ઓર ઘાયલ હોને મે શામિલ હોને કા આરોપ લગાયા. ઓધે હાલ હી મે અઝેદ્દીન અલ હદાદ કે સ્થાન પર સૈન્ય પ્રમુખ બના થા. અઝેદ્દીન અલ હદાદ ઇસસે પહેલે ઇઝરાયલી હમલે મે મારા ગયા થા. પ્રધાનમંત્રી નેતન્યાહૂ ને કહા હૈ કે ઇઝરાયલ 7 અક્ટૂબર કે હમલો મે શામિલ સભી લોગો કો નિશાના જારી રખેગા. ઇસ બીચ ઇઝરાયલ ને દક્ષિણ લેબનાન મે બડે હવાઈ હમલે કર ટાયર ઓર મરજિયુન જિલે કો નિશાના બનાયા હૈ. ઇન હમલો મે કલ 31 લોગ મારે ગયે ઓર 40 અન્ય ઘાયલ હો ગયે. સમાચાર કક્ષ સે વૈષ્ણવી.
0: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આજે કેબિનેટની બેઠક યોજશે, જેમાં ભૂતપૂર્વ રાષ્ટ્રીય ગુપ્તચર નિદેશક તુલસી ગબાર્ડ સહિત તમામ કેબિનેટ સભ્યો હાજર રહે તેવી શક્યતા છે. વ્હાઇટ હાઉસના એક અધિકારીના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અને ટોચના અધિકારીઓ બેઠક દરમિયાન વિદેશી અને સ્થાનિક બંને મુદ્દાઓ પર ચર્ચા કરે તેવી શક્યતા છે. ઇરાન દ્વારા અમેરિકા પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાના આરોપો વચ્ચે આ બેઠક યોજાઈ રહી છે. ભારતીય સેનામાં અગ્નિપથ યોજના અને નિયમિત કેડરમાં પ્રવેશ માટે ઓનલાઈન પ્રવેશ પરીક્ષા 1 જૂનથી 12 જૂન દરમિયાન લેવાશે. ગુંટુર આર્મી રિક્રુટમેન્ટ ઓફિસર કર્નલ રાજત સુવર્ણા દ્વારા આજે જાહેર કરાયેલી એક પ્રેસનોટમાં આ જાહેરાત કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે આ પરીક્ષા આંધ્રપ્રદેશના 14 જિલ્લાઓના વિવિધ કેન્દ્રો પર લેવામાં આવશે. કર્નલ સુવર્ણાએ જણાવ્યું કે ઉમેદવારો સત્તાવાર ભારતીય સેના ભરતી વેબસાઇટ દ્વારા તેમના પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે, પરીક્ષા સૂચનાઓ વાંચી શકે છે અને મોક ટેસ્ટનો ઉપયોગ કરી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે ઉમેદવારો તેલુગુ, હિન્દી અને અંગ્રેજી સહિત 13 ભાષાઓમાંથી કોઈપણ એકમાં ઓનલાઈન પરીક્ષા આપી શકશે. આઈપીએલ ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદ આજે સાંજે મોહાલીના ન્યૂ ચંદીગઢ ખાતે એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સનો સામનો કરશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. વિજેતા ટીમ શુક્રવારે ક્વોલિફાયર 2માં ગુજરાત ટાઇટન્સ સામે ફાઇનલમાં સ્થાન મેળવવા માટે ટકરાશે, જે આ મહિનાની 31મી તારીખે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. અગાઉ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગઈકાલે રાત્રે ધર્મશાળા ખાતે ક્વોલિફાયર 1 મેચમાં ગુજરાત ટાઇટન્સને 92 રનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સર્વોચ્ચ અદાલતે આજે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલા મતદાર યાદીની SIRની કાયદેસરતાને સમર્થન આપ્યું. વ્યાવસાયિક સંબંધો વધુ સુદૃઢ બનાવવા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કેનેડિયન વેપારીઓ અને રોકાણકારો સાથે બેઠક યોજી. CBIએ નીટ UG પરીક્ષાના પેપર લીક કેસમાં વધુ 2 આરોપીઓની ધરપકડ કરી. કચ્છના દરિયામાંથી 200 કરોડ કરતા વધુની કિંમતનો માદક પદાર્થનો જથ્થો જપ્ત કરાયો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એલિમિનેટર મેચ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચોમાસા અગાઉની એટલે કે પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા કરવા અધિકારીઓને સૂચના આપી છે. આજે ગાંધીનગર ખાતે યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં શ્રી પટેલે પ્રી મોન્સૂન કામગીરીનો અહેવાલ તૈયાર કરવા સૂચના આપી. તેમણે સરકારી કામકાજની ગુણવત્તામાં કોઈપણ બાંધછોડ ન ચલાવી

0: એવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું. બેઠક દરમિયાન રાજ્યમાં પેટ્રોલ ડીઝલની સ્થિતિની પણ સમીક્ષા કરાઈ, જેમાં મુખ્યમંત્રીએ પેટ્રોલ ડીઝલની સંગ્રહખોરી કરતા લોકો સામે પગલાં લેવા પણ નિર્દેશ આપ્યા. દરમિયાન ઉર્જામંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો હોવાનું જણાવ્યું હતું.
1: પેટ્રોલ ડીઝલની પરિસ્થિતિ ક્યારેય ગુજરાત કે ભારતમાં ખરાબ નહોતી. આજે પણ જથ્થો અનામત આપણી પાસે પૂરતો છે. કોઈએ પેનિક થવાની જરૂર નથી. જ્યારે જોઈએ ત્યારે પેટ્રોલ અને ડીઝલ મળી જ રહે છે. પણ સંગ્રહખોરીથી બચવાની મારી સૌને અપીલ છે. પરામર્શ સમિતિની અંદર આ પેનિકના કારણે જે પરિસ્થિતિ ઉદ્ભવી છે એના ઉપર જ ચર્ચા હતી, અને પેનિક પરિસ્થિતિને લોકોને સમજૂતી આપવા અને અનામત જથ્થો આપણી પાસે પૂરતો છે અને કોઈ પણ પેટ્રોલ પંપ પર જ્યારે જોઈએ ત્યારે પોતાની જરૂરિયાત પ્રમાણેનું પેટ્રોલ ડીઝલ
0: કચ્છ જિલ્લાના દરિયાકાંઠે ફરી એકવાર મોટા પ્રમાણમાં માદક પદાર્થનો જથ્થો જપ્ત કરાયો છે. મુંદ્રા બંદર તરફ આવી રહેલા એક જહાજમાંથી 1,000 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો માદક પદાર્થ પકડાયો છે. ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી એટીએસ અને તટરક્ષકે સંયુક્ત ઓપરેશન હાથ ધરી માદક પદાર્થના કુલ 115 પેકેટ પકડ્યા હતા. આ મામલે તપાસ ટીમે કુલ 3 લોકોને ઝડપી પૂછપરછ શરૂ કરી છે, જ્યારે એક વ્યક્તિ દરિયામાં કૂદી પડ્યો હોય તેની શોધખોળ હાથ ધરાઈ છે. પ્રધાનમંત્રી જનધન યોજનાના કારણે આર્થિક રીતે નબળા લોકો માટે નાણાકીય સેવાઓની સુલભતામાં પરિવર્તન આવ્યું છે, ત્યારે ડાંગ જિલ્લામાં આ યોજના હેઠળ 1,38,500 લોકોએ બેંક ખાતા ખોલાવ્યા છે. આ અંગે બેંક સખી રૂપમ ભોએ વધુ માહિતી આપી હતી.
2: હાલ જનધનના ખાતાઓ પણ ખોલી રહ્યા છીએ અમે. એમાં 18 થી 40 વર્ષ વાળા લોકો 436 નો વીમો પણ લઈ શકે છે, અને 18 થી 60 વર્ષ વાળા હોય એ લોકો 20 રૂપિયા વાળો વીમો પણ કરાવી શકે છે. એમાં અકસ્માત થાય તો પછી વારસદારને 2 લાખ નો વીમો મળી શકે છે, અને જનધનના ખાતામાં બીજા જે પીએમ કિસાન લોકોને મળી શકે છે આ જનધનના ખાતામાં. ત્યારબાદ જનધનના ખાતામાં લોકોને સારી એવી સુવિધા, ગામની પબ્લિક લોકોને એ લોકોને એટલું દોડી જવા નથી પડતું, ગામમાં બધી સુવિધા મળી શકે છે.
0: વલસાડ જિલ્લા ધરમપુરમાં વિજ્ઞાન કેન્દ્ર ખાતે આજે ઝીરો શેડો ડે નિરીક્ષણ કાર્યક્રમ યોજાયો. બપોરના સમયે સૂર્ય બરાબર માથા ઉપર આવતા ઊભી વસ્તુની છાયા લગભગ અદ્રશ્ય થઈ જાય છે, ત્યારે વિદ્યાર્થીઓએ ખુલ્લા મેદાનમાં ચોક્કસ સમયે છાયા ગાયબ થતી હોવાનો અનુભવ કર્યો. આ પ્રસંગે વિદ્યાર્થીઓને પૃથ્વી સૂર્ય સંબંધ, ઉત્તરાયણ દક્ષિણાયન, કર્કવૃત મકરવૃત, અક્ષાંશ તથા ખગોળીય ગણિત અંગે પણ સમજ અપાઈ હતી. રાજકોટ જિલ્લામાં વસ્તી ગણતરીની કામગીરી માટે ગણતરીદારો અને સુપરવાઇઝર્સની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી. 11 તાલુકા અને 6 નગરપાલિકાના કુલ મળીને 3,400થી વધુ ગણતરીદારો 1 જૂનથી પોતાને ફાળવાયેલા વિસ્તારોમાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસ સેન્સસ ઓપરેશન અંતર્ગત ઘર ગણતરીની કામગીરી શરૂ કરશે. કોઈપણ કળા સાચા અને યોગ્ય વ્યક્તિના હાથમાં હોય તો તે સદીઓ સુધી સચવાયેલી રહે છે. આ જ વાક્યને છોટાઉદેપુર જિલ્લામાં લુપ્ત થતી આદિવાસી પરંપરાને ઘાંઘળી એટલે કે પરંપરાગત તંતુવાદ્ય વગાડનારા તનસિંગ રાઠવાએ અકબંધ રાખી છે. આ સાથે તેઓ આ લુપ્ત થતી કળાને બચાવવા અન્ય લોકોને પણ ઘાંઘળી વગાડવાનું શીખવી રહ્યા છે. આ અંગે તેમની પ્રતિક્રિયા સાંભળીએ.
3: આ ખાંગડી છે ને, જયારે વગાડવાની આવે ત્યારે દિવાસા થી દસરા સુધી કઈ પીહા વગાડવામાં આવે, દશેરા થી અખાત્રી સુધી વાંસળી વગાડવાની આવે, અને અખાત્રી થી વરસાદ પડતા સુધી ખાંગડી વગાડવામાં આવે. અમે આ ખાંગડી એવી રીતના શીખવી, આ લુપ્ત થી અથવા મંગીરી છે ખાંગડી, પણ અમે અમારા ગામમાં છે ને થોડાકને શીખવી રહ્યા અને વગાડે છે ખાંગડી.
0: ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત મુજબ લોકરક્ષક કેડરની શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા 14 જૂને લેવાશે, જે માટેના કોલ લેટર 6 જૂનથી ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણીના ગોધરા કેન્દ્રના પ્રસારણ આપ સાંભળી રહ્યા છો એફએમ 102.2 મેગાહર્ટઝ પરથી. આ વિજ્ઞાપન બાદ સાંભળીશું હિન્દી ફિલ્મ ગીત.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
2: હીટવેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
2: હીટવેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
3: મેલા ફિલ્મનું ગીત સાંભળીએ. મોહમ્મદ રફી અને લતા મંગેશકરના અવાજમાં મઝરૂની રચના, સંગીત રાહુલ દેવ બર્મનનું.

મેલા ફિલ્મમાં ગીત હતું લતા મંગેશકર અને મોહમ્મદ રફીના સ્વરમાં. મઝરૂરની રચના હતી, સંગીત રાહુલ દેવબર્મનનું હતું. શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટઝ પર. અત્યારે સાંજના 5 થવા જાય છે. આકાશવાણીના મુંબઈ કેન્દ્રથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ કરીશું. બસ હવે થોડી જ વારમાં

0: મુંબઈથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમે કરી રહ્યા હતા. આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર જ છે એફએમ 102.2 મેગાહર્ટ્ઝ પર. હવે સાંભળીએ આ વિજ્ઞાપન બાદ હિન્દી ફિલ્મ ગીત.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.
2: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ

0: પીણા પીવા
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSBMA દ્વારા જનહિતમાં.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.

કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07 9 232 58 490.

श्रोता मित्र, आप सांभळी रह्या हता फिल्म मिस्टर नटवरलाल नुं आ गीत, मास्टर रवि अने अमिताभ बच्चनना स्वरमां। એફએમ બેન્ડ પર આકાશવાણીના ગોધરા કેન્દ્રોનું આ પ્રસારણ છે। ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર। અત્યારે સાંજના 5:30 થયા છે। એનસીઈઆરટી દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ પ્રસ્તુત છે।

શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ NCERT દ્વારા પ્રાયોજિત ઉમંગ કાર્યક્રમ. આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. અત્યારે સાંજના 6 થયા છે. હિન્દી ફિલ્મ સંગીતના ગુલમોહર કાર્યક્રમમાં સૌ શ્રોતા મિત્રોનું સ્વાગત છે. આ ગીતથી

પંચમહાલ દાહોદ અને મહીસાગરની પ્રગતિનો વિશ્વાસ. નવી મારુતિ સુઝુકી ઈ વિટારા 543 કિલોમીટર રેન્જ, 7 એરબેગ્સ, એડાસ લેવલ 2, ભારત એનકેપ 5-સ્ટાર સેફ્ટી. આજે જ મુલાકાત લો આરબી કાર્સ નેક્સા ગોધરા. ફોન 75750 91129. ઈ વિટારા, નિર્ભય ભવિષ્યની સફર.

સમયની સાથે બદલાતી દુનિયામાં એક અવાજ છે જે 90 વર્ષથી અડગ રહ્યો છે. ગામથી શહેર સુધી, સમાચારથી સંસ્કૃતિ સુધી અને શિક્ષણથી મનોરંજન સુધી, લાભવાણી, શુભવાણી, આકાશવાણી 90 વર્ષથી દેશની ધડકન સાથે જોડાયેલ આપનો વિશ્વાસ, આપનો સાથી.

0: આકાશવાણી સાંભળતા રહો, આગળ વધતા રહો.
1: રાહત ફતેહ અલી ખાનને સાંભળીએ. બોડીગાર્ડ ફિલ્મનું ગીત.

વોન્ટેડ ફિલ્મનું ગીત હતું વાજીતના સ્વરમાં. અને હવે સાંભળીએ તેરે નામ ફિલ્મમાં ગીત ઉદિત નારાયણ અને

અલકા યાજ્ઞિકને આપે સાંભળ્યા તલાશ ફિલ્મનું ગીત હતું. આ પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્રનું છે. નામ ગુમ જાયેગા ફિલ્મના ગીત.

પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્રનું છે ફ્રીક્વન્સી મોડ્યુલેશન 102.2 મેગાહર્ટઝ પર મોહબ્બતે ફિલ્મનું ગીત

શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે. હિન્દી ફિલ્મ સંગીતના ગુલમહોર કાર્યક્રમમાં આજે ફિલ્મ હમ તુમ્હારે હે સનમનું ગીત.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિકાસ કાર્યોમાં થતા વિલંબને ટાળવા માટે નવી એસઓપી બનાવાશે. વસ્તી ગણતરી 2027 અંતર્ગત સ્વગણતરી ઝુંબેશમાં અત્યાર સુધી 2,36,000થી વધુ નાગરિકો સહભાગી થયા. કચ્છના મુંદ્રા બંદર નજીક એક જહાજમાંથી 1,100 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો માદક પદાર્થ પકડાયો. આઈઆઈટી ગાંધીનગર એઆઈના શિક્ષક તૈયાર કરતી દેશની પ્રથમ યુનિવર્સિટી બનશે. મહેસાણાની દૂધસાગર ડેરીએ દૂધના ખરીદભાવમાં 25 રૂપિયાનો વધારો કર્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ખરાખરીનો મુકાબલો. સમાચાર વિગતવાર. વિકાસ કાર્યોમાં થતા વિલંબને ટાળવા માટે નવી એસઓપી બનાવાશે. આજે ગાંધીનગર ખાતે યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નિર્દેશ આપ્યો. બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું, પ્રોજેક્ટ્સ મંજૂર થયા બાદ જમીન સંપાદન અને વન વિભાગ સહિતના વિવિધ વિભાગોની એનઓસી જેવી મંજૂરીઓ સત્વરે મળી જાય તે અત્યંત જરૂરી છે. રાજ્યમાં પ્રી મોન્સૂન કામગીરી ઝડપથી પૂર્ણ કરવા પણ મુખ્યમંત્રીએ સૂચના આપી હોવાનું શ્રી વાઘાણી ઉમેર્યું છે.
1: શહેરી વિસ્તારની અંદર જે તળાવો બનાવ્યા છે, નગરપાલિકા હોય તો મહાનગરપાલિકા હોય, જે વિકસિત કર્યા છે, એમાં ખાસ કરીને પાણી કોઈ કોઈ જગ્યાએ એવી ફરિયાદો આવી કે પાણી ભરાયું નથી, તો સીએસ ને અને સિંચાઈ વિભાગના સેક્રેટરીને સૂચના આપી છે આ તળાવો ભરવા માટેની તાત્કાલિક વ્યવસ્થાઓ એના સોર્સ ગોતીને. જયારે રળિયામણા તળાવો બનાવ્યા છે ત્યારે એમાં પાણી પણ ભરાય કેટલીક જગ્યાએ નથી ત્યાં, એના માટેની પણ સત્વરે ભરવા માટેની સૂચના આપી છે.
0: શ્રી વાઘાણીએ કહ્યું, ગામ તાલુકા અને જિલ્લા પંચાયત સ્તરે સ્વચ્છતા માટે એક અલગથી ખર્ચ શ્રેણી ઊભી કરાશે.

0: સ્વચ્છતા માટે થઈને પણ ગ્રામ પંચાયત તાલુકા જિલ્લા પંચાયતમાં હેડ નથી હોતો. ખાસ એક મહત્વનો નિર્ણય માનીય વડાપ્રધાનશ્રીનો, મોદી સાહેબનો આગ્રહ સ્વચ્છતા ઈ સેવાનો છે, ત્યારે આ સ્વચ્છતા માટે થઈને અલગ હેડ ઊભું કરવું પડે તો એ હેડ ઊભું કરીને પણ ગ્રામ્ય કક્ષાએ પણ સ્વચ્છતા થાય એ માટેની સૂચનાઓ માનીય મુખ્યમંત્રીશ્રીએ કન્સલ્ટ મંત્રીશ્રી પંચાયત આદરણીય ઋષિભાઈ પટેલ અને ચીફ સેક્રેટરી અને પંચાયત સેક્રેટરીને આપી છે.
1: રાજ્યભરમાં વસ્તી ગણતરી 2027 અંતર્ગત ચાલી રહેલી સ્વગણતરી ઝુંબેશને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિત અંદાજે 2,36,000થી વધુ મહાનુભાવો નાગરિકો આ ઝુંબેશમાં સહભાગી થયા, જેમાં મુખ્યત્વે અમદાવાદમાં સૌથી વધુ 42,000થી વધુ, જ્યારે સુરતમાં 22,000, વડોદરા અને આણંદમાં 16,000, રાજકોટમાં 14,000, મહેસાણામાં 11,000થી વધુ નાગરિકો સ્વગણતરીમાં જોડાયા છે. ત્યારે આ ઝુંબેશમાં વધુમાં વધુ નાગરિકોને સહભાગી થવા વસ્તી ગણતરી નિયામક સુજલ મયાત્રાએ અનુરોધ કર્યો છે. વડોદરામાં ઇબોલા વાયરસના શંકાસ્પદ કેસ અંગે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાંસરિયાએ સ્પષ્ટતા કરી છે કે તેમણે કહ્યું કે આફ્રિકાથી આવેલા એક વ્યક્તિને સાવચેતીના ભાગરૂપે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. હજુ સુધી ઇબોલા વાયરસની પુષ્ટિ થઈ નથી.
2: અમુરી લોકુલા નામના એક બિઝનેસમેન 5-7 દિવસ પહેલા બોમ્બે આવે છે અને ત્યાંથી પછી બરોડા આવે છે. બરોડા એમને તાવ આવતા એવું જણાતા એને બેન્કર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને ત્યાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઇબોલા અલાયદો હોડ કરેલો છે એમાં દાખલ કરવામાં આવ્યા છે. હજી કોઈ પણ પ્રકારની પુષ્ટિ થઈ નથી, માટે કોઈ ગભરાવાની જરૂર નથી.
1: ઇબોલા વાયરસગ્રસ્ત આફ્રિકન દેશમાંથી અમદાવાદ આવેલા 11 દર્દીઓને તેમના ઘરે હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આ દર્દીઓ પશ્ચિમ વિસ્તારમાં રહે છે. જોકે કોઈ પણ વ્યક્તિમાં ઇબોલાના લક્ષણો જણાયા નથી કે તેઓ પોઝિટિવ દર્દીના સંપર્કમાં પણ આવ્યા નથી. બીજી તરફ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ઇબોલા વાયરસના પગલે તૈયારીઓ કરવામાં આવી રહી છે. એસવીપી હોસ્પિટલમાં દર્દીઓને ક્વોરન્ટાઇન રાખવા માટે અલગથી 30 પથારીનો વોર્ડ તૈયાર કરાયો છે. કચ્છ જિલ્લાના દરિયાકાંઠે ફરી એકવાર મોટા પ્રમાણમાં માદક પદાર્થનો જથ્થો જપ્ત કરાયો છે. મુંદ્રા બંદર તરફ આવી રહેલા એક જહાજમાંથી 1,100 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો માદક પદાર્થ પકડાયો છે. આ અંગે રાજ્યના પોલીસ વડા ડોક્ટર KLN રાવે વધુ માહિતી આપી જણાવ્યું કે ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી ATS અને તટરક્ષકે સંયુક્ત ઓપરેશન હાથ ધરી માદક પદાર્થના કુલ 115 પેકેટ જપ્ત કર્યા. આ મામલે તપાસ ટીમે કુલ 3 લોકોને ઝડપી પૂછપરછ શરૂ કરી છે.
3: એક બોટ બ્રાઝિલથી થઈને લેટિન અમેરિકાથી થઈ, મેક્સિકો થઈ, યુએસ થઈ અને છેલ્લે કરાચી થઈને મુંદ્રા તરફ આઉટર એન્કરેજમાં ઉભા રહેવાની છે અને એમાં એક કોકેનનો મોટો જથ્થો આવવાનો છે. એ માહિતીના આધારે જે 2 સંદિગ્ધ ઇસમો છે, જેમનો નામ નિગિન્ટે નસરોલ જુમાને તથા જુમા નસીર ઉમર, એ 2 વ્યક્તિઓ જે નાઇજીરિયન ટેન્ઝેનિયાના છે, એ લોકોએ આ બોટમાં એ માલ લાવવાના હતા અને એની ડિલિવરી જે દિલ્હીમાં રહેતા 2 ઇસમો એ લોકોને ડિલિવર કરવાના હતા.
1: છોટાઉદેપુરના કોલિયાથોર ગામેથી 78 લાખ રૂપિયાની કિંમતનો માદક પદાર્થ પકડાયો છે. SOG પોલીસને તપાસ દરમિયાન ગામના એક ખેતરમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થના 508 છોડ મળી આવ્યા હતા. આ કાર્યવાહીમાં એક શખ્સની ધરપકડ કરવામાં આવી હોવાનું જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખે જણાવ્યું છે.
4: કોલિયાથોર નામના ગામમાં ઉદલિયાભાઈ રાઠવા નામના વ્યક્તિ પોતાના ખેતરમાં કોઈક નાર્કોટિક્સનો જથ્થો વાવીને એની ખેતી કરી રહ્યા છે. 78,15,000 રૂપિયા જેટલો અને 156 કિલો અને 300 ગ્રામ જેટલો ગાંજો ત્યાં તેમને મળ્યો હતો. જે ગાંજાને પકડીને ઉદલિયા રાઠવાને સાથે ધરપકડ કરીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABID ફોલો કરશો. ગાંધીનગરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન IITE નવી 7 યુનિવર્સિટી સ્કૂલની સ્થાપના કરી છે. વર્ષ 2010માં સ્થપાયેલી આ સંસ્થા હવે યુનિવર્સિટી ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ અને બહુવિદ્યા શાખાકીય એકેડેમિકલ મોડલ બની ગઈ છે. ડિરેક્ટર ડોક્ટર મેહુલ દવેએ જણાવ્યું કે AIના એજ્યુકેટર્સ તૈયાર કરતી IITE ભારતની પ્રથમ યુનિવર્સિટી બનશે. રાજ્ય

0: સરકારે આઈઆઈટીઈના નવા બિલ્ડીંગ અને હોસ્ટેલ માટે 127 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે, જેમાં સરકારી શિક્ષકો ઉપરાંત કમ્પ્યુટર, જીમ, થિયેટર, પ્રોફેસર અને કોચિંગ ક્ષેત્રના મેન્ટર્સ તેમજ સાયન્સ, ભાષા, સોશિયલ સાયન્સ અને ફિઝિકલ એજ્યુકેશન જેવા વિષયો રાખવામાં આવ્યા છે. નવી નીતિ અનુસાર હવે વિજ્ઞાન પ્રવાહનો કોઈ વિદ્યાર્થી પોતાની રૂચિ અનુસાર એઆઈ કે ફિલોસોફી જેવા વિષયો વૈકલ્પિક વિષય તરીકે પસંદ કરી શકશે. મહેસાણા જિલ્લાની દૂધસાગર ડેરીએ દૂધના ખરીદ ભાવમાં 25 રૂપિયાનો વધારો કર્યો છે. ડેરીના અધ્યક્ષ અશોક ચૌધરી શાસિત નિયામક મંડળે આ વધારો કર્યા બાદ દૂધનો ભાવ પ્રતિ કિલો ફેટે 830થી વધીને 855 રૂપિયા થયો છે. અન્ય એક મહત્વના નિર્ણય અનુસાર દૂધસાગર ડેરી દૂધ ઉત્પાદકોને હવે ફેટની સાથે NSF એટલે કે ફેટ વિનાના દૂધના પણ અલગથી પૈસા ચૂકવશે. દૂધ ઉત્પાદકોને ફેટ અને SNFના આધારે પૈસા આપનાર દૂધસાગર ડેરી રાજ્યની પ્રથમ ડેરી બનશે. આ મહત્વના નિર્ણયને પગલે દૂધ ઉત્પાદકોને વાર્ષિક 100 કરોડ રૂપિયાથી પણ વધુ ફાયદો થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને 12 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે તેમની સરકારમાં સમાજના દરેક વર્ગ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યો છે. આવી જ એક યોજના છે પ્રધાનમંત્રી આવાસ યોજના. મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી જિજ્ઞેશ પંડ્યાએ મોદી સરકારનો આભાર માન્યો છે.
1: મારું નામ જિગ્નેશભાઈ પંડ્યા છે. હું મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. હું મકાનમાં ભાડે રહેતો હતો અને મને પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર લાભ મળેલ છે, તો એ અમારા જેવા નાના માણસ માટે બહુ આનંદની વાત કહેવાય. અને આવી યોજના અનેક સારી આવતી જ રહે છે અને અમારા જેવા નાના માણસોને લાભ મળતો રહે.
0: રાજ્યમાં આગામી 2 દિવસ ગરમીનું જોર યથાવત રહેશે, જોકે ત્યારબાદ તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દરિયાકાંઠા વિસ્તારો ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરેન્દ્રનગર અને રાજકોટમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની સંભાવના છે. આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની પણ શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું છે.
2: 27 से लेकर 29 मई तक कोई बारिश का संभावना नहीं रहेगा. उसके आगे 30 मई से लेकर 2 जून तक इक्का दुक्का स्थानों में बिजली गिरने के साथ और मेघ गर्जना भी साथ बारिश होने का आइसोलेटेड प्लेसेस में होने का संभावना रहेगा. और जो अधिकतम तापमान रिकॉर्ड हुआ है सुरेंद्रनगर में 44.3 डिग्री सेंटीग्रेड, अहमदाबाद में रिकॉर्ड हुआ है 43.2 डिग्री सेंटीग्रेड, गांधीनगर में रिकॉर्ड हुआ है 42.8 डिग्री सेंटीग्रेड, राजकोट में 42.7 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है.
0: ક્રિકેટ. આઈપીએલ ક્રિકેટમાં મોહાલીના ન્યૂ ચંદીગઢ ખાતે આજે એલિમિનેટર મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ખરાખરીનો મુકાબલો રમાશે. આ મેચ હમણાં 7:30 વાગે શરૂ થશે. સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આજની મેચની વિજેતા ટીમ ફાઇનલમાં સ્થાન મેળવવા માટે શુક્રવારે બીજી ક્વોલિફાયર મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિકાસ કાર્યોમાં થતા વિલંબને ટાળવા માટે નવી એસઓપી બનાવાશે. વસ્તી ગણતરી 2027 અંતર્ગત સ્વગણતરી ઝુંબેશમાં અત્યાર સુધી 2,36,000થી વધુ નાગરિકો સહભાગી થયા. કચ્છના મુંદ્રા બંદર નજીક એક જહાજમાંથી 1,100 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો માદક પદાર્થ પકડાયો. આઈઆઈટી ગાંધીનગર એઆઈના શિક્ષક તૈયાર કરતી દેશની પ્રથમ યુનિવર્સિટી બનશે. અને આઈપીએલ ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ખરાખરીનો મુકાબલો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે. FM બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર
4: આકાશવાણી ગોધરા પ્રસ્તુત છે કૃષિ જગત કાર્યક્રમ.
5: એ રામ રામ ડાભાઈ, રામ રામ.
4: એ રામ રામ કાનજીભાઈ, રામ રામ. રામ રામ
5: ડાભાઈ.
4: બોલો.
5: હું તમને એમ કહું કે જે પહેલાનો સમય હતો, પહેલાના જે લોકો હતા, પહેલાની જે રહેણી કરણી હતી,
4: હા
5: ડાયાભાઈ, ગજબનું હતું. હ
4: સંસ્કૃતમાં એક કહેવત છે,
5: હા,
4: તેહીન દિવસો ગતાહી.
5: આ હા હા હા,
4: તે દિવસો જતા રહ્યા.
5: સાચી વાત છે. પણ ડાયાભાઈ, એ કયા દાડા એ તમને ખબર ના પડી, હું તમને સમજાવી દઉં. હવે
4: તે કીધું અને હું સમજ્યો, મેં કીધું અને તું સમજ્યો, આપણે બે એક જ અર્થમાં સમજ્યા.
5: એમ
4: એટલે આપણે જે એક મનના થયા અને જે સમજ્યા ને,

0: એ બીજા કોઈના સમજે.
1: એ વાતે બરાબર છે.
0: સમ કે પહેલાના જે દિવસો હતા, એમ તમે કીધું કોનજે ભાઈ, તો પહેલાના દિવસો એ સોનેરી હતા.
1: બરાબર.
0: અત્યારે બી દિવસો તો સોનેરી છે, દિવસ ઉગે છે, સોનાનો સૂરજ ઉગે છે.
1: હા હા.
0: પણ હવે આપણી ઉંમર થઈ.
1: એ વાત સાચી
0: ભાઈ. એક કહેવત છે કે પળના મોતી પળે પાકે.
1: સાચી વાત.
0: એટલે જે સમયે જે કઈ કાર્ય કરવાનું હોય તે કરી જ નાખવું પડે. લોખંડ ગરમ હોય અને હથોડો મારે ને તો એનો ઘાટ વળે.
1: બરાબર.
0: પછી આખી જિંદગી એ ઠંડુ લોખંડ આ ટીપિયા રાખે ને કોઈ ફેર નહીં પડે.
1: પણ સાહેબ, હું તમને એમ કહું કે પહેલાનો સમય હતો, તમે કહ્યું કે સોનેરી હતો, બરાબર. પણ સોનેરી હતો પણ ઘણી બધી વસ્તુ એવી હતી કે જે અત્યારના સમયમાં આપણને જોવા નહીં મળતી. પહેલા માટીનો ઘરો હતો, એમાં ગરમી નથી થતી, આટલી બધી ગરમી નથી પડતી, લોકો દયાળુ ને માયાળુ હતા, 4 મહિના શેતી કરતા અને 12 મહિના ખાતા હતા. પછી પહેલા સવારે ઉઠ

0: પણ સાહેબ, હું તમને એમ કહું કે પહેલાનો સમય હતો, તમે કહ્યું કે સોનેરી હતો, બરાબર, પણ સોનેરી હતો પણ ઘણી બધી વસ્તુ એવી હતી કે જે અત્યારના સમયમાં આપણને જોવા નહીં મળતી. પહેલા માટીનો ઘરો હતો, એમાં ગરમી નથી થતી, આટલી બધી ગરમી નથી પડતી, લોકો દયાળુ ને માયાળુ હતા, ચાર મહિના શેતી કરતા અને બાર મહિના ખાતા હતા. પછી પહેલા સવારે ઉઠી અને ક્ષેત્રોના કોમે જતા રહેતા, એટલે અમને કોઈ કસરત કરવી પડતી નથી. હા, ભક્તિશાળી હતા, ધ્યાન યોગ પ્રાણાયામ એ બધું કરતા હતા, આસન એ કરતા હતા, પણ જેટલો પ્રચાર તે વખતે હતો એટલો પ્રચાર અત્યારની જે જનરેશન છે, અત્યારનું જે આપણું યુવાધન છે એમ નહીં. સમ કે અત્યારે આ સાર વગરનું મોબાઈલ આવી ગયો છે, એ મોબાઈલમાં જ એવા આછી રાતના 2 વાગ્યા સુધી 12 વાગ્યા સુધી રસ્તા પચા રહી છે. પણ પછી વિચાર વહેલું ઉઠવાનું આવે ને ડાયબી, તેમને છે ને વાંસોએ ઝરઝરીઓ આવી જાય છે, અને મારા વાલા શું કરે, 10 વાગે 9 વાગે ઉઠે છે, પ્રભુનો દિવોદશી કરવાનું ભૂલી જશે, ખાવા પીવાનું જે છે આચર કુચર ખાવાનું ચાલુ કરી દીધું છે. અને ભણતરના નામે તો હું તો એમ કહું છું કે ગામડામાં આ સૂરો છે ને આ મોબાઈલની પાછળ પડી ગયો છે ને, એટલે ભણતો ને, એટલે જે પહેલેની ભારતીય સંસ્કૃતિ જે આપણી હતી, નાનો મોટોની મન મર્યાદા જાળવતા હતા, પ્રમાણિક હતા, જૂઠું નતા બોલતા, હે, અને ઘરનું કામકાજ કરતા હતા, માતા પિતાને પગે લાગતા હતા, આ બધું હવે વિસરાઈ ગયું છે ભાઈ.
1: કોનજે ભાઈ, પરિવર્તન છે. અને આ પરિવર્તન છે ને એ મને તો લાગે છે કે દેખા દેખીને શીખા શીખી પરથી આવ્યું છે
0: ભાઈ. આ પરિવર્તન કેવું છે કે આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરવા પહેર્યા છે હવે. આ તમે પેલો ફાટલો પેન્ટો જોયો છે, પેલો જીન્સનો પેન્ટ આવે છે ફાટલો.
1: કોનજે ભાઈ,
0: હા,
1: આ ફાટલો પેન્ટ તમે વાત કરો છો એ તો હવે લોકો એમને ત્યાં આવીને ફાટી જાય છે કે પછી એ નવો હોય તોય ફાટેલો લેશે.
0: અરે ભાઈ, હું ઘણી વખત બસમાં જતો હોય, બસ સ્ટેન્ડે ઉભો હોય, ગામમાં જતો હોય, અને મને કોઈ આવો ફાટલા પેન્ટ વાળો સૂરો મળતો હોય તો હું કહું કે ભાઈ મને રફુ કરાવે તો કાકા તમને ખબર ના પડે, એટલે મેં કુશે એની ચમચમની ખબર પાડવાની, તાકા તો કે ફેશન થઈ જઈ શકે લ્યો કરો વાત. પૈસા ખરસવાનું પાછું ફાટલું પહેરવાનું, આવું તે કઈ તમે જોયેલું?
1: કોણ છે ભાઈ, તમારે એમને પૂછવું જોઈએ કે કપડો શા માટે પહેરો છો.
0: હા, એ વાત હશે.
1: કપડો શરીર બતાવવા માટે પહેરો છો કે શરીર ઢોંકવા માટે પહેરો છો?
0: અરે ભાઈ, ઘણો ઘણો જવાનો તો બંડી પહેરતો થઈ ગયો છે, અને સડા ભેર નીકળે છે, બજાર માં ફરતા હોય, બસ માં જતા હોય, શું થાય, ફેશન થઈ જશે. બોલો હવે ડાયા ભાઈ, આ દુઃખ કહી લેવાનું, આ દન્ય ચોંચી નટકશે એ મને કઈ સમજાતું નથી. આ ભારતીય આપણી જે સંસ્કૃતિ હતી ને એનું ખુલ્લી ઓમ હનન થાય છે ભાઈ, ખુલ્લી ઓમ હનન થાય છે.
1: કોણ છે ભાઈ, હવે આ છે ને ફેશન, એ ફેશન છે ને તો દેખા દેખી અને શીખા શીખી મોતી ઉદભવે છે,
0: એ વાત હશે.
1: હવે હારી વસ્તુનું અનુકરણ કરે ને તો હારું, પણ જ્યારે આ ખરાબ વસ્તુનું અનુકરણ કરે ત્યારે આખા સમાજે ભોગવવું પડે.
0: બરાબર.
1: અને સમાજે ભોગવવું પડે તો એને સુધારો કરવા માટે પોતાના ઘરમાંથી જ આપણે એવું કરવું પડે,
0: એટલે શીખવા મળવી પડે. એમ કોણ,
1: આપણે આપણા ઘરને સુધારીએ ને,
0: હા,
1: તો પછી એને જોઈને બીજા સુધારવાની કોશિશ કરે જ. એનું કારણ છે કે તમે હમણાં જ કીધું કે ફાટેલું પેન્ટ, હવે એક જણાએ ફાટેલું પેન્ટ પહેર્યું, એને જોઈને બીજાએ પહેર્યું, ત્રીજાએ પહેર્યું, ચોથાએ પહેર્યું, અને પછી બેસરમી થઈને બધા જ પહેરવા
0: માંડ્યા.
1: પણ કાનજીભાઈ, જ્યારે અછત હોય અને મળતું ના હોય ત્યારે ફાટેલું પહેરે તો ચાલે.
0: બરાબર છે.
1: અત્યારે તો છે ને કપડા એટલા બધા હોય છે કે એને એક મહિનામાં એક જોડ કપડાનો નંબર નહીં આવતો.
0: હા, તિજોરીઓ ભરેલ્યો હોય છે.
1: તોય મારા વાલા ફાટેલું પહેરે તો હારું પહેરવાનું શીખ ભાઈ. અને એક જણ જો હારું પહેરવાનું શીખે, એને જોઈને બીજો શીખે, ત્રીજો શીખે, એમ કરતા કરતા પરિવર્તન આવે.
0: હાસી ભાઈ, હાસી વાત, હાસી વાત.
1: અને એ રીતે સુધારો થાય.
0: હાસી વાત. હવે

0: રાય ભાઈ,
1: હા,
0: બીજી એક વાત તમને હું કહું,
1: હા,
0: કે આ શનિવાર હોય ને,
1: હા,
0: ત્યાં સોરો છે ને નેહારીમાં કસરત કરતો હોય છે,
1: હા,
0: ખબર હોય તો હાથ ઊંચા ઊંચા ને શી કરે, ટાલીઓ
1: પીટી કરે છે,
0: હા, સાવધાન વિશ્રામ, સાવધાન વિશ્રામ, બરોબર ને? પણ દયાભાઈ, મારું કહેવાનો ભાવ તમને આમ છે કે નેહારીમાં જયારે શનિવારે આ કસરત કરાવતો હોય સુરોને, તો પછી આ સુરોએ એના પરથી શીખ ના લેવી જોઈએ કે ભાઈ અઠવાડિયાના હાથે દાડા આપણે ઘેર ચમ કસરત ના કરીએ. હે, જો નેહારીમાં આટલું બધું સાહેબો મહેનત કરતા હોય એમની પાસે, તો ચમ શનિવારે જે હોય વહેલો ઉઠીને કસરત કરે છે, તો પછી બાકીના દાડામાં ના કરવી જોઈએ? જો બાકીના દાડામાં એવા સોનો કસરત કરે પોતાની જાતે, તો શરીર એ સુધરે, એમનું આરોગ્ય સુધરે, તંદુરસ્તી જળવાઈ રહે, મારું તો આવું માનવું છે. બોલો, તમારું શું કહેવું છે?
1: કોનજી ભાઈ, હવે છે ને શનિવારે તો આ છોકરા ભણવા જાય ને,
0: હા,
1: એ જ કરે છે, પણ આ ભરતી જવા વાળા છે ને,
0: હા,
1: એ રોજ કરે છે હવાર હોજ.
0: હા, એ બરોબર છે, પણ ભાઈ એને લગ્ન છે.
1: એને લગ્ન છે નહીં, એને નોકરી મેળવવી છે.
0: હા, એ જ ને, એટલે નોકરી,
1: એટલે એ છે ને એ સ્વાર્થ ખાતર કરે છે
0: ભાઈ, ગમે તે હોય.
1: પણ કોનજી ભાઈ, તમે જે શરીરની તંદુરસ્તી ની વાત કરી ને,
0: હા,
1: એના હાર કોઈ નહીં કરતું. અને નોકરી મળી જાય પછી એ જો દોડવા જાય તો મને કહેજો તમે.
0: ના ભાઈ, પણ પછી એમને જયારે તું ટ્રેનિંગ કરાવતા હોય ત્યાં તપાસા કરે. હો ભાઈ,
1: ભાઈ હવે એ તો છે ને થોડોક ટાઈમ એને તઈ દોડા દોડ કરાવે, ટ્રેનિંગ હોય તઈ સુધી,
0: એટલે,
1: અને પછી છે ને એ દોડવાનું બંધ,
0: એટલે
1: ફરી એની તંદુરસ્તી ઉપર અસર પડે.
0: ભાઈ, તંદુરસ્તી પર તો અસર પણ ના ના, તો ઘણા જીવા મહેનતુ લોકો છે ને, એ તો શહેરોમાં જુઓ કે ગામડામાં જુઓ, સવાર બે વહેલા ઉઠીને ભાઈ દોડવાય જાય છે, ચાલવાય જાય છે. જેને જેને આરોગ્ય હાસવવું છે, શરીર હાસવવું છે, એ લોકો તો આ પ્રયત્ન નહીં છોડતા ભાઈ, એ તમારું ભૂલ ભરેલું છે.
1: કોનજી ભાઈ, એમાં છે ને 0.2% કે 1% મણે એવું કરે છે.
0: હા, એ વાત હશે,
1: બાકી બધા છે ને 99% કે 98% મણે તો આળસુ જ થઈ જાય છે. અને રેડિયો તો સાંભળી લઈએ, પછી અલક મલક નું આપણે અલબેલું કરીએ. હે, લો રેડિયો સાંભળો, આકાશવાણી ગોધરા. આજના કૃષિ જગત કાર્યક્રમમાં કૃષિ નિયામક દીપક રબારીની મૌલિન મુનશીએ લીધેલી મુલાકાતનું પુનઃ પ્રસારણ સાંભળશો. મુલાકાતનો વિષય છે વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવાની રીત.
2: એ રામ રામ ખેડૂત ભાઈઓ, રામ રામ. કેમ છો ખેડૂત મિત્રો? વાળું કરી લીધું, જમી લીધું કે નહીં? હમ, અત્યારે તમે અમને સાંભળી રહ્યા છો, ખૂબ આનંદની વાત છે. ક્રમમાં તમારી સાથે વાત કરીને અમને ખૂબ ખૂબ મજા આવે છે. મિત્રો, તમે જે ખાતર વાપરો છો, હમ, ખેડૂત મિત્રો, તો જે ખાતર વાપરો છો સજીવ ખેતી માટે અને બીજી ખેતી માટે, તો કયું વાપરો છો? હમ, તમે જે રાસાયણિક ખાતર વાપરો છો ને, એની આડઅસરો ખૂબ છે, અને સરકાર પણ ઈચ્છે છે કે તમે એવું સજીવ ખાતર વાપરો. હમ, તો આજના કાર્યક્રમમાં તમને આવા જ એક ખાતર વિશે માહિતી આપવા માટે પંચમહાલના નાયબ ખેતી નિયામક DH રબારી સાહેબ ઉપસ્થિત છે, અને એમની પાસેથી આપણે પેલું અળસિયાવાળું ખાતર, ખબર છે ને તમને? આમ તો તમે અમારા કરતાં પણ બધું વધારે જાણતા હોવ છો, પણ આ વિશે વૈજ્ઞાનિક માહિતી આપવા માટે રબારી સાહેબને બોલાયા છે, અને આજનો વિષય છે વર્મી કમ્પોસ્ટ એટલે શું, બરાબર? તો રબારી સાહેબ, આ જે વર્મી કમ્પોસ્ટ જે ખાતર છે એ શું છે?
3: રામ રામ ખેડૂત મિત્રો, આજે આપણે જે વર્મી કમ્પોસ્ટ ખાતરની વાત કરવાના છે, તો આમ તો આપણે જે સાહેબે વાત કરી એ પ્રમાણે જમીનને જીવંત રાખવા માટે જુદા જુદા સેન્દ્રિય તત્વોનો ઉપયોગ કરીએ છીએ. એમાં મુખ્યત્વે છાણિયું ખાતર છે, પોલ્ટ્રી ખાતર છે, સ્લચ છે, કમ્પોસ્ટ છે, તેલીબિયાના જે અખાદ્ય ખોળ છે, લીમડાનો ખોળ, રાયડાનો ખોળ, દિવેલીનો ખોળ, લીલો પડવાસ, બાયો ફર્ટિલાઇઝર અને વર્મી કમ્પોસ્ટ. તો વર્મી કમ્પોસ્ટની ખાસ કરીને જો આપણે વાત કરીએ, તો અળસિયા જે છે એને કુદરત એવી બક્ષિસ આપેલી છે કે આ છાણિયા ખાતરને ખાઈને પચાઈ જાણે છે. તો મોટાભાગે અળસિયા જે છે એના ખોરાકમાં 5-17% જેટલો જે છે એ આજે પોતે જે છાણ ખાય છે કે સેન્દ્રિય તત્વ ખાય છે એનો વિકાસ માટે ઉપયોગ કરે છે. બાકીનું 95-83% જેટલા તત્વો જે છે એ વર્મી કાસ્ટ અઘાર સ્વરૂપે બહાર કાઢે છે.

0: આજે અળસિયાની જે અઘાર જે છે, ચાના ભૂકે જેવી નાની નાની, એ આપણા માટેનું ખાતર જે છે એને આપણે લગભગ વર્મી કમ્પોસ્ટના નામે સામાન્ય રીતે ઓળખતા હોઈએ છીએ.
1: હવે રવારી સાહેબ, આ વાત તો કરી તમે કે વર્મી કમ્પોસ્ટ ખાતર શું, પણ હવે આ વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવા માટે કયા કયા પ્રકારના અળસિયાનો ઉપયોગ થાય છે?
0: બહુ સરસ પ્રશ્ન કર્યો આપે સાહેબ. વર્મી કમ્પોસ્ટ બનાવવા માટે જે અલગ અલગ અળસિયા ઉત્પન્ન જે ઉપયોગ થાય છે એમાં પૃથ્વી પર તો 3000 જેટલા અળસિયાની પ્રજાતિઓ છે, પણ આપણને જે ભારતમાં મોટાભાગે જેનો ઉપયોગ થાય છે તો અને જેની રહન સહન અને ખોરાક ખાવાની પદ્ધતિ જે છે એમાં મુખ્યત્વે 3 પ્રકારના અળસિયાનો સમાવેશ થાય કે જે જનરલી વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવા માટે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એમાં પહેલાં જે છે જમીનની ઉપર રહેવાવાળા અને સેન્દ્રિય પદાર્થને ખાવાવાળા, તો એની અંદર ઇસીના ફેટીડા જે મોટાભાગે આપણે વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવા માટે આ અળસિયાનો ઉપયોગ થતો હોય છે. ત્યારબાદ બીજા એક અળસિયા છે જમીનની નીચે રહેવાવાળા, એ છે યુટ્રિલસ યુર્જેનન, એટલે કે એ જમીનની થોડાક નીચે રહેતા હોય છે અને સેન્દ્રિય તત્વોનો ઉપયોગ કરતા હોય છે. અને ત્રીજા છે જમીનની ખૂબ ઊંડે રહેતા હોય છે અને એ છે પરિયોમિક્સિસ સ્પીસીસ કરીને આવે છે, એ માત્ર માટી જ ખાતા હોય છે. એટલે મોટાભાગે વર્મી કમ્પોસ્ટ બનાવવા માટે આ બધામાંથી ઇસીના ફેટીડા જે છે એ ખૂબ લોકપ્રિય છે અને એનો વધારે ઉપયોગ થતો હોય છે.
1: ચલો રબરી સાહેબ, આ વર્મી કમ્પોસ્ટ કઈ જગ્યાએ બનાવવું જોઈએ અને તેની જે કાળજી પણ લેવાવી જોઈએ ખાસ?
0: જી સાહેબ,
1: તો જે સારું ખાતર બને તો એના વિશે પણ આપ જણાવશો?
0: બિલકુલ સાહેબ. વર્મી કમ્પોસ્ટ એ બનાવવા માટે પહેલાં પહેલું તો સ્થળ પસંદગી, તો સ્થળ જે આપણે પસંદગી કરીએ છીએ એ ઊંચાણવાળી જગ્યાએ હોવું જોઈએ જ્યાં બહુ વરસાદી પાણી કે પાણીનો ભરાવ ના થાય, એ પ્રકારનું ખાસ સ્થળ પસંદ કરવાનું છે. બીજું જે આપણે રો મટીરિયલ છાણિયું ખાતર જે છે આપણને સરળતાથી ઉપલબ્ધ થઈ શકે એ પ્રકારનું સ્થળ પસંદ કરવાનું, જેથી કરીને આપણો જે વાહન ખર્ચ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ જે છે એ આપણે ઘટાડી શકીએ. બીજું કે શેડ, તો આ વર્મી કમ્પોસ્ટ જે બનાવી છે તેમાં જે અળસિયા છે મોટાભાગે નિશાચર છે કે એને અંધારું હોય તો વધારે ખોરાક લેતા હોય, વધારે એક્ટિવ રહેતા હોય છે, એટલે એને છાંયડો ખૂબ પ્રિય છે અને તાપમાન પણ એનાથી નિયંત્રિત રહે છે. એટલે આજુબાજુ ઝાડનો છાંયડો હોય અને એવું ખેતર આપણને મળે તો બહુ આદર્શ કહેવાય. ના મળે દાખલા તરીકે તો પછી આપણે એનો શેડ બનાવવો પડે. તો આ શેડ બનાવવા માટે આપણું જે પ્રકારે બજેટ હોય એ પ્રકારે આપ શેડ બનાવી શકો છો. કાચો શેડ બનાવવો હોય તો નીલગિરીના જે દંડા આવે છે એ 10-12 ઇંચ ડાયામીટરના દંડા તમે જે છે એને રોપી અને વાંસની પટ્ટીઓ મારી અને ઉપર ચોમાસામાં પાણી ના પડે એટલે તાડપત્રી જેવું આવરણ મારી દેવાનું છે, અને નીચેની જે દિવાલો જે છે બાકીની એને કાળા કલરની ગ્રીન નેટ જે આવે છે એનાથી ઢાંકી દેવાનું છે. એટલે આમ કરશો એટલે એકદમ અંધારમય વાતાવરણ રહેશે અંદરનું અને આ પરિસ્થિતિમાં અળસિયા જે છે એ ખૂબ જ એક્ટિવ રહેતા હોય છે અને પૂરેપૂરો ખોરાક ગ્રહણ કરતા હોય છે. હવે આ તો આપણે થયું સ્ટ્રક્ચરની વાત, હવે આપણે જે શેડ બનાવવાના છે એની વાત કરીએ. તો લગભગ જે આ શેડ બનાવવાનો જે છે એ આમ આદર્શ કહેવાય કે 30x10 મીટરની ભલામણ છે, પણ છતાં બી આપણી જો જગ્યા ઓછી હોય, પૈસા ઓછા હોય તો આપણે નાનો મોટો શેડ પ્રમાણે બનાવી શકીએ છીએ. તો આ કુલ શેડ પૈકીનો જે આપણો જે વર્મી બેડ જે બનાવવાનો જે છે એ 10 ફૂટ લાંબો અને 2 ફૂટ પહોળો બનાવવાનો હોય છે. એમાં જે એક પછી એક જે લેયર નાખવાના જે ખોરાક માટેના, તો એની ખાસ વાત કરીએ તો એમાં પહેલું નીચે અળસિયા ઉતરી ના જાય એટલે સૌથી પહેલાં આપણે નાના રોડા અને જાડી રેતી નાખી દેવાની છે. આનું આપણે 6-10 સેન્ટીમીટરનું આવરણ બનાવી દેવાનું છે સૌથી નીચે. એની ઉપર ગોરાડું માટી છે, આપણે 15 સેન્ટીમીટર જેટલી આવરણ બનાવી દેવાનું છે. એની ઉપર આપણી જોડે જો ઘાસ છે, પૂરા છે, શેરડીના ફોતરા છે, આ બધું જે વેસ્ટ મટીરિયલ જે આપણું હોય છે ફાર્મ વેસ્ટ એ નાખી દેવાનું છે. એનો લગભગ 8-10 સેન્ટીમીટરનો થર બનાવવાનો છે. એની ઉપર આપણે જે છાણિયું ખાતર જે છે આપણું કમ્પોસ્ટ થયેલું ખાતર એનો 5-10 સેન્ટીમીટરનો થર બનાવવાનો છે. આ સિવાય પણ અત્યારે ખેડૂતો તૈયાર વર્મી બેડ પણ મળતી હોય છે બજારમાં, તો એ 10x4x2 ફૂટની મળે છે. કોકને નાના પાયે શરૂઆત કરવી છે બરાબર છે કે આપણું પશુઓ બાંધીએ છે ત્યાં આગળ બનાવવું છે, તો 10 ફૂટ લાંબી, 4 ફૂટ પહોળી અને 2 ફૂટ ઊંડી આવી વર્મી બેડ પણ તૈયાર બજારમાં મળે છે. લગભગ 1,800-2,000 રૂપિયાની કિંમતની હોય છે, જે તમે તાડપત્રી વાપરો છો ખેતી માટે એ જ પ્રકારનું એમાં પ્લાસ્ટિક જે કહેવાય એ પ્લાસ્ટિકની આવતી હોય છે, તો એમાં પણ તમે કરી શકો છો. તો એમાં તો આ બધું તમારે કંઈ નાખવાની જરૂર નથી, સીધે સીધું તમારું જે છાણિયું ખાતર જે છે એને 4-5 દિવસ તાપમાં સૂકવી દેવાનું છે અને એમાંથી ભેજ ઉડી જાય એટલે આ છાણિયું ખાતર તમારે એ વર્મી બેડની અંદર નાખી દેવાનું છે અને 1-2 દિવસ સતત એમાં પાણી આપ્યા કરવાનું છે. એટલે જે વર્મી વોશનો જે હોલ છે નીચેની તરફ એક ડાબી બાજુ હોલ આવેલો છે એમાંથી ગરમ ગરમ પાણી નીકળશે. ત્યાંથી સામાન્ય જેમ ઉપર જે પાણી રેડ્યું છે એવું સામાન્ય પાણી નીચેથી નીકળવાનું ચાલુ થાય એટલે સમજી લેવાનું કે એમાંની ગરમી અને મિથેન ગેસ બધો છૂટો પડી ગયો છે. ત્યારબાદ આપણે અળસિયાને આની અંદર શિફ્ટ કરવાના છે. હવે અળસિયા જે કેટલા નાખવાના છે એની આપણે જો વાત કરીએ તો જે એક આ વર્મી બેડ હોય એની અંદર લગભગ 1000-1500 એટલે આમ કિલોમાં વાત કરીએ, તમે બજારમાંથી કોઈ જગ્યાથી લાવો કે કોઈ ખેડૂત મિત્ર ત્યાંથી વેચાતા કે ઉછીના લાવો તો લગભગ 3-4 કિલો અળસિયા આપણે આવા એક બેડમાં નાખવાના હોય છે. અને એમાંથી પછી આપણું જે

0: ખાતર જે છે એ તૈયાર થતું હોય છે.
1: રબારી સાહેબ, આજે વર્મી કમ્પોસ્ટ ખાતર જે બનાવીએ તો આ વર્મી કમ્પોસ્ટમાં કેટલા પ્રકારના પોષક તત્વો હોય છે?
0: બહુ સરસ સવાલ આપે સર પૂછ્યો છે કે વર્મી કમ્પોસ્ટ જે છે પાકને 16 પ્રકારના પોષક તત્વોની જરૂર છે. હવે આપણે બધા જે યુરિયા, ડીએપી, રાસાયણિક ખાતરોનો આપણને ખૂબ ક્રેઝ છે કે આપણે બધા વાપરીએ છીએ, તો યુરિયામાં તમે જુઓ માત્ર ને માત્ર નાઇટ્રોજન તત્વો હોય. વર્મી કમ્પોસ્ટની અંદર નાના મોટા 11 પ્રકારના પોષક તત્વો હાજર છે. એમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાસ, કેલ્શિયમ, કોપર, મેગ્નેશિયમ, ગંધક, ઝીંક, લોહ એટલે ફેરસ, મેંગેનીઝ, આ બધા જ પ્રકારના પોષક તત્વો વધારે ઓછા માત્રામાં ઉપલબ્ધ છે. અને આ ઉપરાંત પાકને ઉપયોગી જે હોર્મોન જે કહેવાય ઓક્સિજન, જીબ્રેલિન, સાઇટોકાઇનિન કે જે વૃદ્ધિ પ્રેરક છે કે એની વૃદ્ધિમાં આપણને મદદરૂપ થાય છે, તો એ પણ એમાં હાજર રહેતા હોય છે. આ ઉપરાંત જે ઉપયોગી જીવાણુઓ જે છે એ પણ ખૂબ સારી માત્રામાં રહેતા હોય છે. એટલે જ્યારે આપણે આ વર્મી કમ્પોસ્ટ બનાવીએ છીએ તો મેં આપણે શરૂઆતમાં જે વાત કરી કે તમે આ રીતના અડાસિયા અંદર નાખી દેશો બરાબર છે બેડની અંદર, પછી એમાં તમારે ખાસ જે કાળજી રાખવાની જે છે એની થોડીક વાત કરીએ તો તમારે એમાં પાણી આપવાનું છે અને એમાં જે ભેજની માત્રા જે છે એ જળવાઈ રહી છે, લગભગ 60% જેટલો ભેજ જળવાઈ રહ્યો છે. અને તાપમાન જે છે એનું તો તાપમાન 25-30 ડિગ્રી સુધી હશે તો અડસિયા માટે આદર્શ છે. એનું શું કહેવાય કે મલ્ટિપ્લિકેશન પણ થશે, એમાંથી એકમાંથી અનેક અડસિયા પણ થશે અને આપણું ખાતર પણ તૈયાર થશે. હવે લગભગ તમે આ શરૂઆત કરો તો 40-45 દિવસ પછી તમને ટોપ લેયર જે છે ત્યાં આગળ તમે જ્યાં કંતારનો કોથરો પાથરેલો છે પાણી છાંટવા માટે એ તમે ઊંચો કરીને જોશો તો ચાની ભૂકી જેવું નાની નાની ભૂકી તમને જોવા મળશે. એટલે આપણે સમજવાનું છે કે આપણું આડસિયાનું ખાતર તૈયાર થઈ ગયેલું છે. અને પછી આ ખાતર જે તૈયાર થયેલું છે એને નીચેના બેડને બહુ છંછેડ્યા વગર આપણે એક જગ્યાએ ઢગલો કરી દેવાનો છે અને આ ઢગલામાં નીચે હજુ પણ અડસિયા હશે એટલે તમારે 12-14 કલાક જેવું રહેવા દેવાનું છે. જે અડસિયા જીવન છે એને આપણે વીણી લેવાના છે અને જે આ ચાની ભૂકી જેવું જે ખાતર જે છે એ આપણું આ વર્મી કમ્પોસ્ટ છે એને આપણે પછી ખેતરમાં ઉપયોગ કરી શકીએ છીએ.
1: હવે આ ખેડૂત મિત્રોને આ વર્મી કમ્પોસ્ટ ખાતર છે એ કેટલા રૂપિયામાં મળી શકે, એનું વેચાણ કેટલા રૂપિયામાં થતું હોય છે અને ખેડૂતો આમાં આ જે વર્મી કમ્પોસ્ટ ખાતર વાપરવાથી એમને કેવો અને કેટલો ફાયદો થઈ શકે?
0: બહુ સરસ પ્રશ્ન છે સાહેબ. આપણે જેમ પશુપાલન કરીએ છીએ, મત્સ્યપાલન કરીએ છીએ કે ખેતી જોડે ઘણા બધા પૂરક વ્યવસાય કરીએ છીએ, તો એ પ્રકારે જો વર્મી કમ્પોસ્ટ વિશે કોઈ ખેડૂત વિચારે તો ખૂબ સારું એમાં આવક રહેલી છે. આપણે બહુ સામાન્ય વાત કરીએ કે ખેડૂત આજે એનું છાણિયું ખાતર વેચે છે તો એક ટ્રોલી વેચે લગભગ 1 ટન છાણિયું ખાતર થાય એની અંદર 1000 કિલો, તો એની કિંમત 1 રૂપિયો હોય કે 1200 રૂપિયાનું ટ્રોલી વેચાઈ જાય. હવે જ્યારે વર્મી કમ્પોસ્ટ તૈયાર કરેલું 50 કિલોની બેગ વેચે તો બજારમાં 300-400 રૂપિયાની વચ્ચે આ વર્મી કમ્પોસ્ટ વેચાતું હોય છે. એટલે સીધો જ અહીંયા આપણે ગુણાકાર કરીએ તો 50 કિલોની બેગ અને 300 રૂપિયા 6 રૂપિયા ગણીએ તો પણ 1 રૂપિયાનો 6 રૂપિયામાં સીધું કન્વર્ટ થતું હોય છે. એટલે આર્થિક મૂલ્ય પણ આમાં ખૂબ સારું સંકળાયેલું છે અને એક સારી ક્વોલિટીનું આપણે ખેડૂતને ખાતર મળતું હોય છે આની અંદર.
1: તો ખેડૂત મિત્રો, તમને રબારી સાહેબે ખૂબ સરસ રીતે સમજાયું કે ખેતરમાં વર્મી કમ્પોસ્ટ ખાતર વાપરથી કેવા ફાયદા થાય છે અને વર્મી કમ્પોસ્ટ જે ખાતર છે એમાં કેટલા બધા પોષક તત્વો હોય છે. તો તમે જે રાસાયણિક ખાતરનો જે વપરાશ કરો છો એના બદલે તમે આ વર્મી કમ્પોસ્ટ ખાતરનો ઉપયોગ કરશો તો તમને ઘણો બધો ફાયદો થશે અને અળસિયા જે છે એને તમે જાણો છો તો ખેતર ખેડે છે સાહેબ.
0: જી બિલકુલ સાહેબ.
1: એને ખેડૂતના મિત્ર કહે છે કે જમીનની જે અંદર જાય છે પોચી કરે છે, હે, તો એ પણ લાભકારક છે. તો તમે અત્યાર સુધી જો ન જાણતા હો અથવા ન વાપરતા હો તો આજથી જ વર્મી કમ્પોસ્ટ ખાતર વાપરવાનું શરૂ કરશો. રબારી સાહેબ આજે આપ આકાશવાણી સ્ટુડિયોઝમાં આવ્યા અને અમારા કિસાનવાડીના ખેડૂત મિત્રોને ખૂબ ઉપયોગી માહિતી આપી, તે માટે આકાશવાણી વતી આપનો ખૂબ ખૂબ આભાર.
0: આભાર. રામ રામ ખેડૂત મિત્રો.
2: આપ સાંભળી રહ્યા છો કૃષિ જગત કાર્યક્રમ. આજના આ કૃષિ જગત કાર્યક્રમમાં કૃષિ નિયામક દીપક રબારીની મૌલિન મુનશીએ લીધેલી મુલાકાતનું પુનઃ પ્રસારણ આપે સાંભળ્યું. મુલાકાતનો વિષય હતો વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવાની રીત. અને કાર્યક્રમમાં હવે સાંભળીએ

0: ડાયાભાઈ
1: હા
0: આ રેડિયો સાંભળ્યો અને રેડિયા પર તો વાતો અલક મલકની ભાઈ આવે છે હો.
1: કોણ છે ભાઈ? એમાં છે ને આપણે ખેડૂત મિત્રોએ શીખ લેવા જેવી વાત છે કે આ અળસિયો પહેલાના વખતમાં મારા દાદા હળ ચલાવતા હતા. તે વખતે અમે નાના હતા તો ખેતરમાં જતા હતા, જોઈએ તો કેટલાય અળસિયો બહાર નીકળેલો હોય
0: ભાઈ,
1: અને અત્યારે તો અળસિયાનું નામ જોવા નહીં મળતું ભાઈ.
0: ડાભાઈ વાત તો તમારી વસારવા જેવી છે કે જાને જાને હું સિત્રમ સીડાવા ટ્રેક્ટર લઈને જોઉં છું, પછી ઓર લાકડું લઈને જોઉં છું, સુમાહાની વાત કરું છું.
1: હા હા,
0: એટલો બધો અળસિયો ને કરતો કે પગ મિલવાનો ના થાય ભૂડું. પણ મને એ સમજાતું નહીં કે આ એ પ્રકારનો પવન ફરી જો થશે તે નામ એક અળસિયું જોવા ને મળતું ક્ષેત્ર.
1: કોણ છે ભાઈ? એમાં એવું છે કે અળસિયાને પોચી જમીન જોઈએ.
0: કેમ?
1: આપણે ટ્રેક્ટરથી ખેડાઈએ છીએ તો ઉપરનું પડ તો એ તૂટે છે અને પોશું રહેશે, પણ નીચેનું પડ કઠણ થતું જાય છે.
0: એનું કારણ ડાયા ભાઈ તમને કહું.
1: અરે ટ્રેક્ટરનું વજન જ એટલું હોય છે
0: ભાઈ, વાત
1: કે એને લીધે એ નીચેનું પડ કઠણ થઈ જાય છે. બીજી વાત એ કે આપણે આપણા વડીલો છે ને રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાને તો એમણે હમણાંમાં જોઈ નહીં. હવે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા નાખીએ ને

0: એટલે શું થાય કે જમીનના જે પોષક તત્વો હોય એ મરી જાય અને એમાં આ અળસીઓ બચારો જીવતો હોય એ હાથે હાથે મરી જાય.
1: ભાઈ તમે વાત કહો બરાબર છે, ના ને કહેતો, પણ તાને શું હતું કે આપણે ગામડાની અંદર એટલો બધો ઢોરો હતો, એટલું બધું પશુધન હતું, એટલું બધું પશુધન હતું કે ગાયો ભેંસો વાસરણો પાડા પાડીઓ મિલે માગ નતો, એમ એક એક ઘેર દસ દસ ઢોરો રાખતા હતા, બળદિયા રાખતા હતા. અને એ જ્યારે સારવા શરૂઆત જાય ને ત્યારે ગામમાંથી પાર પડતો અડધો કલાક નીકળી જતો હતો અને એનું સોણ ભાઈ આહા દાઢાનું ગાડું ગાડું સોણ થતું હતું. પણ એ સોણિયું ખાતર તે વખતે આપણે આપણી જમીનમાં નોખતા હતા અને એ સોણિયું ખાતર નોંચ્યા પછી આપણે શું કરતા હતા કે શેડ કરતા હતા. એટલે એમે જે તમે રાસાયણિક ખાતરની વાત કરી ને કે સોંટોય જોવા નહોતો મળતો અને એટલા માટે આ બધા જે પોષક તત્વો જે તમે જે વાત કરી કે અળસીઓ રહેતો હતો, કોશિટાઓ રહેતા હતા, બીજા બધા જીવજંતુઓ અંદર પડી રહેતા હતા, એટલે જમીન આપણી છે ને પોષીને ભરભરી રહેતી હતી. અને તાણે બીજું તો હા, ટ્રેક્ટરથી નતા શેડતા, કરોથી શેડતા હતા, ઓરથી શેડ કરતા હતા. અત્યારે ટ્રેક્ટર વાંચ્યું એટલે ટ્રેક્ટરના વજનથી જમીન છે ને કઠણ થઈ જઈ છે અને એમે અધુરામ પુરુષાણ્યું ખાતર મળતું નહીં. પછી તમે કહો કઈથી અળસીઓ ભાઈ સજીવન થાય?
0: કોનજે ભાઈ, એમ કેવું છે કે આ પરિવર્તન એ સંસારનો નિયમ છે.
1: હવે
0: પહેલાના વખતમાં અળસીઓ હતો, પછી અળસીઓ નો નાશ થઈ જો,
1: હવે
0: પરિવર્તન આવ્યું, હવે પછીનો જમાનો એવો આવશે કે ફરી પાછો અળસીઓ આ જમીન પર આવશે.
1: હાસી વાત.
2: કૃષિ જગત આ કાર્યક્રમ આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા. એફએમ બેન્ડ પર આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. 7:50 થાય છે. અમદાવાદથી પ્રસારિત ગુજરાતીમાં સમાચાર રીલે કરીશું.
3: ત્યાંથી વધુની કિંમતનો કેફી પદાર્થ પકડાયો, આતંકી પ્રવૃત્તિઓ પ્રાયોજિત કરવા બદલ ભારતની પાકિસ્તાનને કડક ચેતવણી. અને આઈપીએલ T20 ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એલિમિનેટર માટે મુકાબલો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય મંત્રીમંડળની આર્થિક બાબતોની સમિતિએ આજે જાહેર વિતરણ પ્રણાલી અંતર્ગત રાશન, પરિવહન અને વ્યવસ્થાપન સહાય યોજના સાર્થક PDSને યથાવત રાખવા મંજૂરી આપી છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા 25,530 કરોડ રૂપિયાની ફાળવણી કરાશે. નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, આ યોજના રાજ્યની સંસ્થાઓને આંતરરાજ્ય અનાજ પરિવહનમાં મદદ પૂરી પાડશે, વાજબી ભાવની દુકાનોને મદદરૂપ થશે અને જાહેર વિતરણ પ્રણાલીના આધુનિકીકરણમાં મદદ કરશે.
4: सार्थक PDS स्कीम करीब 25,000 करोड़ का ये प्रोग्राम है. इस प्रोग्राम में तीन बड़े सुधार आज अप्रूव हुए हैं. सबसे पहला, जो राज्य सरकारों के एजेंसीज राज्य में, एक जो FCI का बड़ा गोडाउन होता है वहां से डिफरेंट डिस्ट्रिक्ट्स में डिविजन्स में फेयर प्राइस शॉप तक पहुंचाने का जो कॉस्ट होती है वो कॉस्ट बियर करने में दिक्कत आ रही थी राज्य सरकारों की. भारत सरकार ने फैसला लिया है कि उस कॉस्ट को सपोर्ट करेंगे इस प्रोग्राम के तहत. दूसरा, जो फेयर प्राइस शॉप है, उन फेयर प्राइस शॉप्स में जो डीलर्स का रिम्यूनरेशन रखा गया था एक लंबे टाइम से वो स्टैटिक था, तो वो भी इसमें आज फैसला लिया गया. और तीसरा फैसला लिया गया, टेक्नोलॉजी का यूज करके पब्लिक डिस्ट्रीब्यूशन सिस्टम को हम कैसे मॉडर्नाइज कर सकते हैं.
3: સમિતિએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અનાજના આંતરરાજ્ય પરિવહન તેમજ સંચાલનના ખર્ચમાં કેન્દ્રીય સહાયના નિયમમાં ફેરફાર અને આ મામલે કેન્દ્રીય સહાય માટે વર્તમાન ભંડોળ વ્યવસ્થાને પણ યથાવત રાખવાનો નિર્ણય કર્યો હોવાનું શ્રી વૈષ્ણવે ઉમેર્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, દેશની ઉન્નતિ માટે ઉત્તર પૂર્વ ક્ષેત્રના વિકાસ ઘણો મહત્વનો છે. ગંગટોકમાં સિક્કિમ વિશ્વવિદ્યાલયના પદવીદાન સમારોહમાં સંબોધન દરમિયાન શિક્ષણને સશક્તિકરણનો માર્ગ ગણાતા સુશ્રી મુર્મુએ વિદ્યાર્થીઓને તેમના વિચાર, નવીનતા અને પરસ્પર વિશ્વાસ થકી રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભૂમિકા નિભાવવા જણાવ્યું. રાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓને સમાજના નબળા વર્ગોના ઉત્થાનમાં પણ વિશેષ યોગદાન આપવા પણ અનુરોધ કર્યો.
5: नॉर्थ ईस्ट का विकास देश की समग्र विकास के लिए अनिवार्य है। पूर्वोत्तर क्षेत्रों का विकास और राष्ट्रीय विकास के लक्ष्य आपस में जुड़े हुए हैं। यहाँ के युवाओं में असीम प्रतिभा है। सिक्किम सहित अन्य राज्यों से आए हुए विद्यार्थियों से मैं आग्रह करना चाहूंगी कि आप सब एक दूसरे के संपर्क

0: में रहे और मिलजुल कर राष्ट्रीय विकास में योगदान देने का भावना में आगे बढ़े।
1: આસામ વિધાનસભાએ આજે સમાન નાગરિક સંહિતા યુસીસી ખરડો પસાર કર્યો. આ સાથે યુસીસી ખરડો પસાર કરનારો આસામ ઉત્તર પૂર્વનું પહેલું અને દેશનું ત્રીજું રાજ્ય બન્યું છે. તેનો ઉદ્દેશ્ય લગ્ન, છૂટાછેડા, વારસો અને લિવિંગ સંબંધો સંબંધિત બાબતોમાં રાજ્યના લોકો માટે એક સમાન નાગરિક કાયદાકીય માળખું સ્થાપિત કરવાનો છે. આ ખરડો એક સમાન માળખા હેઠળ ધર્મ આધારિત વ્યક્તિગત કાયદાઓનું એકીકરણ કરવાની પણ યોજના જોગવાઈ કરે છે. ખરડો પસાર થયા પછી પત્રકારો સાથે વાત કરતા મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ કહ્યું કે ખરડો હવે રાષ્ટ્રપતિની સંમતિ માટે રાજ્યપાલ પાસે મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિની સંમતિ પછી સમાન નાગરિક સંહિતા આસામમાં અમલમાં આવશે. કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ નીટ યુજી 2026 પ્રશ્નપત્ર ગેરરીતિ કેસમાં આજે મહારાષ્ટ્રના લાતુરના એક તબીબ અને પુણેમાં ચાલતી બે કોચિંગ સંસ્થાના એક શિક્ષક સહિત વધુ 3 લોકોની ધરપકડ કરી છે. આ મામલે અત્યાર સુધી કુલ 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈના પ્રવક્તાએ કહ્યું, તપાસ સંસ્થાએ આ મામલે અત્યાર સુધી 49 સ્થળ પર દરોડા પાડી અનેક વાંધાજનક દસ્તાવેજ, લેપટોપ અને મોબાઈલ ફોન કબજે કર્યા છે. ગુજરાત આતંકવાદ વિરોધી દળ એટીએસ અને તટરક્ષકે સંયુક્ત અભિયાન હેઠળ ગુજરાતના કચ્છમાંથી 1,100 કરોડ રૂપિયાથી વધુનો કેફી પદાર્થ કબજે કર્યો છે. મુંદ્રા બંદર તરફ આવતા એક જહાજમાં તપાસ કરતા કેફી પદાર્થના 115 પેકેટ મળી આવ્યા. આ અંગે ગુજરાતના રાજ્ય પોલીસ વડા ડીજીપી ડોક્ટર KLN રાવે આ અંગે કહ્યું, આ મામલે તપાસ ટીમે કુલ 3 લોકોની ઝડપી પૂછપરછ શરૂ કરી છે.
2: એક બોટ બ્રાઝિલથી થઈને લેટિન અમેરિકાથી થઈ, મેક્સિકો થઈ, યુએસ થઈ અને છેલ્લે કરાચી થઈને મુંદ્રા તરફ આઉટર એન્કરેજમાં ઉભા રહેવાની છે અને એમાં એક કોકેનનો મોટો જથ્થો આવવાનો છે. એ માહિતીના આધારે જે બે સંદિગ્ધ ઇસમો છે જેમનો નામ નિગિન્ટે નસરો જુમાને તથા જુમા નસીર ઉમર, એ બે વ્યક્તિઓ જે નાઇજીરિયન ટેન્ઝેનિયાના છે, એ લોકોએ આ બોટમાં એ માલ લાવવાના હતા અને એની ડિલિવરી જે દિલ્હીમાં રહેતા બે ઇસમો એ લોકોને ડિલિવર કરવાના હતા.
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABDને ફોલો કરશો. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પરવતનને હરીશે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાનની આકરી ટીકા કરી. તેમણે પાકિસ્તાન પર સરહદ પારથી આતંકવાદ ફેલાવવાનો આક્ષેપ લગાવ્યો અને ચેતવણી આપતા કહ્યું, ભારત વિરુદ્ધ આતંકી પ્રવૃત્તિઓને પ્રાયોજિત કરવા પાકિસ્તાનને પરિણામ ભોગવવું પડશે. શ્રી હરીશે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના ઉદ્દેશો અને સિદ્ધાંતોને જાળવી રાખવા તથા સંયુક્ત રાષ્ટ્ર કેન્દ્રિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને મજબૂત કરવાના વિષય પર થયેલી ચર્ચા દરમિયાન આ ટિપ્પણી કરી હતી.
3: पाकिस्तान ने भारत के खिलाफ युद्ध, बिना उकसावे की आक्रामक कार्रवाइयों और लगातार सीमा पार आतंकवाद को समर्थन देकर संप्रभुता, क्षेत्रीय अखंडता और शांतिपूर्ण सह अस्तित्व के सिद्धांतों का उल्लंघन किया है. हजार घाव देकर भारत को कमजोर करने की उसकी नीति आतंकवाद, धार्मिक कट्टरता और भारत विरोधी गतिविधियों को लगातार बढ़ावा देने की उसकी सोच को दर्शाती है. An anti-India rhetoric has continued unabated since its
1: creation. કેન્દ્રીય ગ્રાહક સંરક્ષણ સત્તામંડળે ડિજિટલ મંચ પર જોખમી રસાયણો અને વિસ્ફોટક પદાર્થના અનધિકૃત ઓનલાઇન વેચાણ અને જાહેરાત વિરુદ્ધ નિયમનકારી કાર્યવાહી શરૂ કરી છે. આ મામલે એમોનિયમ નાઇટ્રેટ, ગનપાવડર, પિક્રિક એસિડ અને પેન્ટા એરિથ્રીટ્રોલ, ટેટ્રાનિટ્રેલ સહિત નિયમન કરાયેલા પદાર્થોની યાદી અને વેચાણ મામલે મુખ્ય ઇ કોમર્સ મંચને નોટિસ અપાઈ છે. પ્રખ્યાત નિશાનેબાજ અને રમતગમત પ્રશાસક રાજા રણધીરસિંહનું 79 વર્ષની વયે અવસાન થયું. એશિયન રમતોમાં સુવર્ણચંદ્રક વિજેતા અને પૂર્વ અર્જુન પુરસ્કાર વિજેતા શ્રી સિંહે તેમની કારકિર્દીમાં 5 વખત ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ ભારતીય ઓલિમ્પિક સંઘના પૂર્વ મહાસચિવની સાથે સાથે ભારતીય અને આંતરરાષ્ટ્રીય રમતગમત વહીવટીતંત્રમાં અનેક મહત્વના પદ પણ રહ્યા હતા. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એલિમિનેટર માટે મુકાબલો

0: થઈ રહ્યો છે. મોહાલીના ન્યૂ ચંદીગઢમાં રમાઈ રહેલી મેચમાં પેટ કમિન્સની આગેવાની હેઠળની હૈદરાબાદની ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. હાલમાં મળતા અહેવાલ મુજબ રિયાન પરાગની આગેવાની હેઠળની રાજસ્થાનની ટીમે 4 ઓવરમાં 0 વિકેટ ગુમાવી 63 રન કર્યા છે. આજે વિજયી થનારી ટીમ આ શુક્રવારે ક્વાલિફાયર 2માં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે, જ્યારે આગામી 31 તારીખે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મેચ રમાશે. આ પહેલા ગઈકાલે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ક્વાલિફાયર 1 મેચમાં ગુજરાત ટાઇટન્સને 92 રનથી હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાશન પરિવહન અને વ્યવસ્થાપન સહાય માટેની સાર્થક પીડીએસ યોજનાને યથાવત રાખવા કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશની ઉન્નતિ માટે ઉત્તર પૂર્વ ક્ષેત્રના વિકાસને મહત્વનો ગણાવ્યો. આસામ વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા ખરડો પસાર. ગુજરાતના કચ્છમાંથી 1,100 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો કેફી પદાર્થ પકડાયો. આતંકી પ્રવૃત્તિઓ પ્રાયોજિત કરવા બદલ ભારતની પાકિસ્તાનને કડક ચેતવણી. અને આઈપીએલ T20 ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એલિમિનેટર માટે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ સુરમાધુરી. સાંભળીએ હિન્દી ફિલ્મ સંગીત. કાર્યક્રમમાં સૌ પ્રથમ સાંભળીએ ફિલ્મ જબ વી મેટનું આ ગીત. ઇરશાદ કામિલના શબ્દો પ્રીતમે સંગીતબદ્ધ કર્યા છે. ગાયું છે મોહિત ચૌહાણે.

હવે સાંભળીએ આતિફ અસલમ અને અલીશા ચિનોયને. ગીત છે ફિલ્મ અજબ પ્રેમ કી ગઝબ કહાની, સંગીત પ્રીતમનું, શબ્દો આશીષ પંડિતના.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર માધુરી. હવે સાંભળીએ ફિલ્મ વો લમ્હેનું આ ગીત. શબ્દો નિલેશ મિશ્રાના, સંગીત પ્રીતમનું, ગાયક કલાકાર કે કે.

આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતો. સૌ પ્રથમ સાંભળીએ તુષાર શુક્લાની રચના અર્ચિત પાટડીયાના સ્વરમાં.

0: તમે તૈયાર કરી છે હીટ સ્ટ્રોક થી બચવાની ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો વારંવાર પાણી પીવું લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ઓઆરએસ પુષ્કળ પ્રમાણમાં પીવું લૂ લાગવાના લક્ષણો માથું દુખવું પગની પેઢીઓમાં દુખાવો થવો શરીરનું તાપમાન વધી જવું ખૂબ તરસ લાગવી ઉલટી થવી ઉબકા આવવા ચક્કર આવવા આંખે અંધારા આવવા બેભાન થઈ જવું અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત
1: હરીન્દ્ર દવેની રચના સાંભળીએ શિલ્પા પંડિતના સ્વરમાં

0: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં અંતમાં સાંભળીએ પુરુષોત્તમ ઉપાધ્યાયના, જેમાં ગીતકાર સ્વર શબ્દો છે મેઘબિંદુના.